નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશા

અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને

આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું.

0: સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપણે જોઈ રહ્યા છીએ. ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં 58મા શ્લોક ઉપર આપણે છીએ. બધી કામનાઓ મનની એને શાંત કરી દે એવી અપેક્ષા રાખવામાં આવી છે, એટલે એને સુખ દુઃખ વગેરે લાગણીઓથી મુક્ત થઈ જાય. આને પણ જરા વધારે સારી રીતે પછીના શ્લોકમાં સમજાવે છે. કેવી રીતે? કે આપણી તો આપણા શરીરની અંદર ઈશ્વરે આપણને 10 ઇન્દ્રિયો આપી છે. એટલે કેટલાક વર્ણન કરતી વખતે એમ કહે છે કે જો આ શરીર જે છે એ શરીર એક માનો કે નગર છે તો એને 10 દરવાજા છે, 10 ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયો અંદર આવે છે, અંદરના બહાર જાય છે. આ એક સામાન્ય ક્રમ છે. આંખ છે તો એનો વિષય જોવાનો છે, એટલે આંખ રૂપી દરવાજા દ્વારા મન બહાર જાય અને જુએ. એનો વિષય છે શું? જોવું. પછી સુગંધ આવે તો મન ખુશ થાય, દુર્ગંધ આવે તો મન દુખી થાય. આંખનું કઈ કામ નથી. આંખનું કામ તો જે પેલું દરવાજાનું કામ છે, ખોલી દીધો, વિષયને અંદર આવવા દીધો, ઓકે.

આંખે એટલું કામ કર્યું. એમ દરેક ઇન્દ્રિયના પોતપોતાના વિષયો છે. કાનનો વિષય છે સાંભળવું, તો કાનનો વિષય અને આ કાનની ઇન્દ્રિય એ બે જોડાય. એટલે મનને જો સરસ મજાનું સંગીત ચાલતું હોય તો આનંદ થાય, અને ઘોંઘાટ હોય તો શોક થાય. જીભનો વિષય છે સ્વાદ મેળવવો, તો સ્વાદ નામનો વિષય જીભના બારણામાંથી અંદર પેસે. તો ઇન્દ્રિય અને અર્થ વિષય એ બે જોડાય, અને એ બે જોડાય પછી મનની અંદર સારો ને નરસો ને એ પ્રકારે નિશ્ચય થાય. તો દરેક ઇન્દ્રિયના પોતપોતાના વિષયો છે. વિષય અને ઇન્દ્રિય બે એકબીજાથી જોડાય છે, અને એ જોડાય છે એટલે એ અંદર આવે છે. અને મન એની અંદરથી કે મનથી આગળ જઈને બુદ્ધિ એની અંદરથી સારું નરસું વગેરે વગેરેની અનુભૂતિઓ સમજે છે, અનુભવે છે. આનું શું કરવું? કારણ કે આ ઇન્દ્રિયો જે છે એ શરીરનો ભાગ છે અને સહજ છે, એના વિના ચાલવાનું જ નથી. આંખો બંધ કરીને કોઈ યોગી ચાલવા જાય તો એ ખાડામાં જ પડે. એટલે એ તો છે, આ ઇન્દ્રિયો તો છે. જો શરીરમાં આત્મા બેઠો છે ને, આપણે શરીર પણ છીએ, તો શરીર છે એટલે ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોથી જ શરીર બને છે. ચારવાકો તો ઇન્દ્રિયોને જ આત્મા કહે છે. લોકાયતિક દર્શન આપણે વાંચીએ ને તો ખબર પડે કે એ ઇન્દ્રિયોને જ આત્મા કહે છે. અહીં કહે છે કે આનું શું કરવું? એને સરસ રીતે સમજાવ્યું છે કાચબાના ઉદાહરણથી. કાચબો હોય ને, એને બધા અંગો બહાર હોય, મોઢું બહાર હોય, આંખો બહાર હોય, નાક બહાર હોય, હાથ બહાર હોય, પગ બહાર હોય, બધું બહાર હોય, પણ જરાક ભય જુએ ને એટલે બધું સંકોરી લે અને બધું અંદર. પછી એના ઉપરથી નાખું નાખું ગાડું ચાલી જાય ને તો એને કંઈ ના થાય. પણ એનું એકે અંગે બહાર રાખે નહીં. રાખે નહીં એટલે શું કરે? એ પોતાના અંગોને બહારથી અંદરની તરફ ખેંચી લે. આ કાચબો આ કામ કરે છે. તો માણસે કાચબા જેવા થવું. કાચબા જેવા થવું એટલે ઇન્દ્રિયો જે અર્થની સાથે જોડાયેલી છે એ ઇન્દ્રિયોને અર્થ તરફથી પાછી ખેંચી લેવી, અંદર સ્થિર થઈ જવાનું. એટલે પેલા 10 દરવાજાનું શહેર છે ને, તો 10 દરવાજાની પરિસ્થિતિ એવી થઈ કે દરવાજો તો ખુલ્લો છે પણ કોઈ અંદર ના આવી શકે, એવી પરિસ્થિતિ પેદા કરવી. કુરમહા, કુરમા એટલે કાચબો. આપણે કુરમને તો અવતાર ગણ્યો છે પાછો. કુરમા એટલે કાચબો. કાચબો જેમ પોતાના અંગોને દુનિયા તરફથી પોતાની અંદર ખેંચી લે છે, અને એ ખેંચી લીધા પછી એના માટે કોઈ વિઘ્ન રહેતું જ નથી. જો કોઈ મોટું ગાડું કે મોટર કે જે કંઈ હોય તે પસાર થઈ જાય, કોઈ તલવાર લઈને આવે ને એની ઉપર ફટકારે, કોઈ પથ્થર મારે, એને કાંઈ થવાનું નથી. કારણ કે એણે પોતાના અંગોને પોતાની અંદર ખેંચી લીધા છે. ખેંચી લીધા પછી એક સુરક્ષા કવચ તો ઈશ્વરે આપેલું છે. તો પેલા કામના રહિત થવા માટેનો આ રસ્તો બતાવ્યો કે શું કરવું પડે, કે આપણી ઇન્દ્રિયો છે તો કામ છે, હવે પછી આ એ વિશે ચાલવાનો છે. એટલે આપણે એ વખતે એને જરા વધારે સૂક્ષ્મતાથી જોઈશું. ઇન્દ્રિયો પોતાના વિષયોની સાથે જોડાયેલી હોય, અને જોડાયેલી હોય એટલે એ વિષય અંદર આવે, એની સાથે મન જોડાય, મન જોડાય એટલે એની અંદર સારું કે નરસું જોડાય, ગમા ને અણગમા જોડાય, આ બધાથી પર થઈ જાય. એટલે જ્યારે પેલો વ્યક્તિ જેને આપણે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ, એ જેમ કાચબો પોતાના અંગોને પોતાની અંદર ખેંચી લે છે, સંકોરી લે છે, એમ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થે બ્યહા, એમ પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના અર્થ તરફથી ખેંચી લે. બસ પતી ગયું. આટલું જ કરવાનું.

આંખને ગમ્યું ના ગમ્યું કોઈ ચિંતા નથી, આંખનું કામ છે જોવાનું, જોયા કરશે. આપણે કેમેરો લઈને ચાલતા હોઈએ તો કેમેરાને ગમાણ ગમા હોય, એ બધા દ્રશ્યો લે, પોતાની અંદર ઝડપી લે, પણ એને કઈ હોય? એને તો સારું દ્રશ્ય હોય તો, એને ખોટું દ્રશ્ય હોય તો, પછી જોનારને થાય કે આ તો બીભત્સ છે, કે વાહ શું સરસ છે. આ બે નાથી કેમેરો મુક્ત છે, કારણ કે એની સાથે એ જે કામ કરે છે એની સાથે એ જોડાયેલો છે જ નહીં. હું દૂરબીન લઈને દૂરથી જોઉં છું તો દૂર કોઈ વૃક્ષ ઉપર બેઠેલું એક નાનકડું પંખી મને દેખાય છે અને મને થાય વાહ શું સરસ પંખી છે. પણ આ વાહ શું સરસ પંખી છે એવું પેલા દૂરબીનને થવાનું? દૂરબીને પોતાનું કામ કર્યું ખરું, પણ એનાથી થનારો જે સુખ અથવા દુઃખનો અનુભવ છે એ તો મારા ભાગે જ આવે. કોઈનો ટેલિફોન આવ્યો, મેં ઉપાડ્યો અને સાંભળવા માંડ્યો, ગમતી વ્યક્તિનો છે મને ગમ્યું, નહીં તો હું અહીંયાથી ક્રોધ અનુભવતો ભવતો કઈ અનભિપ્સિત બોલવા માંડ્યો. સારું આવ્યું કે ખરાબ આવ્યું, સ્વજન આવ્યું કે પરજન આવ્યું, એનાથી પેલા ટેલિફોનને કોઈ ફરક પડવાનો છે? આપણે આપણી ઇન્દ્રિયોને આવી બનાવી દેવાની છે કે એના કારણે થનારા એને એનું કામ છે મોકલવાનું, મોકલ્યા કરે. આ તો કહે છે કે ઇન્દ્રિયોને એના અર્થો તરફથી ખેંચી જ લે, સવાલ જ નહીં. એટલે જોવાનું બંધ કરે એમ નહીં, આંખ નામની ઇન્દ્રિય જુએ ખરા, પણ એનો અર્થ ન બની જાય. એ જોવું છે એવું તો ન બનવું જોઈએ. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે બ્યહ, જે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના પોતાના અર્થ તરફથી વિષય તરફથી સંકોરી લે. એટલે આંખ કેમેરા જેવી કે દૂરબીન જેવી થઈ જાય, કાન ટેલિફોન જેવો કે એમ્પ્લીફાયર જેવો થઈ જાય, એ જ રીતનું બધા વિષયોનું. કારણ કે વિષયો સાથે રાગ થાય, સ્નેહ થાય. આગળના શ્લોકમાં જે કહ્યું કે અનભિસ્નેહ અભિસ્નેહ, સ્નેહની સાથેનો જો તોડવો હોય તો શું કરવું જોઈએ? અહીંથી શરૂઆત અહીંથી થઈ જાય છે, ઇન્દ્રિયોથી શરૂઆત થઈ જાય છે. કારણ કે આપણને જે કોઈ વિષયો આપે છે એ તો ઇન્દ્રિયો આપે છે, અને પછી એના કારણે રાગ દ્વેષ વગેરે બધું આપણી અંદર ઉત્પન્ન થાય છે. તો ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના અર્થ સાથેનો પ્રેમ જ ના રહેતો. કરવાનું છે તો આ કરવાનું છે. સારું હતું કે ખોટું હતું કેમેરાને કઈ લેવા દેવા નથી, સારું હતું કે ખોટું હતું આંખને કઈ લેવા દેવા નથી, સારું હતું કે ખોટું હતું એ મનને કઈ લેવા દેવા નથી, ત્યાં સુધી પહોંચાડવાની વાત છે. તો એની શરૂઆત અહીંયાથી થાય છે. જેવી રીતે કાચબો પોતાના અંગોને પોતાની અંદર સમાવી લે છે, એમ ઇન્દ્રિયોના વિષયો તરફથી ઇન્દ્રિયોને અંદર સમાવી લે. કરણ શબ્દ છે ને, કરણ, કરણ એટલે ઇન્દ્રિય, અને અંતઃકરણ એટલે અંદરની ઇન્દ્રિય. કરણને અંતઃકરણ બનાવી દેવાનું, એ અભ્યંતર થઈ જાય અને સ્થિર થઈ જાય, એ પછી સ્થિત પ્રજ્ઞ બની શકાય. એટલે શરૂઆત અહીંથી કરવી જોઈએ. જેને એની ક્યારે બને, આ ક્યારે બને? વિષયો જે છે એના માટેનો સ્નેહ તો રહેવાનો જ છે. એક વખતે કોઈ માણસ જમવા બેઠો એટલે એને ભાવતું ને ન ભાવતું આવવાનું છે, અને ભાવતું અને ન ભાવતું આવવાનું છે તો પછી ગમો ને અણગમો આવવાનો છે. પણ જીભ જ મરી ગયું હતું, ભાવતું છું ને ના ભાવતું છું. વિષયને જે વખતે ઇન્દ્રિય ગ્રહણ કરે, એ ગ્રહણ કર્યા પછી આ બધું થાય, ગમાણ ગમા વગેરે. પણ ગમાણ ગમા બધા રહે જ નહીં એવી પરિસ્થિતિ ક્યારે કે ઇન્દ્રિય અંતઃકરણ થઈ ગયું હોય, કરણ અંતઃકરણ થઈ ગયું હોય, અંદર જ હોય, તો પછી એ ખાય છે કે ભોગવે છે છતાં ભોગવતો નથી ને ખાતો નથી, આવી એક પરિસ્થિતિ પેદા થાય. નિરાહારસ્ય, નિરાહાર.

એને ખાધું છતાં ખાધું નથી, વિષય એને ભોગવ્યો છતાં ભોગવ્યો નથી. એક વાર્તા છે કે એક વખતે બહુ જ ક્રોધી આપણા ઋષિ ખરા ને દુર્વાસા, એ યમુનાના કિનારા ઉપર આવી ગયા. કોઈ આવીને કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, સામે દુર્વાસા પોતાના શિષ્યો સાથે આવ્યા છે અને બહુ ક્રોધી છે, જમવાનો સમય થઈ ગયો છે, એમ તેમ ભૂખનું ખાવાનું કંઈ મળ્યું નથી, હમણાં ક્રોધી થઈ જશે. એટલે કૃષ્ણે પોતાની અષ્ટપટરાણીઓને કહ્યું કે જુઓ ભાઈ, દુર્વાસાને ક્રોધી કરાય નહીં, ક્રોધમાં લવાય નહીં, આપણે જાઓ પહોંચો અને એમને જે કંઈ છે એ જમાડી આવો તમે. એટલે સરસ મજાના ભોજનો બધા પુષ્કળ લઈને એ લોકો તો નીકળ્યા, પણ યમુના વહેતી હતી અને પાણી પુષ્કળ હતું, પૂર આવેલું હતું. યમુનાના સામા કાંઠે દુર્વાસા છે, એક એક મિનિટ જાય એમ એમનો ક્રોધનો પારો ચડતો જાય એવી પરિસ્થિતિ છે. તો શું કરવું? કોઈ આવીને પૂછ્યું કૃષ્ણને કે કૃષ્ણ, યમુનામાં તો પૂર આવ્યું છે, અમે જઈએ કેવી રીતે? તો કૃષ્ણે કહ્યું કે યમુનાને કહેજો કે હે યમુનાજી, જો કૃષ્ણ અખંડ બ્રહ્મચારી હોય તો મને રસ્તો આપો. આપી દીધો યમુનાજીએ, રસ્તો આપી દીધો. ત્યાં જઈને એમણે દુર્વાસાને ભોજન કરાવ્યું, જેટલું હતું એટલું બધું ખાઈ ગયા. આપણી તો તાકાત જ નહીં કોઈની એક વ્યક્તિની, તો બધું જેટલું લઈ ગયા હતા એટલું બધું એમણે સમાપ્ત કરી દીધું. પછી આ લોકોએ પૂછ્યું કે ભાઈ દુર્વાસા મુનિ, અમે આવ્યા તો ખરા, પણ અમે પાછા કેમ કરીને જઈશું? વચ્ચે તો નદીમાં પૂર છે, યમુનામાં તો. તો કે યમુનાજીને કહેજો કે દુર્વાસા જો અખંડ ઉપવાસી હોય તો રસ્તો આપો. હવે આ વાત કેવી થઈ તમે સમજો, 16108 રાણીઓ, અને એમાં 8 તો પટરાણીઓ, અને કૃષ્ણ કહે કે જો અખંડ બ્રહ્મચર્ય હોય તો રસ્તો આપો, ને યમુનાજીએ આપી દીધો. પ્રકૃતિ તો એવી છે. અને આટલું બધું પેટમાં નાખી દીધા પછી કે જો ખાધું ના હોય, ઉપવાસી હોય, અખંડ ઉપવાસી હોય તો માતાજી તમે રસ્તો આપો, અને માતાજીએ આપી દીધો. અનુરહસ્ય શું? અનુરહસ્ય અહીંયા છે, નિરાહારસ્ય. વિષયની સાથે ઇન્દ્રિય જોડાઈ અને છતાં વિષયને ગ્રહણ કર્યો નહીં. જબરજસ્ત વાક્ય છે આ ગીતાનું. અને આવું કંઈ બન્યું ના હોય, પણ આ તો વાર્તા એટલા માટે જ છે કે આ વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ. શું કહે છે? આટલું બધું પેટમાં ગયું અને છતાં નિરાહાર. ઇન્દ્રિયોએ વિષયને ગ્રહણ કર્યો જ નથી. આ પરિસ્થિતિ જો પેદા થાય, આ બહુ અઘરી વાત છે, પણ એ શું કહે છે કે નિરાહારસ્ય દેહિના, આ જે દેહધારી છે એની જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો વડે જે વિષયોને ગ્રહણ કરવાના છે, એને આ રીતે ગ્રહણ ન કરે તો વિષય આવીને વર્તન થાય, તો વિષયો આપ મેળે એના તરફથી શાંત થઈ જાય છે. એને પછી એ વિષયો સાથેનો બંધ રહેતો નથી. બધું પેટમાં ગયા પછી પણ નિરાહાર છે, એટલે એને ભોજન બંધનકારક બનતું નથી. એને લીધું જ નથી ને, લીધું છતાં નથી લીધું, પરણ્યા છતાં બ્રહ્મચારી છે. કેવી અદભુત વાત છે! સિદ્ધપ્રજ્ઞ બનવા માટે આ સ્થિતિએ પહોંચવું પડે કે વિષયોને કાચબાની જેમ અંદર ખેંચી લીધા છે, અને એને કારણે વિષયોની સાથેનો જે સંબંધ છે એ એવો થઈ ગયો છે કે એને ગ્રહણ કરવાનું જે કામ છે એ આ ઇન્દ્રિયો કરતી નથી. વિષયાહા, એને માટે વિષયાહા વિનિવર્તંતે, એના માટે વિષયો ચાલ્યા જાય છે. મોબાઈલ લઈને હું ફોટો પાડવા બેઠો છું, સરસ દ્રશ્ય જોયું છે અને મેં ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો, પણ અંદર પાવર નથી, તો પેલો વિષય આવશે ખરો મોબાઈલમાં? નહીં આવશે. આ પરિસ્થિતિ છે.
છે વિષય.

રૂપે તમે પણ છો, અને છતાં વચ્ચેની જે ઇન્દ્રિય છે એને તમે વિષયો તરફની અભિમુખતાથી મુક્ત કરી દીધી છે, એના કારણે વિષયાહ વિનિવર્તન્તે, એના માટે થઈને વિષયો પાછા ફરી જાય છે, એના માટે વિષયો વિષયો રહેતા નથી, અર્થો અર્થો રહેતા નથી, અપેક્ષાઓ અપેક્ષાઓ રહેતી નથી. હવે આવું થાય ત્યારે કેટલીક વખત શું થાય છે, કેટલાક એવા લોકો હોય કે જેમને કોઈ વસ્તુ તરફ આસક્તિ થોડીક હોય તો પણ એના તરફથી પોતે મુક્ત થઈ જવાનો પ્રયત્ન કરતા હોય. એક બાવાજી હોય, એમને જલેબી બહુ ભાવે છે, તો જલેબીની દુકાન આગળથી નીકળે એટલે આંખો મીચી લે, નહીં તો નાક સુગંધી આપ્યા કરે, નહીં એને એને એને પેલા એનો ઉપભોગ કર્યો નથી, જલેબી લીધી નથી, ખાધી નથી, અને છતાં એનાથી એ જોડાયેલો છે, કારણ કે અંદરની આસક્તિ ચાલુ છે. એટલે માત્ર વિષયોને છોડી દીધા, નથી ખાવું, નથી પીવું, મારે સરસ મજાની તળાવની અંદર સુઈ જવું નથી, એમ નક્કી કરીને ચટાઈ ઉપર સુઈ જાય, પણ સુઈ ગયા પછી મન તો એમ કે તળાઈ સારી છે, કારણ કે એની સાથેની આસક્તિ છૂટી નથી. છૂટવાની વસ્તુ છે, શેની જરૂર છે, આસક્તિની છૂટવાની જરૂર છે, વસ્તુ છૂટવાની જરૂર નથી. મેં તમને દાખલો આપ્યો, એનો એક દાખલો લઈએ કે બાવાજી વારાણસીની અંદર જતા હોય અને રોજ જલેબી તળાતી જોતા હોય અને જલેબી ખૂબ ભાવતી હોય, પણ થોડે સુધી ચાલ્યા કરે, નાકથી સુગંધી આયા કરે અને મગજને ઠપકારા કરે, રહેવા દે રહેવા દે, નથી ખાવાની, રહેવા દે નથી ખાવાની, આપણે તો સાધુ, આપણે તો બાવા, આપણને તો આ પોસાય જ નહીં, આપણાથી આ થાય જ નહીં, રહેવા દે, રોજ કર્યા કરે, તો એનો અર્થ એ થયો કે એ છૂટવાને બદલે વધારે બંધાતા જાય છે. આ છૂટવાને બદલે વધારે બંધાતા જવાની જે પ્રક્રિયા છે એ મનની સાથે સંકળાયેલી છે. વિષય એટલે મોઢા હાથમાં હાથે પકડી નથી, મોઢામાં મૂકી નથી, દાંતે ચાવી નથી, જીભે સ્વાદ લીધો નથી, અને છતાં એની સાથે બંધાયેલો તો છે જ. અનુ શું, એક બહુ સરસ વાર્તા બુદ્ધ પેલામાં કહેવાય છે કે બે સાધુઓ, ઘણા જાણતા હશે એવી વાત છે, ઘણા બે યુવાન, એક યુવાન ને એક વૃદ્ધ સાધુ એક નદીના કિનારે ઊભા છે. નદીમાં પાણી વધારે છે, તરીને પેલી બાજુ જઈ શકાય એવું નથી, અને એક સુંદર યુવતી ત્યાં આવી જાય છે. એ એકદમ પેલા સાધુઓને વિનંતી કરે છે કે બાપજી મને જરા પેલે કાંઠે પહોંચાડો ને, કારણ કે ત્યાં મારું બાળક મારા વિના રડતું હશે. તો પેલા વૃદ્ધ સાધુએ કહ્યું, ભાઈ ના, અમે તો સ્ત્રીઓનો સ્પર્શ કરતા નથી, અમે તો સાધુ એટલે અમે સ્ત્રીઓનો સ્પર્શ કરતા નથી. પેલા યંગ સાધુએ સીધી એને ઉપાડીને ખભે નાખી, તરી પેલી પેલા કિનારે નીકળી ગયો, એ કિનારે મૂકી અને એને કહ્યું કે રામ રામ. છેક સાંજે પેલા વૃદ્ધ સાધુએ પેલા યુવાનને કીધું કે ભલા માણસ, તે આજે તારા સંન્યસ્ત ધર્મનો ભંગ કર્યો, તું પેલી સ્ત્રીને ઉપાડીને નદીમાં તરીને બહાર નીકળી ગયો, આવું થાય? આપણે સંન્યાસી, આપણાથી તો સ્ત્રીઓનો સ્પર્શ પણ ના થાય. એટલે પેલા યુવાન સાધુએ કીધું, અરે મેં તો એને નદીના કિનારે મૂકી દીધી હતી, તમે હજુ સુધી સાચવી રહ્યા છો તમારા મનમાં, વાત આ છે કે માત્ર વિષયોને તમે છોડી દીધા, વિષયોને ભોગવ્યા નથી એવું તમને લાગે, પણ મન એની અંદર હોય તો તમે એનો ત્યાગ કર્યો છે એવું કહી શકાય જ નહીં, બલકે એનાથી વધારે બંધાતા જાય છે પેલા સાધુની જેમ. પરિસ્થિતિ એવી પેદા થવી જોઈએ કે એના તરફ આપણને રાગ જ ના થાય. એણે પેલું લાકડાનું ઠૂંઠું ઉપાડ્યું છે કે કોઈ સ્ત્રીને ઉપાડી છે, એ બેનો ભેદ જ જો એના મનમાં ના હોય

તો પછી તો પછી સવાલ જ પેદા નથી થતો. આખો આ પરિસ્થિતિએ પહોંચવાનું છે કે એને યુવાન યુવતી સ્ત્રીને ઉપાડી છે, કે કોઈ એક સામાન્ય લાકડાના ઠૂંઠાને ઉપાડ્યું છે, કે પુતળાને ઉપાડ્યું છે, એની એની એની વચ્ચેનો એના મનમાં ભેદ જ નથી. એને ઉપાડી મૂકી દીધી, વાત પૂરી થઈ ગઈ. પણ પેલાના મનમાં, વૃદ્ધના મનમાં ભેદ હતો.

0: દેહના નિરાહાર રહ્યો એટલે એના વિષયો એનાથી પાછા ગયા. તો કે ના, જતા નથી. કેટલાક લોકોને તો એ વિષય ને ભોગવતા ના હોય છતાં વિષયોની આસક્તિ તો રહી જાય. જો મન સ્થિર ના થયું હોય પરમાત્મા તત્વની અંદર, જો મન સ્થિર ના થયું હોય, બુદ્ધિ સ્થિર ના થયું હોય અને સમત્વ પેદા ના થયું હોય, તો વિષયનો સીધો ઉપભોગ ન કર્યો હોવા છતાં ઉપભોગ ચાલુ રહે છે અને સુખ દુઃખ વગેરે ચાલ્યા કરે છે. એટલે એણે બીજી લીટીમાં બહુ સ્પષ્ટ કહ્યું કે રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ પરમ તત્વને જેણે જોયું છે એને આ બધા રસ વગેરેનો અંત થાય છે, એટલે એ નિવર્તંતે, એના તરફથી નિવૃત્તિ પામી જાય છે. બુદ્ધિની એવી સ્થિતિએ પહોંચવું એ સ્થિત પ્રજ્ઞા કહેવાય. ત્યાં ન પહોંચ્યો હોય ત્યાં સુધી હજુ એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ નથી એમ કહેવાય. કારણ છે યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. આમ થવાનું કારણ શું છે કે ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયો પ્રમાથીની, અહીંયા એમ લખ્યું છે ઇન્દ્રિયો કેવી છે, મથી નાખનારી છે, પ્રમાથીની, મંથન કરી નાખે છે. ઇન્દ્રિય કંઈક અંદરનાને ગમતું અગમતું પેદા કરી દે છે. સરસ મજાનું ગુલાબનું ફૂલ જોયું એટલે એમ થાય કે તોડીને જરા સૂંઘી લઈએ. પછી પેલો ડિસિપ્લિન અંદર જે હોય શિસ્ત એ યાદ આવે કે નહીં આપણે ફૂલ તોડવાનું નથી, પણ તોય આમ સુગંધી, તોય આમ આંખેથી એનું ગમવું, એ બે તો અંદર ઉતરી જ જાય. ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયો આવી છે પ્રમાથીની, ઇન્દ્રિયો મથન કરી દેનારી છે. અને એટલે હરણથી પ્રસભમ મનઃ, એટલે મનનું હરણ કરી દે છે તમારા. હરણથી પ્રસભમ મનઃ, આપણું જે મન છે એ મન ઇન્દ્રિયોના વશમાં થઈ જાય છે. ઇન્દ્રિયો મનના વશમાં હોવી જોઈએ, એના બદલે મન ઇન્દ્રિયોના વશમાં થઈ જાય અને ઇન્દ્રિયો તમને ખેંચી લે. હરણથી પ્રસભમ મનઃ, એટલા માટે કાળજી રાખવાની છે કે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછી ખેંચવી, એટલે એના તરફનો તદ્દન રાગ સમાપ્ત કરી દેવો એ અપેક્ષિત છે. અને એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. ત્યાં સુધી પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ નથી એમ સમજવું, એવો અહીંયા આપણને ભાવ જોવા મળે છે. હજુ આગળ સ્થિત પ્રજ્ઞાની વાત કરવાની ચાલુ છે, એટલે આપણે એ હવે પછીના શૃંખલામાં જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: नमस्कार, आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: हेलो
3: हेलो
4: हेलो
2: इम्तियाज भाई।
4: यस यस,
2: હું રેડિયો પાલનપુર માંથી આરજે પ્રિયંકા વાત કરું છું। ઇમ્તિયાઝ ભાઈ, અમારા રેડિયો પાલનપુર ની અંતાક્ષરી સીઝન 2 ચાલી રહી છે, એમાં તમારું નામ અમને ફરીથી કોઈએ સજેસ્ટ કર્યું છે, તો તમે પાર્ટિસિપેટ કરશો ને?
4: હા, જરૂર જરૂર।
2: તો ઇમ્તિયાઝ ભાઈ, તમારી ઉપર જે અક્ષર આવે છે એ છે હ।
4: શું? વી?
2: હ, હરણ નો હ।
4: અચ્છા, હા,
2: પણ તમારે પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું
4: છે। હા, હું અહીંયા પાલનપુર નો છું અને હું અહીંયા કેસી ડ્રેસ વાળા જે કરીને છે દિલ્હી ગેટ,
2: ઓકે,
4: ત્યાં હું ટેલર નું કામ કરું છું। ત્યાં બધા ફેન્સી ડ્રેસો મળે છે, એન્યુઅલ ફંક્શન ના હોય, કસ્ટમ રેન્ટ ઉપર મળે છે।
2: ઓકે,
4: હું ત્યાં જોબ કરું છું, મતલબ દરેક આઈટમ આપણે ત્યાં અવેલેબલ હોય જ છે, ઓનલી રેન્ટ બેસ છે।
2: ઓકે, ધેટ્સ વેરી ગુડ। ઇમ્તિયાઝભાઈ, તમારે હ પરથી ગાવાનું છે।
4: હા, અચ્છા,
2: તો તમે સ્ટાર્ટ કરી શકો છો।
4: તો આ ઉપર તો હું ગીત ગાઉં।
2: હા,

0: ઓકે,
1: બહુ સરસ અવાજ છે તમારો.
0: થેન્ક યુ, થેન્ક યુ,
1: થેન્ક યુ સો મચ રેડિયો પાલનપુર સાથે જોડાવા માટે.
0: ઓકે, નેક્સ્ટ ટાઈમ થી થોડું ચાન્સ આપજો.
1: પાક્કું પાક્કું.
0: થેન્ક યુ,
1: થેન્ક યુ.

0: हेलो
1: हेलो।
0: मैम, बोलो।
1: ओ, रेडियो पालमपुर में थी। आरजे प्रियंका बात करू
0: हाँ
1: छू।
0: हाँ
1: केम छो?
0: बस मजा में। तमे केम छो?
1: बस मजामा। किंजलबेन, अमारा રેડિયો માં એક અંતાક્ષરી સિઝન 2 ચાલે છે,
0: હા,
1: એમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું છે।
0: અંતાક્ષરી? પણ મને તો ગીતો ખાતા જ નહીં આવડતું એમ
1: પણ બે લાઈન તો આવડતી હશે।
0: જોઈએ હવે, એટલે ઓનલાઈન જ છે
1: અત્યારે જ ગાવાનું?
0: અત્યારે જ?
1: હા,
0: અત્યારે પણ હું પાલનપુર જાઉં છું અત્યારે।
1: પણ તમે બે લાઈન તો ગાઈ શકો ને।
0: હા, બે લાઈન તો, પણ કયા ગીતની? એટલે
1: હું તમને કહું, સૌથી પહેલા મને તમારું ઇન્ટ્રોડક્શન આપો।
0: ઇન્ટ્રોડક્શન। મારું નામ કિંજલ જરમલ છે, હું
1: ઓકે।
0: જગાણા રહું છું। બસ મેં હમણાં સ્ટડી પૂરી કરી, બીએડ કમ્પ્લીટ કર્યું વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર થી।
1: ઓકે, અત્યારે શું કરો છો?
0: અને અત્યારે હું પ્રિપેરેશન કરું છું ગવર્નમેન્ટ જોબનું।
1: ઓકે, તમે આ વખતે લાગી જ જશો ગવર્મેન્ટ જોબમાં।
0: જેવા તમારા આશીર્વાદ।
1: અરે, તમારે જે ગીત ગાવાનું છે એ છે ત પરથી ગાવાનું,
0: તો
1: તપેલીનો ત।
0: ઓકે, તો ઉપરથી યાદ કરવા દો મને, તો ગીતો ગાવાનું છે નહી એટલે
1: વાંધો નહીં, તમે તમારો ટાઈમ લઈ
0: કહી
1: શકો છો।
0: શકાય। તો સર્ચ મારી શકો તો ઉપર?
1: હા, મારી શકો।
0: ઓકે, તો કરું હા, એક જ મિનિટ કરવા।
1: ગૂગલે આપણું મગજ બહુ સારું એવું કરી દીધું હે,
0: હા
1: ગૂગલે આપણું મગજ બહુ સારું એવું
0: કરી દીધું, પણ જયારે ગાવું હોય એટલે ના આવતું હોય યાદ, એવું હોય અમુક વાર, અને આમ
1: સાચી
0: ઘણા પણ ગીતો આવડતા હોય।
1: સાચી વાત છે।
0: એક ગીત યાદ આવે છે, હેલો,
1: હા, ગાઓ।

0: तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। બસ આટલું જ આવડે છે.
1: ઓકે ઓકે, થેન્ક યુ સો મચ કિંજલ રેડિયો કોલંબો સાથે જોડાવા માટે.

0: હેલો.
1: હેલો,
0: બોલો પ્રિયંકા બેન.
1: હું રેડિયો પાલનપુર માંથી. તમે સમજી જ ગયા છો હું કોણ બોલું. તો અમારા રેડિયો પાલનપુર ની અંતાક્ષરી સીઝન 2 ચાલે છે, એમાં તમે પાર્ટિસિપેટ કરવાના છો. તો
0: બરાબર. પછી
1: તમારું ઇન્ટ્રોડક્શન આપો પહેલા.
0: મારું ઇન્ટ્રોડક્શન આપું. દિલીપભાઈ ભાગવાની, ભાગવાની ક્લોથ એમ્પોરિયમ અને ડેકોરેશન નો ધંધો છે મારો,
1: ઓકે.
0: અને મ્યુઝિક ટીચર છું. સંગીત શિક્ષક હતો વિદ્યા મંદિર ની અંદર, બ્રાઇટ ટુલિપ માં હતો. બરાબર.
1: તો આપણે સર અંતાક્ષરીમાં તમારી ઉપર જે અક્ષર આવે છે એ છે મ.
0: બરાબર.
1: તો તમારે મ પરથી સોંગ ગાવાનું છે.
0: મેરે હમ સફર, મેરે હમ સફર, મેરે હમ સફર, મેરે હમ સફર.

0: سفر میرے ہم سفر میرے ہم سفر.
1: બહુ મસ્ત સિંગર છો તમે તો.
0: હજી રૂબરૂ સાંભળશો તો હજી ઘણો દુકાને આવશો ને તો હજી તમને ઘણી આઈડિયા આવશે.
1: એવું છે,
0: ચક્કર મારો દુકાને આવો.
1: પાક્કું પાક્કું, ચલો થેન્ક યુ.
0: અને તો મારા પાસે ગીતો ઘણા બધા છે અને હું પોતે કેરાઓકી ઉપર વધારે ગાઉં છું. બ્લુટુથ તો હું ગાઈશ, હવે તો એગ્રી છું.
1: પાક્કું
0: બોલાવજો મને ગમે ત્યારે, ગાઉં, ચિંતા નહીં. આવો દુકાને આવો.
1: ઓકે.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેઇલ પણ કરી શકો છો રેડિયો પાલનપુર એટ ધ સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, ભાદરવાનો મહિનો એટલે વરસાદ, ભેજ અને બદલાતું વાતાવરણ. આ સમયે ઘણા લોકોને તાવ, શરદી, ઉધરસ, શરીરમાં દુખાવો અને નબળાઈ જેવી તકલીફો જોવા મળે છે. વાતાવરણમાં વારંવાર થતા ફેરફારને કારણે કેટલીક વાયરલ બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી સૌથી પહેલું ધ્યાન રાખવું છે સ્વચ્છતાનું. બહારથી ઘરે આવ્યા પછી હાથ સારી રીતે ધોવા, પીવાનું પાણી સ્વચ્છ અને સુરક્ષિત હોવું જોઈએ, ખોરાક ઢાંકીને રાખવો અને વાસી કે શંકાસ્પદ ખોરાક ટાળવો. જો તાવ આવે તો પોતાની રીતે એન્ટીબાયોટિક શરૂ ન કરવી. સામાન્ય વાયરલ તાવમાં એન્ટીબાયોટિક હંમેશા જરૂરી હોતી નથી, પૂરતો આરામ અને પ્રવાહી લેવું જરૂરી છે. પરંતુ તાવ સતત રહે, ખૂબ ઊંચો તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ખૂબ નબળાઈ લાગે અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. યાદ રાખો, વરસાદની મજા માણો પરંતુ સ્વચ્છતા અને આરોગ્યની કાળજી સાથે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.

વરસાદ બાદ શરદી, ઉધરસ અને ગળાના દુખાવાનું કારણ શું? હેલો મિત્રો, વરસાદ પછી ઘણા લોકો કહેતા હોય છે ગળું દુખે છે, નાક વહે છે, ઉધરસ થાય છે. આવું થવાનું એક કારણ બદલાતું વાતાવરણ અને વિવિધ શ્વસન માર્ગના ઇન્ફેક્શન હોઈ શકે છે. આ સમયે પૂરતું પાણી પીવું, પૂરતો આરામ કરવો અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ઉધરસ કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા, બીજાના ખૂબ નજીક જઈને ઉધરસ કે છીંક ન કરવી. ઘરમાં કોઈને શરદી ઉધરસ હોય તો વ્યક્તિગત વસ્તુઓ જેમ કે ટુવાલ વગેરે શેર કરવાનું ટાળવું. ઘણા સામાન્ય વાયરલ ઇન્ફેક્શન થોડા દિવસમાં સુધરી શકે છે, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ, સતત ઊંચો તાવ, છાતીમાં દુખાવો અથવા લક્ષણો વધતા જાય તો ડૉક્ટરની સલાહ લેવી. અને હા, દરેક શરદી ઉધરસ માટે એન્ટીબાયોટિક જરૂરી નથી. તો મિત્રો, વરસાદની ઋતુમાં ગરમા ગરમ ચા સાથે આરામ તો કરો, પણ આરોગ્યની કાળજી લેવાનું ભૂલશો નહીં.

ભાદરવામાં પીવાનું પાણી, પાણીજન્ય રોગોથી બચાવ, આના પર વાત કરીએ. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે વાત કરીએ એવી વસ્તુની જેના પર જેના વગર જીવન શક્ય નથી, પાણી. વરસાદ દરમિયાન પાણીના સ્ત્રોત દૂષિત થવાની શક્યતા રહે છે. દૂષિત પાણી પીવાથી ઝાડા, ઉલટી અને અન્ય પાણીજન્ય બીમારીઓ થઈ શકે છે. એટલે પીવાનું પાણી સુરક્ષિત હોવું ખૂબ જરૂરી છે. ઘરે પીવાનું પાણી સ્વચ્છ વાસણમાં ઢાંકીને રાખો. પાણીની ટાંકી અને ફિલ્ટરની નિયમિત સફાઈ કરો. બહાર જતા હો તો શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત પાણી જ પીઓ. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ડિહાઈડ્રેશન ઝડપથી થઈ શકે છે. ઝાડા કે ઉલટી થાય ત્યારે શરીરમાંથી પાણી અને ક્ષારની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં ORS ઉપયોગી થઈ શકે છે, પરંતુ ગંભીર લક્ષણો હોય તો તબીબી સલાહ જરૂરી છે. યાદ રાખો, સ્વચ્છ પાણી એ માત્ર તરસ છીપાવવાનું સાધન નથી, પરંતુ બીમારીથી બચાવનું મહત્વનું પગલું છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, હવે ભાદરવામાં શું ખાવું અને શું ટાળવું એના પર વાત કરીએ. નમસ્કાર શ્રોતા મિત્રો, ભાદરવાના વરસાદી વાતાવરણમાં આપણી ખાવાની ટેવ પણ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ સમય તાજું, સારી રીતે રાંધેલું અને સ્વચ્છ ખોરાક લેવાનો પ્રયત્ન કરો. બહાર

ધોઈને ખાવા, ઘરે બનાવેલું સંતુલિત ભોજન, દાળ, શાકભાજી, અનાજ, દહીં જેવી યોગ્ય વસ્તુઓ સાથે લઈ શકાય છે. તળેલું અને ખૂબ તેલિયું ખાવાનું પ્રમાણ ઘટાડવું પણ ફાયદાકારક છે, ખાસ કરીને જો તે ખાધા પછી તમને અપચો કે એસિડિટી થતી હોય. અને સૌથી મહત્ત્વની વાત, ભૂખ ન લાગે છતાં વધારે ખાવું નહીં અને પૂરતું પાણી પીવું. તો આ ભાદરવામાં એક સરળ નિયમ રાખીએ, તાજું ખાઈએ, સ્વચ્છ ખાઈએ અને સમજદારીથી ખાઈએ. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, વાત કરીએ કે આપણી પાચન શક્તિ કેમ નબળી પડે છે. નમસ્કાર શ્રોતા મિત્રો, વરસાદી વાતાવરણમાં ઘણા લોકોને ગેસ, અપચો, પેટ ફૂલવું, ભૂખ ઓછી લાગવી કે એસિડિટી જેવી ફરિયાદો થતી હોય છે. આમાં ખાવાની ટેવ, ઓછું શારીરિક કામ, અનિયમિત ભોજન અને અસ્વચ્છ ખોરાક જેવી બાબતો ભૂમિકા ભજવી શકે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ભોજનનો સમય નિયમિત રાખવાનો પ્રયત્ન કરો.

ખૂબ વધારે તળેલું, ભારે અથવા અસ્વચ્છ ખોરાક ટાળો. ભોજન સારી રીતે ચાવીને ખાવું અને પૂરતું પાણી પીવું પણ મહત્વપૂર્ણ છે. ભોજન કર્યા પછી તરત જ સૂઈ જવાની ટેવ ટાળો અને તમારી ક્ષમતા પ્રમાણે નિયમિત ચાલવાનું રાખો. જો પેટની સમસ્યા વારંવાર થાય, ખૂબ વધારે દુખાવો થાય, સતત ઉલટી થાય, લોહી દેખાય અથવા વજનમાં અનિચ્છિત ઘટાડો થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પેટ સ્વસ્થ તો શરીર પણ સ્વસ્થ. આ ભાદરવામાં તમારા પાચનતંત્રને પણ થોડો આરામ અને યોગ્ય ખોરાક આપો. મળીએ એક નાનકડા વિરામ બાદ.

વાત કરીએ ફૂડ પોઈઝનિંગથી બચવા માટે 7 સરળ નિયમો. નમસ્કાર મિત્રો, ક્યારેક બહારનું ખાવાનું ખાધા પછી અચાનક ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો કે તાવ જેવી તકલીફ થાય છે? આ ફૂડ પોઈઝનિંગ સાથે સંબંધિત હોઈ શકે છે. આથી 7 સરળ નિયમ યાદ રાખો. પહેલું, હાથ સાબુથી ધોવો. બીજું, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. ત્રીજું, કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખો. ચોથું, ખોરાક સારી રીતે રાંધો. પાંચમું, રાંધેલો ખોરાક યોગ્ય રીતે સાચવો. છઠ્ઠું, ખુલ્લામાં લાંબા સમયથી પડેલો ખોરાક ટાળો. અને સાતમું, શંકાસ્પદ ગંધ, સ્વાદ અથવા દેખાવ ધરાવતો ખોરાક ન ખાવો. જો ફૂડ પોઈઝનિંગ બાદ વધારે ઉલટી, ઝાડા થાય તો શરીરમાં પાણી અને શાણની ઉણપ

થઈ શકે છે, તેથી પ્રવાહીનું ધ્યાન રાખવું જરૂરી છે અને ગંભીર સ્થિતિમાં તબીબી મદદ લેવી જોઈએ. યાદ રાખો, સ્વચ્છ રસોડું, સ્વચ્છ પાણી અને યોગ્ય રીતે તૈયાર કરેલો ખોરાક એટલે સ્વસ્થ પરિવાર. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, ભેજના કારણે પગમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. કયા કારણે વાત કરીએ. નમસ્કાર મિત્રો, વરસાદ અને ભેજના દિવસોમાં પગ લાંબા સમય સુધી ભીના રહે તો કેટલીક વ્યક્તિઓમાં ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. પગની આંગળીઓ વચ્ચે ખંજવાળ, લાલાશ, ચામડી ઉતરવી કે બળતરા જેવી તકલીફ થઈ શકે છે. આથી વરસાદમાં ભીના મોજા કે જૂતા લાંબા સમય સુધી પહેરી ન રાખો. પગ ધોઈને ખાસ કરીને આંગળીઓ વચ્ચે સારી રીતે સૂકવો. મોજા નિયમિત બદલો અને શક્ય હોય ત્યારે પગને સૂકા રાખો. પગમાં તકલીફ હોય તો પોતાની રીતે કોઈપણ સ્ટેરોઇડવાળી ક્રીમ લાંબા સમય સુધી ન લગાવો. યોગ્ય સારવાર માટે ડૉક્ટર અથવા ત્વચા નિષ્ણાતની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. ઘરના અન્ય સભ્યો સાથે ટુવાલ, મોજા અથવા ફૂટવેર શેર કરવાનું ટાળો. નાનો નિયમ, પગ સૂકા, ફંગસથી બચાવ. મિત્રો, આરોગ્યને લગતી કોઈપણ માહિતી તમારે લેવી હોય અથવા આગળ મારે કયા ટૉપિક પર વાત કરવી તેના માટે મને ઇન્સ્ટાગ્રામ પેજ પરિયાર આયુર્વેદા પર તમે મને મેસેજ કરી શકો છો. ફરી મળીએ ડૉક્ટર જીગર પરિયાર સાથે જીગર વાણીમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88,

9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય

0: કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026 આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026 ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026 સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચોમાસામાં ડહોળાયેલા ઝરણાઓ હવે પારદર્શક થઈ ગયા છે. આકાશ ધોવાઈને સ્વચ્છ, રાત્રિઓ અગણી તારાઓના પ્રકાશપુંજે રમ્ય લાગે છે. અનાજ ઘરે લઈ જતા આદિવાસીઓ રોજ ઉત્સવ હોય તેમ નાચતા ગાતા રહે છે. સૂર્ય પોતાના હુંફાળા તડકાથી વૃક્ષોને વહાલ કરે છે. એવા સમયે હું અને લક્ષ્મણ શર્મા અરણ્યોમાં ભમીએ છીએ. લક્ષ્મણ શર્મા અલગારી માણસ છે તેવું તો તેની પ્રથમ મુલાકાતે જ મને લાગેલું. તે આવ્યો ત્યારે પહેલાં તો તેણે પોતાના પાછળ આવતા બે ભીલોને સૂચનાઓ આપવાનું, સામાનને જાળવીને ઉતારવાનું અને મારા ઉટલા પરથી ઘરમાં મુકાવવાનું જ મહત્વનું હતું. એટલે પોતે કોણ છે, હું કોણ છું અને તેના આપવાનું પ્રયોજન શું છે, બધું જ ગૌણ. સામાન વ્યવસ્થિત મુકાઈ ગયો પછી તેણે પાણી માંગ્યું. મેં પાણી ભરેલી બોઘણી અને 3 પ્યાલા તેની સામે ઓટલે મૂક્યા. પાણી પીને સ્વસ્થ થતાં જ તેણે કહ્યું, તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મધમાખી ઉછેર યોજનાની માહિતી મંગાવેલી ને? હા, મેં તેના સહેજ શ્યામ ચહેરા પર નજર કરતા જવાબ આપ્યો. તેની તેજસ્વી આંખો હસી, ખાદીના પાટલૂન પરથી ધૂળ ખંખેરતા તેણે કહ્યું, બધી જ માહિતી લઈને આવ્યો છું અને હવે છેક પોતાનું નામ કહ્યું, લક્ષ્મણ શર્મા. પછી તરત કહે, તમને ક્યારે સમય હશે? સમય તો છે જ, મેં કહ્યું, પણ રાત્રે બેસીએ તો ઠીક રહેશે, મારે બીજાઓને પણ બોલાવવાના છે. તો એમ કરીએ, લક્ષ્મણે કહ્યું, કાલે ગામડાઓમાં ફરીએ અને માણસોને બોલાવી લાવીએ. બીજાઓ એટલે મારા મનમાં તો સુપ્રિયા, બીતુબંગા, ઝુરકો કે બાબરીઓ આટલા જ હતા, પણ લક્ષ્મણ જો આ વિસ્તારના આદિવાસીઓને ભેગા કરીને વાત કરવા ઈચ્છતો હોય તો તે વધુ સારું થશે. તે વિચારે હું સહમત થવા બોલ્યો. ભલે, સવારે તમારી સાથે કોઈને મોકલીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણ કંઈ બોલ્યો નહીં. તે થોડો ઝંખવાયો હોય તેમ લાગ્યું, પણ તરત ઉત્સાહમાં આવતા તેણે કહ્યું, બધાને બોલાવી શકાય તો મજા પડે તેવું કામ થાય, પણ કંઈ નહીં, બધાનું આજે અનુકૂળ ન પડે તો પછી થશે, આજ આપણે જ વાત કરી લઈએ. કહીને તેને પોતાનો બગલ થેલો ફંફોસતા કહ્યું, જરા નાઈ ધોઈ લો. મેં તેને ઘર આખું બતાવીને કહ્યું, નિરાંતે સ્વસ્થ થાઓ, પછી જમવા માટે રસોડે જવાનું છે. કહીને તેને એકલો મૂકીને હું ઓફિસ તરફ ગયો. જમવાના સમયે હું ઘરે ગયો તો લક્ષ્મણ ત્યાં ન હતો. તેણે તેનો સામાન ખોલીને થોડી ગોઠવણી કરી હતી. ટેબલ ઉપર એક કાગળમાં તેણે સંદેશો મૂક્યો હતો. મેં વાંચ્યું, જમવા જઉં છું. હું રસોડા તરફ ગયો તો લક્ષ્મણ અને સુપ્રિયા પોતાની થાળીઓ લઈને આસન તરફ જતા હતા. મને જોઈને લક્ષ્મણે હસીને માથું હલાવ્યું. મારી થાળીમાં પીરસાવીને હું પણ જઈને તે બંનેની સાથે બેઠો. આખા મધપુડામાં રાણી એક જ હોય. લક્ષ્મણ સુપ્રિયા સાથે વાતો કરતો હતો તે મેં સાંભળી. હજારોમાંથી એક ઈંડાને ઉછેરીને તેમાંથી રાણી બનવાનું નક્કી પણ સેવક માખીઓ જ કરે. જે ઈંડાના નસીબમાં રાણી બનવાનું લખાયું હોય તેણે રાણીખાણામાં મૂકવામાં આવે.

લક્ષ્મણે કહ્યું, મને તેની વાતોમાં રસ પડ્યો. તે વાર્તા કહેતો હોય તેમ વાત કરતો હતો. રાણીવાસમાં મૂકેલા ઈંડાને સેવક માખીઓ સારામાં સારા મધ અને પરાગરજનો ખોરાક આપ્યા જ કરે, એટલે એ ઈંડાના લાર્વામાંથી 16 દિવસે રાણી તૈયાર થાય, કહીને લક્ષ્મણે રોટલો મોંમાં મૂકતા કહ્યું, સેવકો પોતે જ સેવકો જેવો જ ખોરાક પામે, કહીને તે હસ્યો અને ઉમેર્યું, એક જ માતાના હજારો ઈંડામાંથી કેટલાકને માળો બાંધનારું બનાવવાનું, કેટલાકે માળાનું રક્ષણ માટે સૈનિકો બનાવવાનું અને કેટલાકે નર્સ બનીને નવા લાર્વાને દાણા પાણી આપવાના અને દેખભાળ કરવાની છે ને, અદ્ભુત વાત? લક્ષ્મણે પૂછ્યું. પછી પાણી પીધું. સુપ્રિયા જમતી જમતી શાંતિથી લક્ષ્મણને સાંભળતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો એન્ડ નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવટ લિખિત તત્વમસી. લક્ષ્મણે આગળ કહ્યું, અજાયબીઓનો તો પાર નથી મતપુડામાં. અને છેલ્લો કોળિયો લઈ ઊભા થતા કહે, એક અજાયબી તો એ ઈંડામાંથી સેવક થશે, કડિયો થશે, સૈનિક થશે. તેનો આધાર પેલી નર્સ માખીઓ ઈંડાને કેટલો અને કેવો ખોરાક આપે છે અને ઈંડા કયા માપના ખાનામાં ઉછેરે છે તેના ઉપર રહે છે. અમે વાસણો સાફ કરીને ઘર તરફ ચાલ્યા. ઘરે પહોંચતા જ લક્ષ્મણ કામે વળગ્યું. એક અલગ થેલામાં તેણે કેટલીક વસ્તુઓ ભરીને થેલો ખીલી પર ટાંગ્યો. બધું ગોઠવ્યા પછી તેણે એક સ્લાઇડ પ્રોજેક્ટર કાઢ્યું, એક પડદો કાઢ્યો અને ટેબલ આઘા પાછા કરીને પ્રોજેક્ટર ચાલુ કરી જોયું. બેનને બોલાવી લાવું કહીને તે ગયું. સુપ્રિયા અને બીતુબંગા આવ્યા. કેન્દ્રમાં કામ કરતા માણસોનું નાનકડું ટોળું પણ આવીને બેઠું. કમરામાં અંધારું થયું અને સફેદ પડદા પર એક અપ્રતિમ દ્રશ્ય ઝળક્યું. પર્વતની ટોચ પરથી નમેલા પથ્થરની ધાર પર મહાકાય મતપૂડો વાદળની પશ્વાદભૂમાં તબકતો હતો. શક્તિશાળી દૂરબીન કેમેરાથી લેવાયેલી આ તસવીરમાં મતપૂડાની ચમક અનોખી લાગતી હતી. તસવીરની નીચે બે લીટીનું લખાણ હતું, અમારી પ્રીતિ છે શ્રમ, વન ફૂલોને રસ વિશે, મનુષ્ય લો પામુ સભર થઈ મીઠા શ્રમની. પ્રકૃતિની લાકડી, ફૂલો અને પરાગરજ જેવી જ સુંદર અને કોમળ મધમાખીના અખંડ પરિશ્રમની ભવ્ય કથા જેવો વાર્તાલાપ અને સ્લાઇડ શો અમે લગભગ એક કલાક સુધી એકાગ્ર થઈને માણતા રહ્યા. સ્લાઇડ શો પૂરો થયો, કમરામાં ફરી ઉજાસ થયો. હાજર રહેલા દરેક જણના ચહેરા પર કંઈક નવું, કંઈક જુદું જોયા જાણ્યાનો આનંદ દેખાયો. લક્ષ્મણ વ્યવસાયે શિક્ષક ન હતો, પણ આ એકાદ કલાકમાં તેણે જે જ્ઞાન આપ્યું હતું તેનાથી અમારા દરેક સાથી તેણે એક સૂક્ષ્મ સંબંધ સ્થાપી દીધો, જે આપોઆપ અમને શીખવવાની પ્રતિક્રિયા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણ, મેં કહ્યું, હું તારી સાથે આવીશ. અને બધા વાતો કરતા વિખરાયા. લક્ષ્મણ નિરાંતે ઊંઘવા માંડ્યો. મેં ટેબલ લેમ્પના અજવાળી ડાયરી લખી. વહેલી સવારે અમે નીકળ્યા ત્યારે સૂર્યોદય થવાની થોડી વાર હતી. ખીણોમાં ઉતરતી કેડી પર ચાલતા લક્ષ્મણને તો જાણે બાળપણ મળી ગયું. તેમ તે વન ફૂલો જોતો, પથ્થરોને ઠેબે ચડાવતો, પક્ષીઓના ટહુકાના જવાબ આપતો, અને આગળ સામાન લઈ જતા ભીલો સાથે તેમની જ ભાષામાં વાતો કરતો, આખે રસ્તે આનંદ કરતો આવ્યો. હું તેના આનંદને નિરખતો ચાલ્યો આવ્યો. અહીં ખીણને તળીએ ઝરણામાં નાહીને લક્ષ્મણ ઘાસમાં લાંબો થઈને સૂતો છે અને આકાશ સામે હાથ લંબાવીને ગીતો ગાય છે. તને બહુ મજા પડતી લાગે છે અહીં, મેં કહ્યું. પણ હવે ઉઠ, ખાવા પીવાનું કંઈક કર. આ ઉઠ્યો, કહેતા તે ઊભો થયો અને સામાન ખોલવા બેઠો. અચાનક મને કહે, એક મજાની વાત કહું? કહેને, મેં જવાબ આપ્યો અને મધમાખીની કોઈ ખાસિયત સાંભળવા તૈયાર થયો. ત્યાં તો લક્ષ્મણે કંઈક જુદું જ કહ્યું. મારી માના દૂરના એક ભાઈ બિકાનેર છાયા જ્યોતિષી છે. તો, મેં પૂછ્યું, હું ચોથા ધોરણ સુધી તેમને ત્યાં રહીને ભણ્યો. એકવાર મારી મા આવેલી, તેણે મામાને કહ્યું કે મારું છાયા કથન જોઈ દે. મામા કહે, પોતાના માણસ તું જોઈને તે સાચું ન પડે, પણ મા પરાણે અમને અગાસીમાં લઈ ગઈ. મામાએ મારો પડછાયો માપ્યો, પછી ભૃગુ સંહિતાનો ગ્રંથ કાઢીને મારી મને કહે, ગયા જન્મમાં તારો પુત્ર મોટો વેપારી હતો, તેના વહાણો દરિયે જતા. વાહ, મેં કહ્યું. પછી આ જન્મનું કહેને, મારી માએ કહ્યું. આ જન્મે તો રણ વચ્ચે રહીએ છીએ, હવે આગળ શું થવાનું છે? આગળ શું વાત થાય છે એ આપણે જાણીશું, પણ તમે ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મામા કહે, તું સાંભળ, તે વેપારી હતો અને એક વખત મધનો વેપાર કરવા મધપુડા પડાવ્યા હતા. એ માખીઓના શાપથી આ જન્મે રણમાં જન્મ્યો, કહીને લક્ષ્મણ ખડખડાટ હસ્યો. એટલે તે આ કામ ઉપાડ્યું, મધમાખીની સેવાનું? ખબર નહીં, લક્ષ્મણે ઝાઝમ પાથરતા કહ્યું. તે સમયે મામાએ આ જન્મનું ભવિષ્ય ન કહ્યું તે ન જ કહ્યું, પણ મને મધમાખીનો શાપ યાદ રહી ગયેલો. જ્યાં પણ મધપુડો જોઉં કે ઊભો રહીને જોતો જ રહું, એમાંથી આ રવાડે ચડી ગયો. લક્ષ્મણ, તું ગયા જન્મમાં માને છે? મેં પૂછ્યું. લક્ષ્મણે કંઈક જુદી જ રીતે મારી સામે જોયું, સહેજ મલકાયો અને પૂછ્યું, તમે આ જન્મમાં માનો છો? લક્ષ્મણનો આ પ્રશ્ન અણધાર્યા ઘા જેવો આવ્યો અને મારું હૃદય ખળભળાવતું ગયું. મેં મને જ પૂછી જોયું, હું આ જન્મમાં માનું છું? અચાનક મને કંઈક નવો જ અનુભવ થયો. ઝરણા જાણે થંભી ગયા, હવા જાણે સ્થિર થઈ, પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે. આ ખીણ નથી, અહીં પર્વતો નથી, આ અરણ્યો નથી, તો આ શું છે? અને તરત જ મનમાં જ બીજો પ્રશ્ન ઉઠી આવ્યો, હું કોણ છું? કદાચ આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ, આ દેખાય છે તે શું છે, તે સમજવાની વૃત્તિ અને પોતે જન્મ જન્માંતરમાં માયામાં ઈશ્વરમાં પામરમાં અને પરમમાં માને છે કે નહીં, માને છે તો તે સત્ય છે કે નહીં, તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે. આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદી સીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે. કોઈ જન્મમાં કરેલા કર્મોના ઋણ સાથે લઈને જન્મતી જીવતી આ પ્રજા હજારો વર્ષોથી એક ધારી ટકી રહી છે, તેનું રહસ્ય પણ શું આ પ્રશ્નો જ હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમાંથી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લક્ષ્મણે સાવ સહજ રીતે પૂછેલો પ્રશ્ન મને આટલો સ્પર્શી કેમ ગયો તે હું સમજી ન શક્યો. મેં કંઈ પણ ઉત્તર આપવાનું ટાળ્યું. અહીં મૂકેલો ફોટોગ્રાફ કોઈ અણઘડ હાથોએ લીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે, છતાં તેમાં દેખાતી ગતિ તસવીરને જીવંત બનાવે છે. જમીન પર પડેલો લક્ષ્મણ, લાકડી ઉગામીને ફટકો મારવા તૈયાર થયેલો દિત્યો ભીલ, દિત્યાને કમરેથી પકડવા હાથ લંબાવતો બીતુ અને લક્ષ્મણ પર નમવા જતું તે. તેણે કે લક્ષ્મણને આવું પણ બની શકે તે ખબર ન હોય તે સમજાય તેવું છે, પણ સુપ્રિયાને આવું બનશે તેનો અણસાર ન આવે તેવું કેમ બને? મધ ઉછેરનું કામ આદિવાસી કેન્દ્રમાં શરૂ કરવાનો તેનો આગ્રહ, આદિવાસીઓનો પોતાના ગામમાં જ પોતાના ઘરે મધમાખી પાડવાનું કામ કરે તેવી યોજનામાં તેની અસહમતિ, આ કામ કેન્દ્ર બહાર થાય તો બીતુબંગાના ગામેથી જ શરૂ થાય તેવો તેનો આગ્રહ, બીતુબંગાને પોતાના ગામ જવાની સૂચના અને બીતુની પત્ની જોગાને ખાસ સંદેશો મોકલીને લક્ષ્મણના અને તેના સાથીના ઉતારાની વ્યવસ્થા કરવા કહેવરાવવું, આ બધા પરથી એ વાત જાણી શકાય છે કે સુપ્રિયાને આવું કંઈક બનવાની આશંકા તો હતી જ. ત્રણ એક ગામોમાંથી ગામ દીઠ 4-5 યુવાનોને અમે અમારી સાથે લીધા. સાથે બીતુબંગાને ગામ પહોંચ્યા તો તે બંને હજી પહોંચ્યા જ ન હતા. જોગા ઘરે હતી. ભીલાણાની હે? જોગાએ નવાઈ પામતી હોય તેમ અમને પૂછ્યું, પછી બબડતી હોય તેમ કહે, ની કરને દેવે સદ, અને અમારી આગતા સ્વાગતામાં પડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જોગાના પ્રશ્નને સમજવાનો પ્રશ્ન મેં કે લક્ષ્મણે કર્યો નહીં. જોગા પણ વધુ કંઈ બોલી નહીં. રાત્રે લક્ષ્મણે અમારી સાથે આવેલા યુવાનોને અને ગામમાંથી આવેલા માણસોને પોતાની સ્લાઇડો બતાવી, પછી મધમાખી પાલનથી થતા લાભો વિશે સમજાવ્યું, મધપૂડા ઉછેરવાની પેટી ખોલીને બતાવી, છેલ્લે યુવાનોને આ કામમાં જોડાવા સમજાવ્યું. મેં પણ આ કામથી થનારા આર્થિક લાભની વાત કરી અને યુવાનોને આ કામમાં જોડાવા નિમંત્રણ આપ્યું. શાળાના આચાર્યને પણ પોતાની રીતે ગામ લોકો સમક્ષ બોલવા ઊભા કર્યા. મને હતું કે મોટાભાગના યુવાનો પોતાનું નામ લખવા કહેશે. સોસાયટી રજિસ્ટરી કરાવતી વખતે થયું હતું તેમ આનંદ મંગળ સાથે આ મધ કેન્દ્રો શરૂ થઈ શકશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે એક પણ જણ ઊભો ન થયો. કેટલાકને તો અમે નામ લઈને ઊભા કરીને પૂછ્યું તો જવાબ મળે, મોની કરાશત પેટી, અને ટોળું વિખરાઈ ગયું. આવું કેમ થયું મને સમજ ન પડી. હું થોડો નિરાશ થયો. શાળાના આચાર્ય વિદાય લેતા કહ્યું, સારું કામ છે, આ લોકો કરશે જ, પણ વાર લાગશે, તમારે ધીરજથી કામ લેવું. બીજા દિવસે અમે આચાર્યને મળવા ગયા. શાળાના કમરામાં બેસીને અમે હવે શું

કરવું તેની ચર્ચાએ ચડ્યા. કરવું તો બધાને જ છે, આચાર્યએ કહ્યું, પણ મધ ઉતારવાનું કામ ભીલાણાનું ગણાય. એ લોકો જ આ કામ કરે એવી માન્યતા અહીં પ્રવર્તી છે. એમાં ને એમાં જ આ લોકો આગળ નહીં વધી શકવાના. મેં મારા નિરાશાજન્ય ગુસ્સાને માર્ગ આપ્યો. એ તો શું થાય, સાવ સહજ વાત હોય તેમ આચાર્યએ કહ્યું. એમાં એ મધમાખીને પેટીમાં પૂરવાની એટલે દેવી માતા કોપે એવું બે ત્રણ જણ કહેતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. આ વાતને આપણે નેક્સ્ટ એપિસોડમાં પૂર્ણ કરીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: अभी आपने सुना कार्यक्रम मेजर सोमनाथ शर्मा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। अब अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
1: जगबंधु,
0: चेतना,
1: अर्शद,
0: सौम्या,
1: प्रसून
0: और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सरयुग यादव के साथ
1: विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार। उमंग, उमंग, उमंग, उमंग,
2: उमंग। તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
3: એક સમય એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા। તેઓ બહુ જ ગરીબ હતા। તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા। બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે। થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે। તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે। ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાહે છે અને મંદિરમાં પૂજા કરે છે। મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે। તે લોકો મુનિને નમસ્કાર કરે છે। મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે। મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ। જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો, તમને ખજાનો મળશે। જે મળે તે લઈને ઘરે જતા રહેજો। તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે। રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે। તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે। તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે। તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે। તેઓ ફરીથી ચાલવા લાગે છે। બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે। તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે। બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે। તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે। થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે। ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે। પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે। ચોથો મિત્ર એકલો રહી જાય છે। તે આગળ ચાલે છે। તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી। તે રસ્તો ભટકી જાય છે। તે મૂંઝવણમાં પડી જાય છે। તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો। તે લોહીથી તરબતર હતો। આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું। ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે। તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે। હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો। હું પણ તારા જેવો ગરીબ હતો। કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો। મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું। ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે। આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે। તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે। તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે। તે કહે છે, મેં તને કહ્યું હતું

0: કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછો ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક જળાશયમાં એક પક્ષી રહેતું હતું. તેને એક પેટ અને મોઢા બે હતા. તે સમુદ્રના કાંઠે ફરતું હતું. તેવામાં એક અજાણ્યું ફળ સમુદ્રના પાણીમાં તરતું તરતું ત્યાં આવ્યું. આ સ્વાદિષ્ટ ફળને પક્ષીનું એક મોઢું ખાવા લાગ્યું. ખાતા ખાતા તે બોલ્યું, કેવું સ્વાદિષ્ટ અને મધુર ફળ. બીજું મોઢું બોલ્યું, એમ લાવ જરા હું પણ ચાખી જો. પહેલું મોઢું બોલ્યું, તારે શા માટે ખાવું પડે, આપણું પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, હું ચાખી જો કે કેવું મીઠું છે. પહેલું મોઢું બોલ્યું, ચાખ્યા ચાખ્યા હવે, એમ કહી તેણે ફળ ખાવા માંડ્યું. ખાતા ખાતા વધેલું ફળ તેણે પોતાની પત્નીને આપ્યું. ફળ ખાતા જ પત્ની વાહ વાહ બોલી ઉઠી અને પહેલા મોઢા ઉપર રાજી થઈ ગઈ. આ જોઈ પક્ષીનું બીજું મોઢું ઉદાસ થઈ ગયું. પહેલા મોઢાના અન્યાયનું વેરવાળવા તે વિચારવા લાગ્યું. એવામાં સાગરની લહેરોમાં તરતું તરતું એક વિષ ફળાવી ચડ્યું. તે તુરત જ બીજા મોઢાએ પકડી લીધું અને કહ્યું, તે દિવસે તે અમૃત ફળ ખાધું હતું તો આજે આ ફળ હું ખાઈશ. પહેલું મોઢું બોલી ઉઠ્યું, અરે મૂર્ખ, ખાઈશ નહીં, આ તો વિષ ફળ છે. બીજું મોઢું બોલ્યું, હું વિષ ફળ ખાઉં તેમાં તારે શું. બીજું મોઢું બોલ્યું, અરે આપણે બંને મરી જઈશું, પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, તે દિવસે તે મારું કહેવું માન્યું ન હતું, આજે હું તારું કહેવું નહીં માનું. આમ કહી તેણે વિષ ફળ ખાવા માંડ્યું અને વિષ ફળ ખાતા જ પક્ષી તુરત મૃત્યુ પામ્યું.

બાપા કાગડો. બાલ દોસ્તો, હવે હું તમને બાપા કાગડો નામની વાર્તા કરીશ. એક હતો વાણિયો. વાણિયાને એક 6-7 વર્ષનો છોકરો હતો. એ છોકરો બહુ જ કાલો અને ઘણો જ પડપૂછ્યો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કંઈનું કંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે ને એનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહીં, કોઈ દિવસ પોતે ખીજાઈ ન જાય, હંમેશા ઘેલિયાભાઈ કહે ને એમ કર્યા કરે. એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી એના બાપનો ખોળો ખૂંદવા લાગ્યો અને જે તે પૂછવા લાગ્યો. એટલામાં દુકાનની સામે એક લીમડાનું ઝાડ હતું. એના પર એક કાગડો આવી અને બેઠો અને કો કો કરવા લાગ્યો. ઘેલિયાએ એ કાગડાને જોયો ને એટલે

એ તરફ આંગળી કરી અને બાપને કહ્યું, બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. ફરી વાર છોકરે બાપનો હાથ પકડીને કહ્યું, બાપા કાગડો. ફરી વાર બાપે ઉત્તર આપ્યો, હા ભાઈ કાગડો. છોકરાએ વળી ત્રીજી વાર કહ્યું, પણ બાપા કાગડો. બાપે પણ એટલી જ ધીરજથી કહ્યું, હા ભાઈ કાગડો. જવાબ આપી અને બાપ દુકાનના કામમાં જરા રોકાયો એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવીને કહ્યું, જુઓ તો બાપા કાગડો. બાપે ધંધામાંથી ધ્યાન કાઢી અને ઘણી શાંતિથી કહ્યું, હા બેટા કાગડો. છોકરો કાલો અને પડપૂછ્યો હતો એટલે આટલાથી એને સંતોષ થયો નહીં. બાપ પાછો પોતાના કામમાં રોકાયો ત્યાં પછી પાછી એની પાઘડી ખેંચી અને વળી બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ચીડાયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. હ છોકરો તો વેને ચડ્યો અને વળી બોલ્યો, જુઓ તો ખરા બાપા કાગડો. બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું, હા હો બેટા કાગડો. એ કાગડો છે હો. થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય ને એમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. આ રીતે છોકરો તો વારે વારે બાપને બાપા કાગડો એમ પૂછતો જ ગયો અને બાપ હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે ચોપડાના લખતો ગયો, બાપા કાગડો હા ભાઈ કાગડો એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર 100 વાર બાપા કાગડો હા ભાઈ કાગડો લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે એમ ધારી અને દાયા વાણિયાએ ચોપડાને સાચવી અને જૂના દફતરોમાં મુકાવી દીધો. આ વાતે ઘણા વર્ષો વીતી ગયા. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો ને પેલો ઘેલિયો 30 વર્ષનો જવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની ગયો હતો અને વેપાર ધમ ધુકાર ચાલતો હતો. ઘેલિયો સગળે ઘેલા શેઠ થઈ પડ્યો હતો ને તેનું બધે બહુ માન હતું. પરંતુ પેલો ઘરડો વાણિયો બહુ દુખી હતો. ઘેલા શેઠ એની સેવા ચાકરી તો શાની કરે, પણ શેઠાણીની શીખવણીથી મા બાપને ખૂબ દુઃખ આપતો હતો. બાપ કંટાળ્યો એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછળ્યો હતો તે યાદ આપવાનો એણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલા શેઠની ગાદીએ ચડી અને બેઠો. બાપને જોઈ અને દીકરો ચીડાયો અને મનમાં બબડ્યો, આ ડોસો અહીં ક્યાં આવ્યો? નકામો ટકટક કરશે અને જીવ ખાશે. થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી વિચારમાં જ પડી ગયા અને અત્યંત ચીડાઈને બોલ્યા, હા બાપા કાગડો. ડોસાએ વળી કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશાએ જરા વિચાર વધારે ચીડાઈ અને કંઈક તિરસ્કારથી જવાબ મળ્યો, હા બાપા કાગડો. ડોસાએ જાણ્યું કે દીકરો ચીડાય છે, પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો. તેથી પૂરેપૂરી શાંતિ રાખી અને બોલ્યો, ભાઈ કાગડો. ભાઈ તો એકદમ ખીજાયા અને ભભૂકી ઉઠ્યા, હા બાપા કાગડો. હા એક કાગડો છે, એમાં વારે વારે ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો? મને મારું કામ કરવા દો ને. ગઈ અને ઘેલા શાડુમો કરી અને પોતાના કામે લાગ્યા. ઘરડો વાણિયો કંઈ કાચો નહોતો. એણે ઘેલાશાનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું, ભાઈ કાગડો. હવે ઘેલાશાનો મિજાજ ગયો. એણે વિચાર્યું, આ ડોસો જોને નકામો, ભાઈ કાગડો લવ્યા કરે નથી કાંઈ કામ કે કાજ, નવરો પડ્યો છે એટલે નકામો લવારો કર્યા કરે છે. એણે ડોસા સામે જોઈને કહ્યું, બાપા ઘેર જાઓ, અહીં તમારું શું કામ છે? દુકાને કામકાજમાં નાહક તમે શા માટે ડબાડબ કરો છો? શાંતિથી જરા ઘસી અને કાગડા સામે આંગળી કરી અને ડોસો બોલ્યો, પણ ભાઈ કાગડો. હા બાપા કાગડો કાગડો કાગડો, હવે તે કેટલી વાર કાગડો? કાગડા માટે શું છે તે કાગડો કાગડો કરો છો? ડોસો ફરી વાર આંગળી કરીને, ભાઈ કાગડો.
એમ બોલે તે પહેલા ઘેલા શેઠે વણોતરને કાગડો ઉડા

મૂકવાનું કહ્યું. ઘાગડાને ઉડાડી મુકાવ્યો પછી લખતો લખતો પોતાના મનમાં બળેથી મોટેથી બબડ્યો, ખરેખર સાથે બુદ્ધિ નથી. એ બરાબર સાચું જ છે, આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે, હવે તો ડોસો મરે તો સારું. ડોસાની આંખે આંસુ આવ્યા. એણે જૂના વણોતરને બોલાવી અને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં બાપા કાગડો હાભાઈ કાગડો લખેલું પાનું મૂક્યું. ઘેલાશાને તેના બાળપણની સગળી હકીકત વણોતરે કહી સંભળાવી. ઘેલાશા સગળું તરત જ સમજી ગયો. દીકરે બાપની માફી માગી અને તે દિવસથી મા બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો. બાલ દોસ્તો, કેવી લાગી તમને આ વાર્તા?

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95.

4 96 88 9512 99 6 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 96 88 9512 99 6 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું.

0: સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: અભી અલવિદા મત કહો.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

નમસ્કાર, વેલકમ ટુ રસોઈની રંગત. હવે આજે આપણે જોરદાર વાનગી બનાવવાના છીએ અને આ વાનગી સાઉથ ઇન્ડિયન ટચ આપે એવું કહીએ તો પણ ખોટું નથી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. હવે તમે કહેશો કે પોંગલ એટલે શું? એકચ્યુઅલી પોંગલ ઓર તમે એને હુગી પણ કહીએ તો આ એક પોપ્યુલર ડિશ છે સાઉથ ઇન્ડિયનની, જે રાઈસમાંથી બને છે. બટ આપણે અહીંયા કેળામાંથી બનાવવાની છે. હવે કેવી રીતે બનાવવાની એ તો હું તમને જરૂરથી કહીશ, એની સામગ્રી પણ કહીશ. પણ આ જે ડિશ છે તો મોસ્ટ ઓફ સાઉથમાં આ ડિશ બનતી હોય છે, જેમાં મોટા ભાગે રાઈસનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ થાય છે, દૂધનો ઉપયોગ થાય છે અને ખાંડનો ઉપયોગ થાય છે. અને જે આ વર્ડ છે પોંગલ નામ, જેને હુગી પણ કહે છે, એ આ જે વર્ડ છે એ જૂનું કન્નડ ભાષાનો શબ્દ છે પૂગી, એના પરથી બનીને આવ્યો છે અને એના પરથી પોંગલ શબ્દ બહાર આવ્યો છે. હવે આ પોંગલ આપણે જો કેળાનું બનાવવાનું હોય તો કેવી રીતે બનશે? આશ્ચર્ય થાય છે ને, અને મને પણ થાય છે કે આખીર આ ડિશ બનશે કેવી રીતે અને આ ડિશમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. તમને જેટલી ઉત્સુકતા છે ને એટલી જ ઉત્સુકતા મને પણ છે તમને જણાવવાની. પણ આપણે આ જાણીએ એ પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ, જેથી આપણે આ સામગ્રી જાણવામાં થોડી વધારે મજા આવે. તો મળીએ નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ અગેન, હું છું આરજે અંજલિ ને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આજે રસોઈની રંગતમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કેળાનું પોંગલ. હવે મેં પોંગલ વિશે તો તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ વર્ડ ક્યાંથી આવ્યો અને આ વર્ડ બેઝિકલી ક્યાંનો છે, આ વર્ડનું મિનિંગ શું છે અને આમાં વપરાય શું છે જો આ પોંગલ બનાવવું હોય તો. પણ આપણે અહીંયા કેળાનું પોંગલ બનાવવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એની રાહ તો તમે જોઈ રહ્યા હશો. તો હું વધારે વેઇટ નથી કરાવતી તમને અને એની સામગ્રી તમને જણાવી દઉં છું. ઝડપથી નોટ ડાઉન કરી લો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે. જો કેળાનું પોંગલ બનાવવું હોય ને તો એમાં બેઝિકલી કેળા તો જોઈએ જ. તો કેળા, મગની દાળ એટલે કે પીળી મગની દાળ, ઓકે, ચણાની દાળ, પછી ચોખા જોઈશે આપણને, એ પણ ધોઈને નિતારી લીધેલા, 1 કપ દૂધ જોઈશે. દૂધ તો તમે તમારા જેટલા પ્રમાણમાં તમારે બનાવવાનું છે એટલા પ્રમાણમાં દૂધનું પ્રમાણ વધારી અને ઘટાડી શકો છો. ગોળ જોઈશે, એ પણ સમારેલો. ઘી જોઈશે, કાજુ, કિશમિશ, 1 ટીસ્પૂન એલચી પાવડર, જાયફળ પાવડર, કેસરના રેસા અને ઘી. ઓકે, આપણે મોસ્ટ ઓફ બધી સામગ્રી તમને જણાવી દીધી છે. હવે આ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને આગળ વધારવું અને રીત જે મેઇન છે તો રીત છે બનાવવાનું કેવી રીતે કેળાનું પોંગલ. હવે અંજલિ તમે સામગ્રી તો બતાવી દીધી, પોંગલની હિસ્ટ્રી પણ કહી દીધી, શું છે પોંગલ એ પણ જણાવી દીધું, પણ આપણે બનાવવાનું કેવી રીતે અને એ ઇઝી હશે કે હાર્ડ એ પણ જાણવું જરૂરી છે. તો હું તમને કહી દઉં કે કંઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી જ છે. ફક્ત તમારે મન હોવું જોઈએ બનાવવા માટે અને મન હોવું જોઈએ ખાવા માટે. પણ આપણે આ રીત જરૂરથી જાણીશું, પણ એક નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, હું છું આરજે અંજલિ અને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. સો સ્ટે ટ્યુન, મળીએ

વેલકમ અગેન, હું છું આજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એવું તો નહીં કહું, પણ જે રીત છે આ રસોઈની, જે રીત છે એ આપણે જાણવાની છે. અને જાણવાની તમને તો ઉત્સુકતા હશે જ, અને મને પણ એટલી બતાવવાની ઉત્સુકતા છે કે આખિરકાર કેળાનું પોંગલ બને કેવી રીતે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જાણી જ લઈએ કે આ કેવી રીતે બનાવવાનું છે. એક પહોળા નોનસ્ટિક પેનમાં બંને દાળને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકવાની છે. હવે તમે કહેશો કે કઈ દાળ, તો મેં ઓલરેડી તમને કહી દીધું કે એક તો પીળી મગની દાળ જોઈશે અને બીજી ચણાની દાળ. ઓકે, ખબર પડી ગઈ ને. આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે કે મેં સામગ્રીમાં શું શું લખાવ્યું હતું. ચલો આગળ આપણે આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં બાફી લેવાનું છે. બાફવું તો પડશે, કેમ કે પોંગલ બેઝિકલી સ્મૂધ આઈટમ છે, એટલે કે ઝડપથી ખાઈ શકાય અને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એવા પ્રકારની આઈટમ બનવાની છે અને બહુ ટેસ્ટી પણ બનવાની છે. પછી આપણે એક ઊંડા નોનસ્ટિક પેનમાં ગોળ પાણી મેળવીને મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર 7 મિનિટ સુધી સતત હલાવીને રાંધતા રહેવાનું છે. હવે તમે વધારે સમય પણ લાગી શકે છે જો તમારે વધારે પ્રમાણમાં સામગ્રી યુઝ કરી હોય, જો તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે

સામગ્રીનો યુઝ કરી શકો છો અને 7 મિનિટની જગ્યાએ તમને વધારે સમય પણ લાગી શકે છે. તમારે એ વાતનું ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ રાંધતા હોઈએ ત્યારે એ નીચે ચોંટી ના જવી જોઈએ યા તો બળવી ન જોઈએ. પછી આપણે રાંધેલા ચોખા દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે અને 4 મિનિટ સુધી રાંધી બાજુ પર રાખી દેવાનું. હવે શું કરવાનું છે? હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ કિશમિશ ઉમેરી ધીમા તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. જોયું, હવે આમાં કાજુ પણ યુઝ કર્યા છે, કિશમિશ એટલે કે દ્રાક્ષ પણ યુઝ કરી છે, તો તમને ખબર છે કે આ વાનગી એકદમ મસ્ત અને ટેસ્ટી બનવાની છે. આમાં આપણે ગોળનો યુઝ કર્યો છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે જે આપણી વાનગી છે એ મીઠી હશે, એટલે કે સ્વીટ હશે. એટલે કે આપણે બેઝિકલી સ્વીટ્સ બનાવી રહ્યા છીએ. કેળાનું પોંગલ એટલે કે મીઠી આઈટમ, સ્વીટ્સ. આમ તૈયાર કરેલા વઘારને ગોળ ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર રાંધો. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગાળેલું ઘી રેડી પીરસો. તો અહીંયા આપણી બની ગઈ છે આ સ્વીટ આઈટમ, એટલે કે કેળાનું પોંગલ. જો ઇઝી હતું કે નહીં? હવે હું અહીંયા જે પણ વાનગી લઈને આવું છું ને એ બહુ જ ઇઝી હોય છે, એમાં સામગ્રી પણ ઓછી હોય છે અને બનાવવામાં પણ એટલી જ ઇઝી પડે છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ રેસીપી સાંભળવામાં અને તમે એટલી જ ઉત્સુકતાથી આ રેસીપી ઘરે બનાવશો અને ઘરના સભ્યોને જમાડશો પણ. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. નેક્સ્ટ ટાઈમ આપણે રસોઈની રંગતમાં નવી એક વાનગી સાથે મળીશું અને નવા જોશ સાથે મળીશું. તો સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9592966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની.
2: તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે નિધિ. નિધિએ આપણને ફરમાઈશ કરી છે હમણાં જ રાજભા ગઢવીના અવાજમાં ગવાયેલા તમારા દલડાને વારો. આ ગીત એ બહુ ફેમસ થયું છે અને આ ગરબાની વાત કરીએ ને તો નવરાત્રી નજીક હોય ને એટલે આપણા ગુજરાતીઓના પગ થનગનવા જ લાગે. અને હું જોઈ રહી છું કે હમણાંથી મને જેટલી બે ફરમાઈશ આવી છે ને એ નવરાત્રી જેટલી નજીક આવી રહી છે એટલી ગરબાની વધારે જ આવી રહી છે. કારણ કે આપણા ગુજરાતીઓના અંદરનો એ ગુજરાતી જ્યારે જાગી ઉઠે છે ને નવરાત્રી આવતી વખતે, ત્યારે આપણને એવું થાય છે કે બસ ક્યારે નવરાત્રી આવે ને ક્યારે આપણે નાચવાની શરૂઆત કરીએ છે ને. તો આપણને આજે ફરમાઈશ, પહેલી જ ફરમાઈશ એ ગરબાની આવી છે. આ જેની અંદર સિંગર્સ છે ગીતા ઝાલા અને રાજ ગઢવી. આ મ્યુઝિક અને આ વિડીયોઝ એ બહુ ફેમસ થયા છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ ને તો જેને બી તમે જુઓ તો ગરબાને અકોર્ડિંગ આ ગીત ઉપર જ તમને બધી રીલ્સ જોવા મળે. તો ચાલો સાંભળીએ નિધિની આ ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મોહન. મોહને આપણને ફરમાઈશ કરી છે આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું અને આદિત્ય ગઢવીનું લેટેસ્ટ સોંગ હારે દાણ માંગે. આ સોંગ એ બહુ જ ફેમસ થયું છે અને આદિત્ય ગઢવીની વાત કરીએ ને તો એમના દરેક ગીતની અંદર તમને કંઈક યુનિક કોન્સેપ્ટ જોવા મળે, કંઈક નવું જોવા મળે, કંઈક નવું જાણવા મળે. અને કૃષ્ણ માટે તો એમને જે ગીતો બનાવે છે ને આપણા પગ એની ઉપર થરક્યા સિવાય રહે જ નહીં. તો આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું આ સોંગ ચાલો સાંભળીએ મોહનની ફરમાઈશ.

0: कानूड़ो दान मागे, अरे दान मागे कानूड़ो दान मागे, अरे दान मागे कानूड़ो दान मागे, अरे दान मागे कानूड़ो दान मागे।
1: આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સંધ્યા. સંધ્યા એ એમ કહે છે કે એમને જૂના ગીતો બહુ ગમે છે, અને નોર્મલી જૂના ગીતોમાં બી એમને 70s અને એવા બધા ગીતો વધારે ગમે છે. અને સંધ્યા આપણને ફરમાઈશ કરે છે અપકે સજન સાવન મેં. આ બહુ જ ફેમસ સોંગ છે, અને આની અંદર જે સોલફુલ અવાજ છે, અને આ સોંગ ઇવન આ મૂવી બી બહુ મસ્ત છે. જેટલા લોકોએ મૂવી જોઈ છે એ મૂવીની વિશે બધાને ખબર હશે કે આ થોડી કોમેડી થોડી ડ્રેમેટિક મૂવી છે, પણ એની અંદર તમે હસો, તમને મજા આવે, ને તમારા આંખમાંથી થોડા આંસુ પણ આવે, આવું આ સોંગ છે. તો સંધ્યા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પાછું આ સોંગ ડેડિકેટ કર્યું અને અમને ફરી આ સોંગ યાદ દેવડાવ્યું કે કેટલું સુપર હિટ સોંગ છે. તો ચાલો સાંભળીએ સંધ્યાની ફરમાઈશ અબ કે સજન સાવન મેં.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે સંધ્યા. સંધ્યા એ એમ કહે છે કે એમને જૂના ગીતો બહુ ગમે છે, અને નોર્મલી જૂના ગીતોમાં બી એમને 70s અને એવા બધા ગીતો વધારે ગમે છે. અને સંધ્યા આપણને ફરમાઈશ કરે છે અપકે સજન સાવન મેં. આ બહુ જ ફેમસ સોંગ છે, અને આની અંદર જે સોલફુલ અવાજ છે, અને આ સોંગ ઇવન આ મૂવી બી બહુ મસ્ત છે. જેટલા લોકોએ મૂવી જોઈ છે એ મૂવીની વિશે બધાને ખબર હશે કે આ થોડી કોમેડી થોડી ડ્રેમેટિક મૂવી છે, પણ એની અંદર તમે હસો, તમને મજા આવે ને તમારા આંખમાંથી થોડા આંસુ પણ આવે, આવું આ સોંગ છે. તો સંધ્યા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પાછું આ સોંગ ડેડિકેટ કર્યું અને અમને ફરી આ સોંગ યાદ દેવડાવ્યું કે કેટલું સુપર હિટ સોંગ છે. તો ચાલો સાંભળીએ સંધ્યાની ફરમાઈશ અબ કે સજન સાવન મેં.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું RJ પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા આપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ મોટા પડકાર ની વાતો, નાનકડા નિર્ધાર ની વાતો, દુનિયાને દેખાય નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: એક સરસ શેર યાદ આવે છે. પરિચય છે મંદિરમાં ઈશ્વરને અમારો, મસ્જિદોમાં અમને ખુદા ઓળખે છે. નથી છાનું વ્યક્તિત્વ કોઈથી અમારું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. અને આ શેર મેં મને નથી કહ્યો, દેવાંશી માટે કહ્યો.
1: થેન્ક યુ સો મચ.
0: દેવાંશીને આખું ગુજરાત જાણે છે. આપણે ખેતરમાં છીએ એટલે એક સરસ વાતથી શરૂ કરું અને પછી આમ નદીના પાણીની જેમ જેમ તેમ. આ ઇન્ટરવ્યુ નથી,
1: વાતો છે.
0: વાતો એકદમ પ્યોર. ખાલી કોવિડ દરમિયાનમાં હું પરિવાર સાથે અહીંયા 15 મહિના હતો, તો એક કૈલાશભાઈ જાની કરીને બહુ જ સરસ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, એક દિવસ આવ્યા. પાલનપુરમાં રહે છે, મિત્ર છે. અને એક પંખીનો ફોટો પાડીને એમણે કીધું કે આને ઓળખે છે. મેં કીધું હા, પણ નામ નથી આવડતું. તો કે તે કેવી રીતે ઓળખે છે? પછી એમણે કીધું કે આને ચાતક કહેવાય. અને ચાતકની વાત એટલે કરી કે તારા અગેન અભિષેકની જેમ દેવાંશીને પણ હું
1: મેં જોયું છે, તું કહી શકાય,
0: કહી શકાય એમ છે. તો તારા વિડીયોઝ, તારું કન્ટેન્ટ, તારા ન્યૂઝ આવતા હોય એનું આખું ગુજરાત ચાતક નજરે રાહ જોતી હોય છે, સજ જોતું હોય છે. એટલે ચાતકની વાત પરથી શરૂ કરી. હવે મને તારા વિશે બોલ, તારા વિશે કે તારા વિશે વાતો કરીએ. તારા મમ્મી પપ્પા વિશે, સાસુ સસરા વિશે, દિયર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ નણંદોઈ, એવી બધી ઘરની વાતો.
1: ઘરની વાતો
0: હે ને.
1: જેઠ જેઠાણી અને હું ને સંકેત અને મારું બાળક અને એમનું બાળક, એટલે અમે 6 લોકો સાથે રહીએ છીએ. સાસુ સસરા બીજી જગ્યાએ,
0: એના નામો પણ કેતી રહે છે.
1: ઓકે,
0: હા, એટલે કારણ કે લોકો તને બહુ જાણે છે, પણ એની પાછળના
1: પતિદેવ છે સંકેત, બાળકનું નામ છે હેતાર્થ, જેઠનું નામ અજયભાઈ, જેઠાણીનું ઉર્વશી ભાભી, દીકરી છે મારી એનું ભત્રીજી, એનું નામ તાશ્વી, સાસુનું નામ હંસાબેન, જેમને હું ડોન કહું છું કેમ કે ડોન જેવા છે, સસરાનું નામ વિષ્ણુભાઈ, મમ્મીનું નામ નીરુ અને પપ્પાનું નામ વિનોદચંદ્ર જોશી એમની. અને અમે 2 બહેનો છીએ, કૃપા મોટી બેન.
0: નાની કૃપા શું કરે છે?
1: કૃપા બહુ બધું કરે છે, પણ અત્યારે બિઝનેસ કરે છે એનું. એનું એક સ્ટાર્ટઅપ છે, ટેરેરિયમ્સ બનાવે છે, બહુ સરસ ગ્લાસની અંદર ઇકોસિસ્ટમ તૈયાર કરે છે પ્લાન્ટ્સની, અને શી ઇઝ ડુઇંગ ગુડ.
0: સુપર. અને પપ્પા?
1: પપ્પા બહુ જ પહેલાં કર્મકાંડ કરતા હતા, હવે કશું જ નથી કરતું બંને, મતલબ ઘરે. અને મારા ઘરે દરરોજ યજ્ઞ થાય, એટલે એમની એમનું આખી દિનચર્યા એવી છે.
0: જરા કે આટલું બોલ.
1: હા, એટલે ખૂબ વહેલી સવારથી, એટલે મમ્મી સવારે 5 વાગે દેવદર્શનથી શરૂઆત કરે થી લઈને રાત સુધી મારા ઘરમાં એ જ ચાલતું હોય. એટલે હું ઘરે જાઉં તો આમ મારા મમ્મી પપ્પા પાસે પ્રોફેશનલી, મતલબ વ્યવસાયની દ્રષ્ટિએ અથવા આર્થિક ઉપાર્જન માટે કશું જ નથી કરતા એ, પણ છતાં એ આખો દિવસ વ્યસ્ત હો. એટલે સવારે એમની 5 વાગે સેવાનું કામ શરૂ થાય તો રાત્રે શયન કરાવે ભગવાનને, ત્યાં સુધી એ બિઝી હોય.

0: મમ્મી પપ્પા દરરોજ યજ્ઞ કરે, ઘરે યજ્ઞશાળા છે એટલે યજ્ઞશાળા જ ઘર છે.
1: ઓકે.
0: અને સરસ દરરોજ યજ્ઞ થાય અને પછી એનું ફળ છે એ સમષ્ટિના કલ્યાણ માટે અર્પણ થાય. એટલે સામાન્ય રીતે એવું હોય કે કોઈ કામના સાથે ઈશ્વરને યાદ કરે બધા, કે ભગવાન હું આ કરું છું તો મને આ રિટર્નમાં હું કશું કાપજો. તો મારા ઘરે એવું નથી એટલે માંગે છે ફળ, પણ ફળ એવું માંગે કે આપણે આપણે ત્યાં વૈદિક પ્રાર્થનાઓ પણ એવી છે કે નિકામે નિકામે ન પર્જન્યો વર્ષંતુ ફલિન્યો ન ઔષધય પચ્યંતા યોગ ક્ષેમો ન કલ્પતામ. તો બિલકુલ એ રીતે ત્યાં ઘરે જીવન જીવાય છે અને એવો પ્રયત્ન થાય કે આખી સૃષ્ટિને એને કેન્દ્રમાં રાખીને એની વાત થાય.
1: ગામ કયું?
0: ગામ મારું મહીસાગર જિલ્લો, મહીસાગર જિલ્લાનું વડા ગામ લુણાવાડા પાસે આવ્યું. ભણી પણ હું ત્યાં જ, 1-8 ત્યાં ભણી, પછી 9-10 લુણાવાડા, 11-12 ગાંધીનગર, ગ્રેજ્યુએશન વિદ્યાનગર અને પોસ્ટ ગ્રેજ્યુએશન જર્નલિઝમમાં NIMCJ અમદાવાદ. એટલે ફરતા ફરતા આખું ગુજરાતમાં ગોળ ગોળ.
1: નાનપણની થોડીક વાતો, કંઈક સ્મૃતિઓ, કંઈક યાદો ખટ્ટી મીઠી.
0: મને બહુ એટલે મને એવું લાગે છે કે હું જે પણ છું અથવા કોઈ પણ વ્યક્તિ જે પણ હોય છે એને બાળપણથી ઘડાય છે. એટલે અને બહુ જ સરસ વાત એ છે કે હું જ્યારે આમ પાછળ ફરીને જોઉં છું તો ખુલ્લા પગે ચાલવું કે પછી જેને આજના દ્રષ્ટિકોણથી અભાવ કહેવાય છે એ ક્યારેય અભાવ લાગ્યો જ નથી મને. મને લાગ્યું તું એ જ જીવન છે અને જીવન આમ જ જીવાય છે. એટલે એટલું સરળ હતું એ જીવન કે સવારે તમે જાગો છો, તમારું એ જ રૂટીન, ગામની શાળા, ગામની બહારની દુનિયા જ્યારે તમને ના ખબર હોય ને ત્યારે તમને કોઈ ફરિયાદ જ ના હોય. આપણે બધી બહારની દુનિયા બધું સરખામણીએ જોઈએ ત્યારે બહુ સરસ હોય. એટલે સરખામણીએ જોવા માટે કશું નહોતું અને એટલે વિશ્વ બહુ રળિયામણું હતું, બહુ જ સરસ હતું.
1: સરખામણી વાળી દુનિયામાં આવે પછી કેવું લાગે છે?
0: પછી એ જ સારું લાગે છે, જૂનું સારું લાગે છે.
1: કયા કયા પોઈન્ટ્સ છે નવી દુનિયામાં જે પીડાઓ આપે છે?
0: મને એવું લાગે છે કે અહીંયા દરેક જગ્યાએ સરખામણી છે. દરેક જગ્યાએ કશુંક સાબિત કરવાનું છે તમારે અને તમે કોના માટે સાબિત કરી રહ્યા છો અને તમને છેક સુધી જવાબ જ નથી ખબર હોતી. એટલે મારી આસપાસના માણસોને હું જ્યારે જોઉં છું ત્યારે મને એવું થાય છે કે એ બહુ જ બહુ જ નાહકની ને બહુ જ ક્ષુલ્લકની વાતોમાં એકબીજા સાથે ઝઘડે છે, એકબીજા સાથે એવો સ્પર્ધાનો ભાવ રાખે છે જે સ્પર્ધા એક્ઝિસ્ટ કરતી જ નથી. એમના જ મનમાં એ બધી સ્પર્ધાઓ છે, એમના જ મનના એ વાડા છે. અહીંયા આવ્યા પછી મને એવું પણ સમજાયું કે બહુ પૂર્વાગ્રહો છે અમુક વિસ્તારો કે અમુક માણસો માટે, શહેરમાં વસતા માણસોના, કે એ લોકો એવું માને છે કે ગામડાના માણસો માટે અથવા પર્ટિક્યુલરલી પૂર્વ પટ્ટાના માણસો માટે એમના મનના જે પૂર્વાગ્રહો છે એ બહુ જ ખોટા છે.
1: પૂર્વગ્રહ પર એક સરસ શેડ છે, ક્યાં સુધી છોડ્યા કરીશું ઉપગ્રહો, પૂર્વગ્રહ તો એક પણ છૂટતો
0: નથી.
1: તરત બધા ન્યૂઝ વિડિયો કન્ટેન્ટ હું જોતો હોઉં છું, ખૂબ બધી કવિતાઓ આવે છે. કવિતાઓ આટલી પ્રિય હોવાનું કારણ શું?
0: એ મને મને પણ એક્ઝેક્ટ ખબર નથી, પણ મને મને બધી ભાષાઓનું સાહિત્ય બહુ ગમે છે. એટલે મારા માટે સંસ્કૃતના સુભાષિત કે શ્લોક કે પછી કવિતાઓ, શેર, હિન્દી કવિતાઓ, આ બધું હું જોઉં, મને ગમે, હું વાંચું, પછી હું પ્રયત્ન નથી કરતી એને યાદ રાખવાનો. એ મને ગમે તો એ મને યાદ રહી જાય અને પછી એક્ઝેક્ટ એ સમયે યાદ આવે જે સમયે એ કહેવાવું જોઈએ, એટલે એ રિલેટ બહુ થાય. મને કવિતાઓ પણ મોટા ભાગે એવી ગમે છે.
1: ગુજરાતીમાં સૌથી વધારે પ્રિય કવિતા કઈ?
0: એટલે
1: આપણે બને ત્યાં સુધી આજે જર્નલિઝમની વાત બહુ ઓછી કરવી છે, કારણ કે
0: એ તો જર્નલિસ્ટ થાય છે.
1: દેવાંશીને તો બહુ બધા લોકો એટલે બધા લોકો ઓળખે છે, પણ અધર સાઈડ ઓફ ધ
0: મને મને મેઘાણીની ટ્રાન્સલેટ કરેલી કવિતાઓ છે એ બહુ ગમે છે. એટલે તારી હાક સુણે કોઈ ના આવે તો તું એકલો જાણે રે, એ તો ગમે જ છે. પછી એ સિવાય જે પેલી કવિતા છે ને કે તને ક્યાંથી ગમે ઈશ્વર, તને આ ક્યાંથી ગમે, એ જે પ્રશ્નવાળી જે મેઘાણીની કવિતા છે એ પણ મને બહુ ગમે છે.
1: નવા કવિઓમાં?
0: નવા કવિઓ બહુ વાંચી નથી શકી એટલે નથી ખબર.
1: સંગીત કેવા પ્રકારનું ગમે?
0: મ્યુઝિક હું બહુ જ ઓછું સાંભળું છું, મને લિરિક્સમાં બહુ ફરક પડે. એટલે લિરિક્સ જે બહુ ગમતું હોય એ ગમું, પણ રૂટીન સાંભળું છું. મ્યુઝિકમાં એટલું બધું બહુ ટપ્પો નથી પડતો.
1: ઓકે. કોઈ પણ માણસના જીવનમાં બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી એ એક્સ્ટ્રીમ ચેન્જીસ હોય, વિઝિબલ હોય થોડાક નોન વિઝિબલ હોય, એના વિશે જરાક મસ્ત વાતો કરને.
0: એટલે મારા માટે પ્રેગ્નન્સી વાળો જે સમય હતો 9 મહિના, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે ફિઝિકલી બહુ ચેલેન્જિંગ રહ્યું હતું, સતત વોમિટ ને બધું. એટલે મેં કામ

0: વહેલા ખાસું છોડી દીધું. મને એવું હતું કે હું 9મા મહિના સુધી છેલ્લા દિવસ સુધી ઓફિસ જઈશ. સંદેશમાં હતી તો મને એવું હતું કે છેલ્લા દિવસ સુધી કામ કરીશ, પણ પછી એ કોવિડ ટાઈમ પણ હતો એટલે ના કરી શકી. અને એ વખતે મને રિયલાઇઝ થયું કે હું કામ વગર નથી રહી શકતી, હું ઘરે જ નહોતી રહી શકતી. બધું જ સરસ હોય, કંઈ પણ હોય, તો પણ મારું મન છે એ સતત મારું રૂટીન પૂરું કરવું, એના પછી જે ફિક્સ 9-10 કલાક હોય દિવસના, એ મારા માટે બહુ અઘરા રહે કે ઘરે શું કરવાનું, એ સવાલ થાય. બધું કર્યા પછી પણ તમારા 9-10 કલાક એમને એમ રહે, ગમે તેટલું વાંચો, કંઈ પણ કરો. અને એ દરમિયાન તો ખૂબ બધા સમાચાર હતા, લોકડાઉન હતું અને એ સિવાયની સ્થિતિઓ પણ એ હતી. તો એક તો એ મારા માટે બહુ મોટા રિયલાઇઝેશનનો સમય હતો કે કામ એટલું બધું વણાઈ ગયું છે મારી અંદર કે હું કોઈ પણ સ્થિતિમાં કામ વગર નથી રહી શકતી. અને પછી તો પોષી પૂનમે હેતાર્થ જન્મ્યો.
1: અરે વાહ.
0: અને હેતાર્થ જન્મ્યો અને પછી મને મારી માં સમજાઈ. એટલે મને પહેલી વાર એવું ખબર પડી હું માં બની ત્યારે કે બહુ અઘરું છે માં બનવું. એટલે અત્યાર સુધી મને એવું હતું કે પપ્પાઓ માટે કશું લખાતું નથી, કે પપ્પાની સાથે સાહિત્ય અન્યાય કર્યો છે, પપ્પાના માથા પર કેટલી બધી જવાબદારી હોય, પપ્પાને દીકરી બહુ વાલી હોય, એટલે બધું હોય જ અને હું માનું જ છું. પણ માં હોય એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. અને એટલે જ બહુ જ સાહિત્યએ બહુ જ વ્યવસ્થિત રીતે ન્યાય કરેલો છે માની સાથે. એટલા માટે નહીં ખાલી કે 9 મહિના સુધી ફિઝિકલી એને રાખે છે, પણ તમે બાળકને જન્મ આપો પછી તમને પ્રસવની પીડા યાદ નથી હોતી, એટલે એ બહુ જ ખતરનાક હોય, બધા એવું કહે છે. પણ એના પછી તમને તમારું બાળક એટલું બધું વાલું લાગે એ વખતે તમને કશું જ યાદ ના હોય. એટલે હેતાર્થના જન્મ પછી મારી અંદર મને એવું લાગે છે ટોલરન્સ વધ્યું, પેઇન ટોલરન્સ વધ્યું. દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ તમારો એક ક્ષણથી બદલાઈ જાય જ્યારે દરેક જગ્યાએ કેન્દ્રમાં તમારું બાળક હોય. એટલે કોઈ પણ સમાચાર જોઉં ને તો મને એ વિચાર આવે કે આની જગ્યાએ મારો દીકરો હોય તો, આની જગ્યાએ મારું બાળક હોય તો. તો માતૃત્વ વિશેષ સંવેદનાઓ તમારી અંદર ઉમેરે. અને મને સૌથી પહેલાં, એટલે હું હજી પણ યાદ કરું છું, તો હંમેશા એવી પ્રાર્થના કરું કે હું પ્રયત્ન કરું છું કે હું મારી માં જેવી માં બની શકું. અને જે મને બહુ જ અઘરું લાગે છે,
1: તો એ મમ્મી સાથેની એવી કઈ મેમરીઝ છે અથવા એવી કઈ વાતો છે જે તને આખું એક સર્કલ ઓફ મધરહુડ વધારે ક્લોઝલી જોવાની, વધારે ડીપ જોવા વિશેની હંમેશા એક ઇન્ક્વિઝિટિવનેસ?
0: હા, એટલે મને મારી માં, એટલે મને હું બહુ મોટી થઈને ત્યાં સુધી એનો પાલવ પકડીને દૂધ લેવા જતી.
1: કેટલા વર્ષની થઈ ત્યાં સુધી? તું આરામથી પહેલાંથી વળી
0: બેસી છે. યસ, એટલે લગભગ 8મા ધોરણ સુધી, એટલે હું જ્યાં સુધી ઘરે હતી ત્યાં સુધી હું જતી હતી ત્યાં. એટલે ડેરીમાં દૂધ લેવા જતા ગામડે, પેલી બરણી લઈને જવાનું દૂધ લેવા માટે. તો હું તો ખાસી મોટી, એટલે 8મા મારી હાઇટ પહેલેથી સરસ વધારે જતી હતી, એટલે બધાને એવું લાગે કે ખાસી મોટી છે. મમ્મી પર બંને માંથી એક, પણ બંને કરતા હું થોડીક ઊંચી છું. મારા દાદા પર ગઈ છે. હા, દાદા ઉપર.
1: દાદા શું કરતા હતા?
0: દાદા આર્મીમાં હતા, મિલિટરીમાં.
1: ઓકે. એટલે અચ્છા, એટલે આ
0: એ યુદ્ધો લડ્યા અને એમની બધી વાર્તાઓ ને વાતો બધું સાંભળ્યું.
1: એવું દેખાય છે તારા કાર્ય પર એની?
0: નહીં, દાદાની ને એ વાતોની બહુ અસર, પપ્પાની વાતોની પણ બહુ અસર. એટલે
1: કેવી? થોડીક વાતો કર દાદા વિશે, પપ્પા વિશે, એની વાતો વિશે.
0: એટલે આ દાદાની વાતો પપ્પા કરતા અને પપ્પા એમની પણ વાતો કરતા, એમના જીવનની વાતો કરતા. એમનું જીવન છે એ મારા માટે સૌથી મોટી કહાની છે, સૌથી મોટી વાર્તા મારા માટે જીવનમાં કોઈ હોય તો મારા પપ્પાનું જીવન. એ વસ્ત્રમાં ખાલી ધોતી ને ખેસ પહેરે છે. અને
1: મૂળ વતનનું ગામ પણ એ છે, લુણાવાડાની બાજુ.
0: હા, યસ.
1: સોરી, હું નામ ભૂલી ગયો ફરી પાછું.
0: વડાગામ. તો એમનું જીવન છે ને હંમેશા બહુ જ બીજાને સમર્પિત રહ્યું. હું કદાચ એવી ફરિયાદ કરી શકું કે પપ્પા તરીકે અમે હંમેશા તમારા માટે બહુ જ સેકન્ડરી કે ત્રસરી હતા, પણ એમની પ્રાથમિકતા હંમેશા બીજા રહ્યા. અને એમને ફરક પડે કોઈ પણ ઘટનાથી, એટલે ફરક પડતા મને ત્યાંથી,
1: જેમ કે
0: કોઈ પણ ઘટના, એટલે ઉદાહરણ તરીકે કોઈ એક જગ્યાએ એક ખૂબ બધા માણસો ભૂખ્યા છે અને તમારા ઘરે બહુ બધા ભંડારો તમે કરી રહ્યા છો, તો એમના માટે પ્રાથમિકતા હંમેશા એ ભૂખ્યા માણસો રહ્યા છે કે એમના સુધી કંઈક પહોંચાડવાનું છે.
1: ઇન્ટરેસ્ટિંગ.
0: એટલે એમના, ઇવન અમે પણ જો ઇન કેસ અમારી પાસે પણ કશું નથી, પણ એમની પાસે કંઈક છે અને કોઈક કહે છે કે એને જરૂર છે, તો એક સેકન્ડનો વિચાર કર્યા વગર આપી શકે, એટલે આપી દેતા. અને કશું જ આમ આપ્યા પહેલા અને આપ્યા પછી એના ભાવમાં કોઈ ફરક ના હોય, અથવા કશું આપ્યાનો ભાર ના હોય, એવું કંઈ ના લાગે કે એ કંઈક કરીને આવ્યા છે. અમને

0: લાગતું કે કઈ કરી રહ્યા છે.
1: પપ્પા ના એ સ્વભાવ પાછળ મમ્મી નો સપોર્ટ પણ ખૂબ જરૂરી હશે અને ખૂબ રહ્યો જ હોય, અધરવાઇઝ પોસિબલ જ નથી.
0: હું એવું માનું છું કે મમ્મી અથવા એનો એ સ્થિત પ્રજ્ઞ સ્વભાવ ના હોત તો દુનિયાનો કોઈ પુરુષ કઈ ના કરી શકે. કોઈની તાકાત છે પૂછે વગર આપી દેવું. એનું ગામ ડેભારી, ત્યાં હું નાનપણમાં મારે જવાનું થતું ખૂબ રહેતી ત્યાં, પણ મોટા ભાગે ઝુકાવ આ બાજુ વધારે રહો એટલે મોટી બેન છે મામાના ઘર બાજુ વધારે રહેતી અને હું આ સાઈડ વધારે રહેતી.
1: માસીઓ કેટલી?
0: માસી બે, બે માસી, એક મોટી માસી એક નાની માસી.
1: ઓકે. ને મામા?
0: મામા પણ બે.
1: એમના બાળકો સાથે હજી?
0: હા, બધાની સાથે.
1: અને એ બધાને હવે આમ દેવાંશી જોશી ને ગુજરાત ગુજરાતી આખું જાણતું થયા પછી એમને કેટલો ફરક પડ્યો તારા ઇમિડિયેટ ફેમિલી? હા, એ લોકોને
0: એટલે આમ કશો જ ફરક નહીં. હમણાં મારા કઝિન છે, મોટા પપ્પાનો દીકરો છે, એક જગ્યાએ ગયા હતા કર્મકાંડ માટે, પૂજા કરાવવા માટે.
1: અચ્છા, એ પણ કર્મકાંડી બ્રાહ્મણ છે?
0: હા, મોટા ભાઈ છે, નાનો ભાઈ પ્રોફેસર છે.
1: ઓકે. હા,
0: એક કઝિન છે, બીજા એન્જિનિયર છે, એ રીતે બધા બહુ વેરાયટી વાળું બેકગ્રાઉન્ડ છે બધાનું.
1: ઓકે. તો એ બેકગ્રાઉન્ડ ની વાત કરા, પણ વેરાયટી જાણવામાં જ રસ છે મને.
0: તો એ જ્યારે ગયા તો એમને એક શિક્ષક મળ્યા, તો એમણે બહુ લાંબો એક મેસેજ મોકલ્યો હતો.
1: એમનું નામ કે
0: રૂપમાં?
1: સોરી,
0: જનકભાઈ નામ છે એમનું. અને જનકભાઈ ગયા તો એમને એક શિક્ષક મળ્યા અને એ શિક્ષક ને એવી ખબર પડી કે મારા ભાઈ છે, તો એમણે એમના હાથે ત્યાં વૃક્ષારોપણ કરાવડાવ્યું. તો એમણે ખૂબ ઇમોશનલ થઈને ફેમિલી ગ્રુપમાં એક બહુ લાંબો મેસેજ મોકલ્યો. અમારું ફેમિલી ગ્રુપ છે એચએચ જોશી ફેમિલી ગ્રુપ, એવું કરીને હરિશંકર હરજીવન જોશી પરિવાર, દરેકના ફેમિલી ગ્રુપ હોય પોતાના દાદાના કે.
1: શું મેસેજ હતો? વાંચી સંભળાવો.
0: હમણાં થોડા દિવસ પહેલાનો જ છે, એક બે દિવસ પહેલાનો લાંબો મેસેજ છે.
1: હા, પ્લીઝ વાંચ.
0: એક એવા શિક્ષક સાથે મુલાકાત થઈ કે જે હાસ્ય કલાકાર અને જમાવટના મોટા ફેન છે. જ્યારે એમને ખબર પડી કે હું દેવાંશી જોશીનો મોટો ભાઈ છું, તો મને ખૂબ આદર સાથે પ્રણામ કર્યા અને એવું કહ્યું કે હું જમાવટને એક પણ સમાચાર છોડતો નથી. બેનના પ્રશ્નોનો તો જવાબ આપવો હોય તો સામે મુખ્યમંત્રી હોય તો એને પસીનો છૂટી જાય. શું પ્રશ્નો હોય છે, જોરદાર રજૂઆત હોય છે. બેનની પૂજા કરીને નીકળતો હતો ત્યારે મને સ્પેશિયલ બોલાવવા આવ્યા કે દેવાંશીબેનના ભાઈ છો અને બ્રાહ્મણ છો, તો આ પવિત્ર શ્રાવણ માસમાં તમારા હાથે મારે બીલીપત્રનો છોડ રોપાવવો છે અને શિવ વૃક્ષ એવું નામ પણ આપ્યું. તો આજે ખરેખર મને પણ એવું થયું કે દેવાંશીબેનના લીધે મને ખૂબ આદર મળ્યો. કંઈક સારા પુણ્ય હશે કે તારા જેવી નિખાલસ બેન મળી અને આજે હું ખૂબ ગદગદિત થઈ ગયો. આભાર વિનુભાઈ પટેલ સાહેબ. એક બ્રાહ્મણ તરીકે તો ઠીક, પણ દેવાંશીબેનના ભાઈ તરીકે ખૂબ આદર મળ્યો. તો આભાર દેવાંશીબેન ને જમાવટ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.
1: ક્યાં બાત!
0: એવો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ હતો હમણાં જ સોમવારે.
1: તો આવી મોમેન્ટ તને કેટલી ઇમોશનલ કરી જાય અને આમ ચૂપચાપ આંખોમાંથી?
0: હા, એટલે મને થોડી ક્ષણો માટે હું આભાર માનું ઈશ્વરનો અને એ બધાનો, બધા જ માણસો. કેટલા બધા લોકો પ્રાર્થના કરતા હોય ત્યારે પ્રાર્થનાના પરિણામો આપણા સુધી પહોંચે, પણ એના પછી હું પાછી બહુ એકદમ સામાન્ય થઈ જાઉં.
1: તારી મમ્મીની જેમ સ્થિત પ્રજ્ઞ,
0: સ્થિત પ્રજ્ઞ થઈ જાઉં મમ્મીની જેમ. બહુ વિશેષ મને ફરક નથી પડતો, ના ક્રિટિસિઝમનો અને ના બહુ પ્રશંસાનો. રહી શકું છું વચ્ચે ખાસી બધી. આમ પાછે ક્યારેક પડી જાય છે, પણ છતાંય મોટા ભાગે.
1: ક્યારે પડી જવાય?
0: કશુંક નવું થાય એટલે, જે પણ પહેલી વાર જ્યારે થાય ત્યારે, એટલે જ્યારે પહેલી વાર કોઈ એક આવી પ્રશંસા કરી ફેમિલીમાંથી ત્યારે બહુ ઇમોશનલ થઈ ગઈ હતી.
1: શું થયું તે ઇમોશનલ?
0: એક્ઝેમ્પલ, મને મારા પપ્પા જ્યારે ખૂબ એમણે પ્રાઉડ સાથે એવું કહ્યું કે મને તમારા પપ્પા તરીકે કોઈ ઓળખાવ્યો, એટલે મારા પપ્પા ખૂબ જાણીતા વ્યક્તિ ત્યાં આસપાસના વિસ્તારોમાં, એટલે હું મોટી થઈ ત્યાં સુધી હું એમની દીકરી તરીકે જ ઓળખાતી. પછી જ્યારે હવે એમને કોઈ મારા પપ્પા એવી રીતે ઓળખે, તો એમણે જ્યારે પહેલી વાર એ વાત કહી, પપ્પા જનરલી કહે નહીં જલ્દી કે તમારા લીધે ઓળખ્યા અથવા તમારા માટે, એ કશું બોલે નહીં, વ્યક્ત ના કરે. પણ એમણે જ્યારે વ્યક્ત કર્યું ત્યારે મારા માટે બહુ સ્પેશિયલ દિવસ હતો અને હું બહુ ખુશ થઈ હતી. ખુશ એ સંદર્ભે કે દરેક મા બાપને એવી અપેક્ષા તો હોય જ છે કે એમનું બાળક કશું કેવું કરે કે જેથી એમના કારણે ઓળખી શકાય. તો એ મારા માટે બહુ સ્પેશિયલ દિવસ હતો અને એની સૌથી વધારે અસર થઈ હતી. પછી નથી થઈ કોઈ એટલી બધી.
1: મને પણ થઈ હતી એવી એકવાર.
0: ઓકે.
1: મુંબઈથી પાલનપુર આવ્યો અને મારા પપ્પા એવું કહ્યું કે તને એક સરસ વિડીયો દેખાડું, તારે જોવું જોઈએ. મેં કીધું કેમ જોવું જોઈએ? મને બહુ જ સવાલો પૂછવાની આદત છે. આમ આ વાતોમાં એવું નક્કી કર્યું છે કે બહુ ઓછા સવાલો પૂછવા, કારણ કે મારે આ શોને બહુ ઇન્ટરવ્યુ બેઝ શો જેવું નથી કરવું. એટલે કે પણ તારે જોવું જોઈએ. મેં કીધું કેમ? તો કે તું જેવા પ્રકારનું જર્નલિઝમ કરતો હતો ને, તારા કેટલા વર્ષ કર્યું એવું આ છોકરી કરે છે અને તું ઓળખ તું કદાચ

0: ઓળખતો પણ હોઈશ. અને મેં જોયો તો એ જમાવટનો વિડીયો હતો. વેરી ઇમોશનલ મોમેન્ટ ફોર મી ઓલ્સો દેટ પોઈન્ટ ઓફ અ ટાઈમ. પછી હું જરાક જોઈને ચૂપ થયો. એટલે મને એમણે પૂછ્યું કે કેમ ચૂપ થઈ ગયું? તને ના ગમ્યું? મેં કીધું ના, મને ખૂબ ગમ્યું. તો કે કેમ ગમ્યું? એટલે મેં ત્યારે કહ્યું કે
1: તમારી સ્ટુડન્ટ રહી છે.
0: એટલે એ તારા પપ્પાની વાત બરાબર મને સમજાય છે કે
1: એમના માટે ખૂબ ખુશીની ક્ષણ હતી. ઇવન જમાવટ જ્યારે શરૂ કર્યું તો કોઈ સહમત નહોતું મારી સાથે.
0: હા, જમાવટ વિશે વાત. હા, જમાવટનો જન્મ, જમાવટના જન્મનું ગર્ભારોપણ, એ વખતની પ્રોસેસ, એની એનું પેઇન, એની ખુશીઓ.
1: મારા માટે હું આ બધી ક્ષણો છે બહુ સરખી પ્રકારની છે. એટલે જેમ કે હિતાર્થના જન્મની ક્ષણ કે હે જમાવટના જન્મની ક્ષણ, એનો વિચાર બીજ રોપાવું પહેલી વાર. તો
0: મેં સંદેશ રોપાયું હતું ને કેમ?
1: એટલે હું બેસી હતી, જીએસટીવીમાં હતી, હું ઇનપુટ હેડ હતી ત્યાં, બધું મેનેજમેન્ટ ને ડિબેટ શો પણ હોસ્ટ કરતી હતી, ને આઈ વોઝ ડુઈંગ ગુડ આર્થિક રીતે પણ ને કામમાં પણ. પણ એક ફરિયાદ એ હતી કે એટલે હું શાંતિથી એક દિવસ બેસી અને બધું જોઈ રહી હતી, બધી જ ચેનલ્સ જોઈ રહી હતી, અને પછી થયું કે યાર આપણે આ શું કરી રહ્યા છીએ? તમે જો સ્ટુડિયોની અંદર ચાર દિવાલોની અંદર બેસીને નક્કી કરી દો છો કે ગુજરાતમાં કાલે શું થવાનું છે, તો એ ભ્રમણા સિવાય કશું જ નથી. અને એ ભ્રમ તોડવો હોય તમારે જાતે પોતાનો, તો તમારે નીકળવું પડે એની બહાર. અને તમે જ્યારે નીકળશો કોઈ જ વિચાર વગર, અને બીજું કે જ્યારે જર્નલિસ્ટ સ્ટોરી કરવા જાય છે, મને એક પણ ચેનલની એક પણ આદત એ નહોતી ગમી કે તમે સ્ટોરી કરતા પહેલા નક્કી કરીને જાઓ છો કે તમારે પોઝિટિવ કરવાની છે કે નેગેટિવ કરવાની છે.
0: એ તમારી હજી પણ ફરિયાદો છે ઘણા બધા છે, બે સ શ શ ના ઉચ્ચારણ દોષ મારા પણ છે, પણ
1: છતાંય
0: કોન્શિયસલી તમને ખબર પડવી જોઈએ કે આ
1: અતિ ના હોવું જોઈએ,
0: અતિ ના હોવું જોઈએ. બહુ રોબોટિક થઈ ગયું છે મોટા ભાગની બધી ન્યૂઝ ચેનલમાં.
1: હા, યસ. એટલે તમે સાંભળો તો પણ તમને એ ભાષા માટે પણ એવું થાય કે આ મારી ભાષા નથી,
0: કનેક્ટ નથી,
1: હું આ નથી બોલતી. અને એ ગામના નામ ખોટા બોલાય ત્યારે મને બહુ ખરાબ લાગે કે મને નથી ખબર કે એનું નામ ક્વાંટ નથી, કમાટ છે,
0: પાંડ્યા બોલાય.
1: એ તો ફેશન થઈ ગઈ, એ ફેશન છે. પાંડ્યા બોલવામાં થોડું આમ સરસ લાગે એટલે પાંડ્યા બોલે છે, બાકી બધાને ખબર છે કે સરનેમ પાંડ્યા છે. એટલે જોઈ રહી હતી ને, મને એવો વિચાર આવ્યો કે એ બધી ભ્રમણાઓ તૂટવી જોઈએ. અને બીજું કે જેમ પેલું પોઝિટિવ સ્ટોરી કરવી છે, એવું ના હોય, સ્ટોરી સ્ટોરી હોય, કેવી રીતે નેગેટિવ પોઝિટિવ હોઈ શકે? અને જતા પહેલા એવું કેમ નક્કી હોય કે મારે આની પાસેથી આ જ બોલાવવું છે? તો એ જે વાત હતી એ મને બહુ ખટકતી. હું રિપોર્ટર્સને એવું કહેતી કે તમે કંઈક સરસ સ્ટોરી લઈને આવો, આ તે પણ સરસમાં પણ બધું બહુ ટિપિકલ આવતું. તો એક દિવસ કોઈએ કહ્યું મને કે તું શરૂ કરે તો તું કેવી રીતે કરે, અથવા તું કેવી ચેનલ બનાવે? તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે નહીં, મારે કરવું જોઈએ, કેમ ના કરી શકું? અને એવું તો જરૂરી નથી કે હું ટીવી ચેનલ જ કરું. બહુ જ એ વસ્તુ બહુ ક્લિયર હતી કે મારે એકલી એ કશું શરૂ નથી કરવું, મને એક સંસ્થા બનાવવી છે જેમાં માણસો, બહુ બધા માણસો કામ કરે. અને એના માટે મેં પછી શાંતિથી વિચાર્યું, આવું મેં સંદેશ છોડ્યું ત્યારે પણ વિચાર્યું હતું. એ વખતે હું છે ને પેન પેપર લઈને બધું ગણતરી સાથે બેસી અને ગણવા ગઈ તો અટવાઈ ગઈ. એવું
0: લાગ્યું
1: એટલે પછી એ વખતે એને છોડી દીધું. પછી બીજી વાર એવું વિચાર્યું કે હવે ગણતરી નથી કરવી, પહેલા 3 મહિનાનું ગણી લો, શરૂ થઈ શકે એમ છે, એવું લાગે છે તો કરી દો શરૂ, જોવું જશે આગે ગોરજ જાગે. એટલે પછી મેં કરી દીધું શરૂ. એને
0: જે બધી બચત હતી તારીને સંકેત બધી
1: બધી જ બચત
0: ગઈ.
1: એટલે અમે કેપિટલ એટલે કેપેક્સ પણ ખાસું બધું એની અંદર ગયું. તમે એક ઓફિસ લઈ રહ્યા છો, તમે સેટઅપ લઈ રહ્યા છો કેમેરાનો, બહુ બધા લોકોએ મદદ કરી. એટલે એક વિવેક સર છે, એમણે એમનું સામાન બધો કાઢી રહ્યા હતા તો બધું મને સેકન્ડમાં આપી દીધો.
0: એ કોણ?
1: વિવેક ભટ્ટ, ચેનલના હેડ,
0: સંદેશના. હા, વિવેકને મેં મુંબઈમાં સાથે
1: કામ કરી દીધી. હા, તો એમણે એમનો બધો સામાન છે બધો મને સેકન્ડમાં ખાસો સસ્તામાં આપી દીધો. અને એવું પ્રેશર નહોતું કે તારે કાલે જ પૈસા આપી દેવાના છે, મેં આપી દીધા હતા તરત, પણ મનથી એવું પ્રેશર નહોતું કે તરત આપી દેવાના છે. તો એક એ બહુ જ શરૂઆતમાં, અને એમ પણ તમે એકદમ શરૂઆત કરતા હો ને, બધાને એવું જ લાગતું હોય કે આ કંઈ નહીં થાય, આ હમણાં 3 મહિનામાં શાંત થઈને બેસી જવાની છે, અને તોય તમને મદદ કરે છે. એટલે કોઈને એવું નહોતું લાગતું કે આ ટકી શકવાનું છે, અને તોય શરૂ કર્યું.
0: તને લાગતું તું ને?
1: મને ભરોસો.
0: અને બીજા કોને ભરોસો?
1: સંકેતને. અમારા બે સિવાય કોઈને નહોતો ભરોસો. એટલે મારું આખું ઘર આ આઈડિયાની ઓબ્વિયસલી અગેન્સ્ટમાં હતું, અને એટલે જ આપણે કોઈને આઈડિયા થયો જ નહોતો. એમને જ્યારે

0: 25 ઓગસ્ટે શરૂ કરવાનું વિચાર્યું. પહેલી ઓગસ્ટ થી 25 નો ટાઈમ લીધો જેથી બધું સેટઅપ કરી શકાય, અને 25 જ્યારે શરૂ કરવાનું વિચાર્યું, આગલા દિવસે હું મારા મિત્રો બધા ભેગા થઈને ઓફિસ સાફ કરી રહ્યા હતા, જબરદસ્ત મહેનત કરી છે આખી રાત. અને એ વખતે પણ મેં અમુક મિત્રો, મારા કઝિન એ બધા લોકો આવ્યા હતા, અને એ લોકોએ ભેગા થઈને આખી ઓફિસ સાફ કરી છે.
1: સહિયારું.
0: અને એમ કરીને બીજા દિવસે સવારે પૂજા હતી, એટલે આગલા દિવસે બધાને કહ્યું કે શરૂ કરી રહ્યા છીએ અને તમે આવજો.
1: અરે વાહ, કેટલી મોડી થી શરૂઆત કરવી પડી? આમ તો મોડી તો જે લર્નિંગ થયું આટલા વર્ષોમાં એ છે.
0: ફિનાન્શિયલ મેં ઓલમોસ્ટ એ વખતે 3 મહિનાનું તો નહીં પણ બધું થઈને એ વખતે મેં ઓલમોસ્ટ 35-1 લાખ રૂપિયા ખર્ચ્યા.
1: અરે વાહ.
0: એટલે કેપેક્સ અને બાકીની સેલરી ને બધું જે ગણ્યું એ. પહેલા દિવસથી જ મેં એને નાનું, એકદમ નાનું નહોતું વિચાર્યું કે ભાઈ હું એકલી શરૂ કરું અને ધીરે ધીરે બાકી બધા લોકો એડ થાય, એ રીતે વિચાર્યું જ નહોતું મેં એને ક્યારે. અને મને એમ પણ સપના નાના આવતા જ નથી.
1: અરે વાહ.
0: નોર્મલ પ્રોબ્લેમ છે જમાવટ ને લઈને. એવું સપનું છે કે એ રાજ્યનું સૌથી મોટું મીડિયા હાઉસ બને, એટલે મોટું નોટ ઇન જસ્ટ ટર્મ્સ ઓફ પૈસા કેટલા કમાય છે, એ બાય પ્રોડક્ટ છે હંમેશા, પણ એ દરેક જિલ્લામાં એ ચેતના પહોંચાડી શકે. અમુક વર્ષ શું થાય છે, એટલે જેમ કે અમે હમણાં કચ્છમાં એક ટીચર ભરતીની સ્ટોરી કરીને આવ્યા, શિક્ષકોની, હું ગઈ ત્યાં મેં સ્ટોરી કરી, અને એના પછી ત્યાં એટલો ફરક પડ્યો કે ગામે ગામ આંદોલન થવા માંડ્યા. એટલે આજે એક ગામ કરે છે, બીજું ગામ કરે છે, ત્રીજું કામ કરે છે. એટલે જમાવટનું કામ આંદોલન કરવાનું નથી, પણ એ ચેતના જાગવી બહુ જરૂરી છે કે ખોટાની સામે અવાજ ઉઠાવતા થાય લોકો. પણ અત્યારે કેવું છે કે અમારી બહુ મર્યાદા છે. એક તો હું કે બીજા 3 માણસો જઈને કેટલું કરી શકવાના છીએ, એની જગ્યાએ જમાવટ એક પરંપરા બને એવો મારો વિચાર છે. અને એવી પરંપરા બને કે જે ગામડે ગામ સુધી પહોંચે, અને એ ખોટાની સામે બોલતું થાય, અને ખોટાની સામે તમે જ્યારે પહેલી વાર અવાજ ઉઠાવો છો ને ત્યારે ફરક તો પડે છે. આપણે મોટાભાગે શું થાય છે કે એકવાર અવાજ ઉઠાવે ને પછી બીજી વાર એનો હિસ્સો બની જાય, એનો ભાગ બની જાય
1: મોટાભાગના લોકોમાં.
0: એટલે તમે જ્યારે એનો ભાગ બની જાઓ છો, તમે સ્ટોરી પણ એટલે કરો છો કે વિડીયો બનાવી દઈશ, મારો ભાગ આપી દે મને તો નહીં બનાવું.
1: જર્નલિઝમ આમ તો અમુક સેગમેન્ટમાં, અમુક પ્રકારના લોકોમાં એ અંડરવર્લ્ડ જેવું. ઘણી વાર જરૂરિયાતો પણ હોય, એવું જરૂરી નથી હોતું કે માણસ ચાહી કરીને જતો, પણ એ અણી ચુકાઈ જવાય. એટલે એવી પણ ઘણી મોમેન્ટ તારી લાઈફમાં પણ આવી હશે, ખાસ કરીને પોસ્ટ જમાવટ કે જયારે લસરી જવાય, લપસી જવાય, તો એ વખતે કેવી કોન્શિયસલી તું એને હેન્ડલ કરે છે એ સિચ્યુએશન્સ ને? અને બંને બંને તરફે બંને પ્રકારે આવી હોય, લાલચ પણ આવી હોય અને ડર પણ આવ્યો હોય. તારા જર્નલિઝમનો હું સાક્ષી છું, શરૂ કર્યું ત્યારથી ઓલમોસ્ટ, એટલે
0: નહીં બંને ડર લાગે
1: નહીં ક્યારે લાગ્યો હોય?
0: એકવાર મેં એટલે ડર
1: એક્સ્ટ્રીમ પર ક્યારે આમ અરે યાર એવું ક્યારે થયું?
0: આ ડરનું પહેલાં કહું, કેમ કે ડર હંમેશા તમને ભૂલ કરાવે. એટલે ડર મને એ વાતનો લાગે કે ભૂલથી ભૂલ ના થઈ જવી જોઈએ, એટલા માટે એ ડર હોય. કેમ કે તમને એ ખબર છે કે હજારો માણસ રાહ જોઈને બેઠા છે કાંઈક ભૂલ કરે, અને તમારે એ બહુ જ કોન્શિયસલી ધ્યાન રાખવાનું છે. મોટાભાગે આપણા હાથમાં હોતું નથી, એ તો ઈશ્વર કરાવે છે હું માનું છું એમાં. બાકી તો જમાવટ શરૂ થાય તો અત્યાર સુધીમાં 1 લાખ ભૂલ થઈ ગઈ હોત, જો ખરેખર ભગવાને એન્ડ મોમેન્ટ પર નિર્ણય ન બદલાવ્યો હોત બહુ બધી વાર તો. એટલે અમે લોકો બીઝેડની સ્ટોરી જ્યારે કરી ને, એના પછી પોન્ઝી સ્કીમનું એક સ્કેમ હતું ખાસું
1: મોટું,
0: હા યસ, તો એ બહુ જ એકદમ કોઇન્સિડન્ટ હતો કાગને બેસવું ડાળને ભાગવા જેવું, કે અમે સ્ટોરી કરીને એના પછી એક્શન લેવાઈને પછી તો એ 10-1 દિવસ સુધી ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ રહ્યા. એ જમાવટે બ્રેક કર્યા અને એના એક અઠવાડિયામાં એક્શન લેવાયા, અને એક્શન લેવાયા એના પછી એ બિગેસ્ટ ન્યૂઝ હતા. તો ઓબ્વિયસલી એ લોકોને એવું જ લાગે કે આમના લીધે આ થયું છે, એટલે એ લોકો માટે તમે પહેલો ટાર્ગેટ હો. અમે જ્યારે આ સ્ટોરી બ્રેક કરી ત્યારે બહુ સ્વાભાવિક છે કે બધા તમને એવું કહે કે આટલા પૈસા આપીએ છીએ અને પતાવી દઈએ, એ બહુ રૂટીન છે. અને ખબર નહીં મારા સદભાગ્ય કે એક તો મેં વોટ્સએપ કોલ સ્પીકર કરીને રેકોર્ડ કર્યો હતો,

0: હતો
1: એટલે જરા
0: એના વિશે ઘરે વાત થઈ છે કે પહેલી વાર કરી જા
1: ના ના એટલે આમ બહુ ડિટેલમાં નથી વાત કરી
0: જરા ડિટેલમાં કે પ્લીઝ
1: એટલે અમે લોકો જ્યારે આ સ્ટોરી કરી પછી એના પછી મારા માટે સ્ટોરી છે બહુ સ્ટોરી હું મોટા ભાગે જે ઘણા બધા કરે છે હું એની અગેન્સ્ટમાં નથી પણ હું એવું માનું છું કે હું પાછળ નથી પડી જતી મેં સ્ટોરી કરી એના પછી એક્શન કેમ ના લેવાય એવી જીદ નથી હોતી મારી મારું કામ સ્ટોરી કરવાનું છે મેં કરી દીધી હું આગળ વધી

અખંડ હિંદની રચના કરવા માટે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ રજવાડાઓનું વિલીનીકરણ શરૂ કર્યું. ત્યારે રાજગાદીનો ત્યાગ કરી ભારતમાંથી તેમાં સૌ પ્રથમ જોડાનાર પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી હતા. આપણા બધા પાલનપુરવાસીઓ માટે આ ખૂબ ગર્વની વાત છે. તેમના આ ત્યાગથી તેઓ ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયા. તેઓ પાલનપુરનું ગૌરવ બની ગયા. તેમના શાસન દરમિયાન દેશમાં રાજશાહીનો અંત આવ્યો. પાલનપુરનું રાજ્ય કચ્છ અને સિંધની સરહદે આવેલું હોવાથી હિન્દુ બહુમતીની પ્રજા અને મુસ્લિમ રાજવી ધરાવતું આ રાજ્ય હતું, જેના નવાબ વ્યવહારુ ચલણ ધરાવતા હતા અને તેમણે વ્યવહાર સમજી ભારત સાથે જોડાણ કર્યું. જૂનાગઢના નવાબે તેમના દિવાનની સલાહથી કરેલી મૂર્ખાઈની ટીકા કરતા પાલનપુરના નવાબ તાલે મોહમ્મદ ખાને 4 નવેમ્બર 1947ના સરદાર પટેલને પત્ર લખીને શક્ય હોય તો જૂનાગઢના નવાબની ભૂલને માફ કરવા જણાવ્યું. આ પત્ર એક મુસ્લિમ રાજવીએ લખેલો હોવાથી તથા તેમના ભારતમાં દેશી રાજ્યોના જોડાણ અંગેનું વિશ્લેષણ કરી જૂનાગઢની ભૂલનો નિર્દેશ કર્યો હોવાથી અત્યંત ઐતિહાસિક મહત્વનો

તેમણે પોતાના પત્રમાં લખેલું કે ઘણા દિવસથી ગંભીર વિચારણા પછી જૂનાગઢ અંગે પત્ર લખું છું. હું યુરોપ હતો ત્યારે જૂનાગઢની મૂર્ખતા વિશે સાંભળ્યું. ત્યારે મને પણ એવી આશા હતી કે જૂનાગઢના મિત્રો એ વચ્ચે પડી અને સમાધાન કરાવશે. આ સમયે જૂનાગઢના યોગ્ય પ્રકારનો દિવાન હોત તો પરિસ્થિતિ સામે આવો વળાંક ન હોત. જૂનાગઢનો નવાબ હંમેશા તેના દિવાનોનો ગુલામ રહ્યો છે. હું ઈચ્છું છું કે તે તેની પ્રજાનો થયો હોત. આવી કટોકટીની પળે એ દુર્ભાગ્ય હતું કે તેનો દિવાન અને સલાહકાર શાહનવાજ ભુટ્ટો હતો. હું તો સંપૂર્ણ રાજવી મંડળ માટે તેનું દુર્ભાગ્ય ગણું છું. માત્ર બે દિવસ અગાઉ જ કેરોમાં મેં નવાબની મૂર્ખતાની વાત જાણી. કોઈપણ દિવાન ભુટ્ટોએ નવાબને આવી મૂર્ખતાપૂર્ણ સલાહ આપી એ જાણીને મને નવાઈ લાગે છે. નવાબના સ્વતંત્ર નિર્ણાયક વ્યક્તિત્વના અભાવને કારણે આ વસ્તુ થઈ શકી છે. આ પરિસ્થિતિમાં શાસક પ્રત્યે કંઈક સંભાવ દર્શાવો એમ હું ઈચ્છું છું. એટલા માટે નહીં કે હું અને એ બંને એક ધર્મના છીએ, પરંતુ ભારતના વિશાળ હિત માટે હું આ કરવા ઈચ્છું છું.

કાઠિયાવાડમાં જોડાયેલા રાજ્યોનો સાચો ઉકેલ શોધીને તથા ભારતના મોટાભાગના રાજ્યોનું જોડાણ કરવામાં સફળતા મેળવીને ખરેખર તો તમે ભારતના રાજ્યોની જિંદગી પર આભારી કર્યા છે એવી વ્યવહારુ નીતિ અને ડાયપણ જૂનાગઢના મામલામાં પણ તમે દર્શાવો એવી શ્રદ્ધા છે. આ પ્રશ્ને બહુ મોડું નથી થયું અને આ રાજ્યને બચાવી લેવું શક્ય હોય તો બચાવી લો. નવાબે જૂનાગઢ પાછું આપવું જોઈએ, ભારત સંઘમાં જોડાવવું જોઈએ અને તમે પસંદ કરો તેને પ્રધાન બનાવવું જોઈએ. યોગ્ય વાટાઘાટો થાય તો નવાબ તમારી શરતો સ્વીકારશે, પછી તેમની છોકરમતને છોરું ગણીને માફ કરી દેજો. આ પત્રની વિશેષતા એ છે કે તેના નીચેના ભાગમાં ગુજરાતી ભાષામાં વાંકા ચૂંકા અક્ષરોમાં નવાબે સ્વયં પોતાના હસ્તાક્ષરમાં આ લખ્યું છે કે જૂનાગઢનો કોકડો ખરેખર ગુંચવાયો છે, પરંતુ એવા ગુંચવાયેલા કોકડાઓને દાન પુરુષોએ ઘણીવાર ઉકેલ્યા છે અને એ જ આશા ઉપર આ પત્ર લખી તસ્દી આપી છે. માફ કરશો અને પછી નીચે સહી કરતા લખ્યું છે કે મૂર્ખોનો સહવાસ નાથ અમને કરાવીશમાં આ શબ્દો મને ખૂબ યાદ આવે છે. આવા હતા આપણા પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી, કે જે પોતાના અખંડ ભારત માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એ દર્શાવતા હતા કે દેશ સર્વોપરી છે. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

પાલનપુરના નવાબના પત્રનો જવાબ 6 નવેમ્બર 1947માં આપતા સરદાર પટેલે જણાવ્યું કે આ માટે તો તેઓ ભુટ્ટો કરતાં પણ પાકિસ્તાનમાં બેસીને દોરી સંચાર કરનાર પાકિસ્તાનના મુખ્ય નેતાઓને વધુ જવાબદાર ગણતા હતા. કાઠિયાવાડના મિત્ર રાજ્યોએ આપેલી સલાહ પણ નવાબે અવગણી હતી અને ભારત સરકારની રિયાસતી ખાતાના સચિવને જૂનાગઢ મોકલતા પરંતુ તેઓ મળી ના શક્યા. ત્યાર પછી લખ્યું કે વાત ઘણી આગળ વધી ગઈ છે પરંતુ સમજૂતી માટે અવકાશ છે. જ્યાં સુધી પાકિસ્તાન જૂનાગઢને મુક્ત નહીં કરે ત્યાં સુધી સમજૂતી શક્ય જ નથી. વળી આરજી હકુમત એટલે કે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. થોડા સમય પછી કોઈ સમજૂતી કરવી શક્ય નહીં બને તેની ભયંકર ભૂલ છતાં મારે વ્યક્તિગત રીતે નવાબ સામે કોઈ વાંધો નથી, પરંતુ પહેલ તેમના તરફથી કરવાની રહેશે. અને એ પછી લખાયેલ એ જૂનાગઢના જોડાણ સમયે તેઓ ભારતમાં હોત તો જૂનાગઢના નવાબને દુર્ભાગ્યમાંથી બચાવી શક્યા હોત. 10 જૂન 1948 આ દિવસે પાલનપુર રાજ્યનું વિલીનીકરણ થયું. તેના પહેલાં 14 મે 1948ના રોજ પાલનપુરમાં ગઠામણ દરવાજા પર આવેલી એક આંખની હોસ્પિટલના ઉદ્ઘાટન કરતા નવાબશ્રીએ પોતાની પાલનપુરની પ્રેમભરી પ્રજાને એક પ્રવચન આપ્યું. શું પ્રવચન આપ્યું જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી સાંભળતા રહો પાલનપુર સ્ટોરીઝ.

આપણે વાત કરતા હતા કે પાલનપુરના નવાબશ્રીએ જ્યારે પાલનપુરનું વિલીનીકરણ થયું એના થોડા સમય પહેલાં પાલનપુરની પ્રજાને એક પ્રવચન આપ્યું. શું આપ્યું આ પ્રવચન? આજે પાલનપુરના આંગણે આંખની હોસ્પિટલનું ઇન્સ્ટિટ્યુશન કાયમ થાય છે. તેથી વધુ ઉત્તમ સંસ્થા માણસ માટે બીજી કઈ હોઈ શકે? આંખ વગરની જિંદગી નકામી છે, એટલે જિંદગી માટે આ સેવા સર્વની શ્રેષ્ઠ સેવા છે. શાહ ચમનલાલ માનચંદ પાલનપુરીઓમાં પહેલા ગૃહસ્થ છે જેમણે આવી બહોળી રકમ માન સેવામાં આપી છે. તેમણે ખરેખર ધન્યવાદ છે. આ સત્કાર્ય માટે હું તેમને મારી અંતઃકરણપૂર્વક મુબારક આપું છું. મને આશા છે કે આવી જ રીતે દેશ સેવા કરતા રહેશે અને બીજા માટે પણ આ પાઠ બનતા રહેશે. એવા પુરુષો દેશમાં હોય ત્યારે દેશની ઉન્નતિ થાય. 65 વર્ષ અને એ પછી 20મી સદીના 25 વર્ષના સમયમાં સંસારના મનુષ્યને ખૂબ બારીકાઈથી જોવાની તક મળી અને એ દરમિયાન ઈશ્વર કૃપાથી ઘણી જાતના અનુભવ મેળવવા અનેક પ્રસંગો ઉત્પન્ન થયા. આ લાંબા અનુભવ ઉપર ખૂબ વિચાર નાખતા આપણા દરેકના ભલા માટે અને દરેકનું ભલું થાય તે દેશના ભલા માટે મારી અલ્પબુદ્ધિ અને અનુભવ પ્રમાણે હું જો કોઈને કંઈ પણ સલાહ આપી શકું તો તદ્દન ટૂંકમાં બે શબ્દોમાં કહીશ કે પ્રેમ અને વિશ્વાસ.

કહેવું સહેલું છે પણ મહાન કામો કર હંમેશા કઠણ હોય છે. ઉપરના બે શબ્દો ઘણા જ કઠણ છે, પરંતુ તેનું ધ્યાન, તેનું પૂજન અને સારા હૃદયથી જો તેનો અમલ થઈ શકે તો હું તેની તાકાતને છેલ્લામાં છેલ્લી એટમિક તાકાતમાં માનું છું. એકાદ માણસ તો તેનો અમલ કરી શકે નહીં, પણ તમામ દેશના લોકો પ્રામાણિકતા અને સત્યથી તેનો અમલ કરે તો તેની તાકાત સંસાર જોઈ શકે. પ્રેમમાં પ્રીતિ, માયા, ખરા સંબંધ, સાચું સગપણ, અડગ મિત્રતા અને દેશ તથા સમાજની ખરી સેવા છે. એ તમામ વસ્તુઓ સમાઈ જાય છે પ્રેમ અને વિશ્વાસમાં. પ્રેમ અને વિશ્વાસ બંને પેદા થાય ત્યારે જિંદગી અને મનુષ્યની વસ્તીનું એક સ્વરૂપ ખડું થાય છે. ડાયા માણસોએ ચાર શબ્દોમાં રાજનીતિના માર્ગને વર્ણવ્યો છે, સામ, દામ, દંડ, ભેદ, અને હજુ પણ તે જ માર્ગનો ઉપયોગ સંસારમાં થઈ રહ્યો છે. પરંતુ મારું માનવું એવું છે, જ્યારે પ્રેમની કદર અને પ્રેમથી શું થઈ શકે તે માણસો જાણશે ત્યારે પ્રામાણિકતાથી અમલમાં આવશે, ત્યારે રાજ્ય ચલાવવામાં ઉપર ટાંકેલ સિદ્ધાંત નકામો થશે. ઘણા ખરા મને તર્કવાદી અગર ફિલોસોફીના તડાકા મારનાર કહેશે, પરંતુ પાલનપુરના પ્રજાજનોને મારી છેલ્લી જાહેર ભલામણ છે કે પ્રેમ અને વિશ્વાસ જરાય વધુ કેળવી જુઓ, અને હું ખાતરીથી કહું છું કે તમે કરશો તો આજ સુધી જેવી રીતે તમે સુખી રહ્યા છો તેવી જ રીતે વિશેષ સુખી થશો. જીવનનો એક ઉત્તમ સ્વાદ તમને મળશે. તમારું સાંસારિક જીવન ખૂબ જ આનંદી અને સુખરૂપ નીવડશે અને દરેક વસ્તુમાં વધુ ને વધુ સુખી થશો. પ્રામાણિકતા અને ગરીબો તરફ દયા, તે જ ગરીબોને કેમ સુખી કરવા અને એક સુખી દુનિયા જોવી, તે તમામ પ્રેમ અને વિશ્વાસમાં મળશે. ખુદા પાક તમારા સર્વનું ભલું કરે અને દરેક ઝેરી હવાથી તમે બચો એ અને સુખી થાઓ, એ જ મારી પ્રાર્થના. આગળ આપણા નવાબ એ શું કહે છે પાલનપુરવાસીઓને જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

અગાઉ જ્યારે જ્યારે હું હિન્દની બહાર જતો હતો ત્યારે ત્યારે હું મારા હસ્તકની થાપણની જેમ જ રાજસત્તા મારી પ્રજાને ભળાવીને જ જતો હતો અને મેં જાહેર સભાઓમાં તે સ્પષ્ટ કહેલ છે. હવે તે થાપણ પાલનપુરના પ્રજાજનોને કાયમી સોંપું છું. તે જિમ્મેદારીઓનો ખૂબ વિચાર કરશો, બધું કરજો, પરંતુ કુસંપને પાલનપુરની ભૂમિમાં આવવા દેશો નહીં. અને તેથી એ વધુ દરેક વસ્તુનો ભોગ આપી ગમે તે દુઃખ ઉઠાવીને પણ કોમી ઝઘડાઓમાં પાલનપુરને પેસવા ન દેતા. કોમી વિખવાદ એ ઝઘડાઓ દેશનું એક દુઃસ્વપ્ન છે જે કદી ટકવાનું નથી. પાડોશીથી પાડોશી કદી જુદો થવાનો જ નથી. માટે જો થોડો સમય શાંત બુદ્ધિથી કામ કરશો તો પાલનપુર બીજાથી વધુ આગળ વધશે. અને એકવાર તમે પણ મગરૂરીથી કહી શકશો કે જુઓ અમે કેવા રહ્યા, અમારી છેલ્લી ભલામણ અને અપીલ છે અને તે પ્રેમની અપીલ પ્રેમની અદાલતમાં કરું છું, તેને માન્ય રાખશો. ખુદા પાસે મારી આ જ પ્રાર્થના છે કે તે ઘણી પાર પડે. આમીન. ખરેખર નવાબ શ્રી તાલેબ અહમદ ખાન ન્યાય અને કોમી એકતાના દેવતા હતા. આગળ શું થાય છે પાલનપુરમાં જાણીએ નાનકડા વિરામ બાદ.

નવાબશ્રી તાલિમ અહમદ ખાન. ગૃહસ્થો ઉત્તમ અને મહાન ન્યાય મંદિર ખરેખર તો દરેક મનુષ્યની પાસે ખુદા પાડે આપ્યું જ છે, અને તે દરેકનો આત્મા છે. તે પ્રભુના સાચા ન્યાય મંદિરમાં ફેંસલો અને ઠરાવો. ઈશ્વરી રેડિયો આપણા દરેકને સવાલમાં કહી દે છે, પછી તેને સમજવા, માનવા અથવા ન માનવા તેવો આધાર આપણી બહારની શક્તિઓ પર રહે છે. ખરી વસ્તુ આત્માથી છુપેલી નથી, છતાં તે આપણને ન કરીએ તેનું નામ જ સંસાર, અને સંસારની નાની અને મોટી મુશ્કેલીઓ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. ખુદા પાકે મને અહીં સ્થિતિએ જન્મ આપી મારી સત્તા મારા હાથે ચલાવવા માટે મને નિમિત્ત કર્યો. સત્તા અને અમલ આમ મારી પાસે આવતા હું મનુષ્ય હોઈ સર્વેની બધી બાબતોમાં સંતોષ ક્યાંથી આપી શકું? પરંતુ મને મારી ઈશ્વરી ન્યાય મંદિર એટલે કે મારી આત્મા એમ કહે છે કે મેં 36 વર્ષ રાજ સેવા કરી, તે દરમિયાન મારી સત્તાનો દુરુપયોગ કોઈ જુલમ અથવા કોઈને તકલીફ આપવામાં નથી કરી. સન 1916-17 સ્વતંત્રતાની ચળવળ મજબૂત રીતે શરૂ થઈ ત્યારથી તેઓ સૂર્ય 1947 ઓગસ્ટની 15મી તારીખે ઉદય થયો ત્યાર સુધી હિન્દમાં પોલિટિકલ હિલચાલોએ અનેક રૂપ લીધું, અને એવી હિલચાલો વગર દેશ સ્વતંત્ર થઈ શકે તેમ ન હતું. પરંતુ બતાવેલ સમયમાં ઘણા બારીક પ્રસંગો આવ્યા અને છેવટે ફેંસલો મારી ઉપર જતો રહ્યો. હવે બીજી વાર આ પરિસ્થિતિમાં હું તમારી સામે ભાષણ કરવા ઊભો નહીં રહું તેવા પ્રસંગો મગરૂરી સાથે હું તમારો આભાર માનું છું કે તમારા ડાપણથી તમોએ મારા ઉપર કોઈ વાર છેવટની મુશ્કેલી આવવા નથી દીધી, અને તમારી સત્તા કે જે હું ભોગવતો હતો તે કોઈપણ પાલનપુરી પ્રજા ઉપર કોઈપણ કારણે વાપરવામાંથી ઈશ્વરે મને બચાવ્યો છે. તમે સૌ માટે સવાલ મૂકું છું, પ્રજામાંથી એક શખ્સને પોલિટિકલ હિલચાલ માટે ઓથોરિટી થોડી વાર માટે પણ બોલાવી બેસાડ્યો ન હોય તેવો દાખલો પાલનપુર સિવાય બીજે ક્યાંય નહીં થયો હોય. તમારી જાણ હોય તો તેની તમો તાજવીજ કર નોંધ લેશો. આ માટેનો જશ હું લેવા નથી માંગતો, તેનો સાચો યશ તમે સૌ છો, કેમ કે હું પોતે એક ગુનેગાર ખુદાનો બંદો છું. કારણ કે દરેક માણસ એક ખતા અને ભૂલનું પૂતળું છે. હું માણસ છું એટલે ખુદાથી કેવી રીતે બચી શકું? તે સ્થિતિમાં હું મારા સર્વે પ્રજાજનો આગળ કોઈ પણ મારી ભૂલ થઈ હોય તે અંગે ક્ષમા માંગુ છું. તમે સૌ મને ક્ષમા કરશો ત્યારે જ પ્રભુ મને ક્ષમા કરશે.

ખુદા પાક પાલનપુર રાજ્યના તમામ વતનીઓને સુખી રાખો, ગરીબોની હાલત સારી કરો, દેશને ચડતી કરો અને હિન્દ યુનિયનની દરેક પણ આપણી બંદગી અર્પણ કરીને પણ સેવા કરીએ તેવી આપણને લાયકાત આપો. વગર તકલીફ કે વિના દુઃખે સ્વતંત્રતા મળતી નથી અને તેથી પણ વધુ દુઃખ અને તકલીફ વેઠ્યા વિના જ તેમજ વધુ ને વધુ ભોગ આપ્યા વિના તે સ્વતંત્રતા ઉજ્જવળ રીતે ટકાવી શકતી નથી. હું તો સ્વતંત્રતાનો સ્વાદ ચાખવાનો છું અને આપણા જાતિકા નાના મોટા સ્વાર્થ ભૂલી જઈ ખરું દેશ અભિમાન પ્રગટ થશે. હજુ બાળકનો જન્મ થયો છે અને તેને મજબૂત બનાવવા માટે

0: દરેકે ફરજો આપણે અદા કરવી પડશે. ફરી એકવાર જે કંઈ મારી ભૂલ તમારી સેવામાં થઈ તે માટે ક્ષમા ચાહું છું. પાક પરવરદિગાર પાલનપુરનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું. એક પાલનપુરી હંમેશા તમારી સાથે, એક પાલનપુરી તરીકે હંમેશા તમારી સાથે છું અને રહીશ. એ હિંદની સેવા બજાવવામાં ગર્વ લઈશ અને જિંદગીનું સાર્થક માનીશ.
1: दिल से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.

0: अधूरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: पालनपुर स्वतंत्र तो बने गए, पर क्या कितनी योजनाओं अधूरी रही गई, शुं थयो चालो जानिए। नाना एवा पालनपुर राज्यना आ नरेश पासे योजनाओ नानी न हती। कश्मीर, भोपाल, पतियाणा, जयपुर, जोधपुर, बीकानेर, अलवर, ભાવનગર, જામનગર, લીમડીના રાજાઓના અંગત સંબંધો અને બહારના સંબંધો તેમણે પાલનપુરના વિકાસમાં વિચારતા કરી મૂકેલા। જયપુરના ચીફ

ઇરિગેશન ઓફિસર શ્રી શેષ ગિરિરાવ, પંજાબના રિટાયર્ડ ચીફ એન્જિનિયર રામ બહાદુર નાથસિંહ અને ભોપાલના ડેવલપમેન્ટ મિનિસ્ટર શ્રી રોશન અલીના માર્ગદર્શન મેળવ્યા હતા. ત્યારે તેઓ મૈસૂર ચીફ એન્જિનિયર શ્રી રંગૈયા દ્વારા અજાપુર કેનાલ પાસે વિયર બાલારામ લિફ્ટ ઇરિગેશન સ્કીમ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્કીમ માટે એમણે ઘણું વિચાર્યું, યોજના બનાવી છે. શ્રી રંગૈયા ઉપરાંત ડાયરેક્ટર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ વી જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના શ્રી પી કે કેલકર પણ આવીને ખેતી અને વીજળીના બળ તથા ઉદ્યોગના વિકાસ માટે ઉપયોગ કરવાની યોજનાઓ રજૂ કરી હતી. એટલું જ નહીં પણ ઓવરસીંગ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા ઓફિસ જે લંડન ખાતે હતી તેના પ્રતિનિધિ શ્રી જે એ થોમ્સન પણ માર્ગદર્શન લેવામાં આવ્યું. મર્યાદિત આવકને લીધે આ ઘણું બધું શક્ય ન બન્યું. કુશળ વહીવટકર્તા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખનાર શ્રી નવાબ તાલે મહમદ ખાનજી પાલનપુર રાજ્યના પ્રિય હતા. તારીખ 17 મે 1957ના રોજ તેમનું નિધન થયું. પાલનપુર ઉપર લોહાણી વંશે ઈસવીસન 1394માં રાજ્ય સ્થાપ્યું. આ વંશના મૂળ રાજકર્તા ખુરમાન હતા. તેમની 15 પેઢીના 19માં રાજકર્તા અને રાજશાહી છેલ્લા નવાબ શ્રી તાલે મહમદ ખાનજી હતા. 13મા સૈકામાં પ્રહલાદન દેવે વસાવેલું પાલનપુર ત્યાર પછી ગુજરાત સાથે સ્વતંત્ર રાજ્ય અને સમયના પલટતા પ્રવાહમાં જોડાઈ રહ્યું હતું. છેલ્લા રાજવીઓના સમયમાં વહીવટી રીતે પાલનપુર સ્ટેટે પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા, ગઢ અને વડગામ, મહાલ એમ 6 તાલુકાઓમાં વહેંચાઈ રહ્યું. વિલીનીકરણ પછી પાંથાવાડાએ ધાનેરા અને ગઢને પાલનપુરમાં સમાવતા પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામ એમ 4 તાલુકાઓ વચ્ચે જૂનું પાલનપુર સ્ટેટ રહ્યું. ઈસવીસન 1948માં પાલનપુર રાજ્ય વિલીનીકરણ થતાં પાલનપુર શહેર મુંબઈ રાજ્યના એક જિલ્લા બનાસકાંઠાનું મુખ્ય શહેર બન્યું. નવાબ શ્રી તાલે મહમદ ખાનજી શું થયું એમના મૃત્યુ પછી, કેવી રીતે પાલનપુર, આ તાલે મહમદનું પાલનપુર આજનું આધુનિક પાલનપુરની સફરે આવ્યું જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો આરજે પ્રિયંકા સાથે પાલનપુર સ્ટોરીઝમાં ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909

8883633 પર હાઈ મેસેજ કરીને મોકલું તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, વેલકમ ટુ રસોઈની રંગત. હવે આજે આપણે જોરદાર વાનગી બનાવવાના છીએ અને આ વાનગી સાઉથ ઇન્ડિયન ટચ આપે એવું કહીએ તો પણ ખોટું નથી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. હવે તમે કહેશો કે પોંગલ એટલે શું? એકચ્યુઅલી પોંગલ ઓર તમે એને હુગી પણ કહીએ તો આ એક પોપ્યુલર ડિશ છે સાઉથ ઇન્ડિયનની, જે રાઈસમાંથી બને છે. બટ આપણે અહીંયા કેળામાંથી બનાવવાની છે. હવે કેવી રીતે બનાવવાની એ તો હું તમને જરૂરથી કહીશ, એની સામગ્રી પણ કહીશ. પણ આ જે ડિશ છે તો મોસ્ટ ઓફ સાઉથમાં આ ડિશ બનતી હોય છે, જેમાં મોટા ભાગે રાઈસનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ થાય છે, દૂધનો ઉપયોગ થાય છે અને ખાંડનો ઉપયોગ થાય છે. અને જે આ વર્ડ છે પોંગલ નામ, જેને હુગી પણ કહે છે, એ આ જે વર્ડ છે એ જૂનું કન્નડ ભાષા

ઓડિયાનો શબ્દ છે પૂગી, એના પરથી બનીને આવ્યો છે અને એના પરથી પોંગલ શબ્દ બહાર આવ્યો છે. હવે આ પોંગલ આપણે જો કેળાનું બનાવવાનું હોય તો કેવી રીતે બનશે? આશ્ચર્ય થાય છે ને, અને મને પણ થાય છે કે આખીર આ ડીશ બનશે કેવી રીતે અને આ ડીશમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. તમને જેટલી ઉત્સુકતા છે ને એટલી જ ઉત્સુકતા મને પણ છે તમને જણાવવાની. પણ આપણે આ જાણીએ એ પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ જેથી આપણે આ સામગ્રી જાણવામાં થોડી વધારે મજા આવે. તો મળીએ નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ અગેન, હું છું આરજે અંજલિ ને તમે જોડાયેલા છો રેડિયો પાલમપુર 90.4 FM સાથે. આજે રસોઈની રંગતમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કેળાનું પોંગલ. હવે મેં પોંગલ વિશે તો તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ વર્ડ ક્યાંથી આવ્યો અને આ વર્ડ બેઝિકલી ક્યાંનો છે, આ વર્ડનું મિનિંગ શું છે અને આમાં વપરાય શું છે જો આ પોંગલ બનાવવું હોય તો. પણ આપણે અહીંયા કેળાનું પોંગલ બનાવવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એની રાહ તો તમે જોઈ રહ્યા હશો. તો હું વધારે વેઇટ નથી કરાવતી તમને અને એની સામગ્રી તમને જણાવી દઉં છું. ઝડપથી નોટ ડાઉન કરી લો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે. જો કેળાનું પોંગલ બનાવવું હોય ને તો એમાં બેઝિકલી કેળા તો જોઈએ જ. તો કેળા, મગની દાળ એટલે કે પીળી મગની દાળ, ઓકે, ચણાની દાળ, પછી ચોખા જોઈશે આપણને, એ પણ ધોઈને નિતારી લીધેલા, 1 કપ દૂધ જોઈશે. દૂધ તો તમે તમારા જેટલા પ્રમાણમાં તમારે બનાવવાનું છે એટલા પ્રમાણમાં દૂધનું પ્રમાણ વધારી અને ઘટાડી શકો છો. ગોળ જોઈશે એ પણ સમારેલો, ઘી જોઈશે, કાજુ, કિશમિશ, 1 ટીસ્પૂન એલચી પાવડર, જાયફળ પાવડર, કેસરના રેસા અને ઘી. ઓકે, આપણે મોસ્ટ ઓફ બધી સામગ્રી તમને જણાવી દીધી છે. હવે આ સામગ્રીનો કે

રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને આગળ વધારવું, અને રીત જે મેઇન છે તો રીત છે, બનાવવાનું કેવી રીતે કેળાનું પોંગલ. હવે અંજલિ, તમે સામગ્રી તો બતાવી દીધી, પોંગલની હિસ્ટ્રી પણ કહી દીધી, શું છે પોંગલ એ પણ જણાવી દીધું, પણ આપણે બનાવવાનું કેવી રીતે અને એ ઇઝી હશે કે હાર્ડ એ પણ જાણવું જરૂરી છે. તો હું તમને કહી દઉં કે કંઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી જ છે. ફક્ત તમારે મન હોવું જોઈએ બનાવવા માટે અને મન હોવું જોઈએ ખાવા માટે. પણ આપણે આ રીત જરૂરથી જાણીશું, પણ એક નાનકડા બ્રેક પછી. તમે ક્યાં જતા નહીં. હું છું આરજે અંજલિ અને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. સો સ્ટે ટ્યુન, મળીએ નાનકડા બ્રેક પછી.

વેલકમ અગેન, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એવું તો નહીં કહું, પણ જે રીત છે આ રસોઈની જે રીત છે એ આપણે જાણવાની છે. અને જાણવાની તમને તો ઉત્સુકતા હશે જ, અને મને પણ એટલી બતાવવાની ઉત્સુકતા છે કે આખિરકાર કેળાનું પોંગલ બને કેવી રીતે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જાણી જ લઈએ કે આ કેવી રીતે બનાવવાનું છે. એક પોળા નોનસ્ટિક પેનમાં બંને દાળને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકવાની છે. હવે તમે કહેશો કે કઈ દાળ, તો મેં ઓલરેડી તમને કહી દીધું કે એક તો પીળી મગની દાળ જોઈશે અને બીજી ચણાની દાળ. ઓકે, ખબર પડી ગઈ ને? આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે કે મેં સામગ્રીમાં શું શું લખાવ્યું હતું.

ચલો આગળ આપણે આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં બાફી લેવાનું છે. બાફવું તો પડશે, કેમ કે પોંગલ બેઝિકલી સ્મૂધ આઈટમ છે, એટલે કે ઝડપથી ખાઈ શકાય અને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એવા પ્રકારની આઈટમ બનવાની છે અને બહુ ટેસ્ટી પણ બનવાની છે. પછી આપણે કુંડા નોનસ્ટિક પેનમાં ગોળ પાણી મેળવીને મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર 7 મિનિટ સુધી સતત હલાવીને રાંધતા રહેવાનું છે. હવે તમે વધારે સમય પણ લાગી શકે છે જો તમારે વધારે પ્રમાણમાં સામગ્રી યુઝ કરી હોય, જો તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે સામગ્રીનો યુઝ કરી શકો છો અને 7 મિનિટની જગ્યાએ તમને વધારે સમય પણ લાગી શકે છે. તમારે એ વાતનું ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ રાંધતા હોઈએ ત્યારે એ નીચે ચોંટી ના જવી જોઈએ યા તો બળવી ન જોઈએ. પછી આપણે રાંધેલા ચોખા દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે. આને 4 મિનિટ સુધી રાંધી બાજુ પર રાખી દેવાનું. હવે શું કરવાનું છે? હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ કિશમિશ ઉમેરી ધીમા તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. જોયું, હવે આમાં કાજુ પણ યુઝ કર્યા છે, કિશમિશ એટલે કે દ્રાક્ષ પણ યુઝ કરી છે, તો તમને ખબર છે કે આ વાનગી એકદમ મસ્ત અને ટેસ્ટી બનવાની છે. આમાં આપણે ગોળનો યુઝ કર્યો છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે જે આપણી વાનગી છે એ મીઠી હશે, એટલે કે સ્વીટ હશે. એટલે કે આપણે બેઝિકલી સ્વીટ્સ બનાવી રહ્યા છીએ. કેળાનું પોંગલ એટલે કે મીઠી આઈટમ, સ્વીટ્સ. આમ તૈયાર કરેલા વઘારને ગોળ ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર રાંધો. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગાળેલું ઘી રેડી પીરસો. તો અહીંયા આપણી બની ગઈ છે આ સ્વીટ આઈટમ, એટલે કે કેળાનું પોંગલ. જો ઇઝી હતું કે નહીં? હવે હું અહીંયા જે પણ વાનગી લઈને આવું છું ને એ બહુ જ ઇઝી હોય છે, એમાં સામગ્રી પણ ઓછી હોય છે અને બનાવવામાં પણ એટલી ઇઝી પડે છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ રેસીપી સાંભળવામાં અને તમે એટલી જ ઉત્સુકતાથી આ રેસીપી ઘરે બનાવશો અને ઘરના સભ્યોને જમાડશો પણ. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. નેક્સ્ટ ટાઈમ આપણે રસોઈની રંગતમાં નવી એક વાનગી સાથે મળીશું અને નવા જોશ સાથે મળીશું. તો સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: એક સરસ શેર યાદ આવે છે. પરિચય છે મંદિરમાં ઈશ્વરને અમારો, મસ્જિદોમાં અમને ખુદા ઓળખે છે. નથી છાનું વ્યક્તિત્વ કોઈથી અમારું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. અને આ શેર મેં મને નથી કહ્યો, દેવાંશી માટે કહ્યો.
1: થેન્ક યુ સો મચ.
0: દેવાંશીને આખું ગુજરાત જાણે છે. આપણે ખેતરમાં છીએ એટલે એક સરસ વાતથી શરૂ કરું અને પછી આમ નદીના પાણીની જેમ જેમ તેમ. આ ઇન્ટરવ્યુ નથી,
1: વાતો છે.
0: વાતો એકદમ પ્યોર. ખાલી કોવિડ દરમિયાનમાં હું પરિવાર સાથે અહીંયા 15 મહિના હતો, તો એક કૈલાશભાઈ જાની કરીને

0: બહુ જ સરસ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એક દિવસ આવ્યા, પાલનપુરમાં રહે છે, મિત્ર છે, અને એક પંખીનો ફોટો પાડીને એમણે કીધું કે આને ઓળખે છે? મેં કીધું હા, પણ નામ નથી આવડતું. તો કે તે કેવી રીતે ઓળખે છે? પછી એમણે કીધું કે આને ચાતક કહેવાય. અને ચાતકની વાત એટલે કરી કે તારા અગેન અભિષેકની જેમ દેવાંશીને પણ હું
1: મેં જોયું છે

0: કહી શકાય એમ છે. તો તારા વિડીયોઝ, તારું કન્ટેન્ટ, તારા ન્યૂઝ આવતા હોય એનું આખું ગુજરાત ચાતક નજરે રાહ જોતી હોય છે, સજ જોતું હોય છે. એટલે ચાતકની વાત પરથી શરૂ કરી. હવે મને તારા વિશે બોલ, તારા વિશે કે તારા વિશે વાતો કરીએ, તારા મમ્મી પપ્પા વિશે, સાસુ સસરા વિશે, દિયર દેરાણી, જેઠ જેઠાણી, નણદ નણદોઈ, એવી બધી ઘરની વાતો.
1: ઘરની વાતો
0: હે ને.
1: જેઠ જેઠાણી અને હું ને સંકેત અને મારું બાળક અને એમનું બાળક, એટલે અમે છ લોકો સાથે રહીએ છીએ. સાસુ સસરા બીજી જગ્યાએ,
0: એના નામો પણ કેતી રહે છે.
1: ઓકે,
0: હા, એટલે કારણ કે લોકો તને બહુ જાણે છે, પણ એની પાછળના
1: પતિદેવ છે સંકેત, બાળકનું નામ છે હેતાર્થ, જેઠનું નામ અજયભાઈ, જેઠાણીનું ઉર્વશી ભાભી, દીકરી છે મારી ભત્રીજી, એનું નામ તાશ્વી, સાસુનું નામ હંસાબેન, જેમને હું ડોન કહું છું કેમ કે ડોન જેવા છે, સસરાનું નામ વિષ્ણુભાઈ, મમ્મીનું નામ નીરુ અને પપ્પાનું નામ વિનોદચંદ્ર જોશી એમની. અને અમે બે બહેનો છીએ, કૃપા મોટી બેન.
0: નાની કૃપા શું કરે છે?
1: કૃપા બહુ બધું કરે છે, પણ અત્યારે બિઝનેસ કરે છે. એનું એનું એક સ્ટાર્ટઅપ છે, ટેરેરિયમ્સ બનાવે છે, બહુ સરસ ગ્લાસની અંદર ઇકોસિસ્ટમ તૈયાર કરે છે પ્લાન્ટ્સની, અને શી ઇઝ ડુઇંગ ગુડ.
0: સુપર. અને પપ્પા?
1: પપ્પા બહુ જ પહેલા કર્મકાંડ કરતા હતા, હવે કશું જ નથી કરતું બંને, મતલબ ઘરે અને મારા ઘરે દરરોજ યજ્ઞ થાય, એટલે એમની એમનું આખી દિનચર્યા એવી છે.
0: જરા કે આટલું બહુ
1: ઇન્ટરેસ્ટિંગ. હા, એટલે ખૂબ વહેલી સવારથી, એટલે મમ્મી સવારે 5 વાગે દેવ દર્શનથી શરૂઆત કરે થી લઈને રાત સુધી મારા ઘરમાં એ જ ચાલતું હોય, એટલે હું ઘરે જાઉં તો આમ મારા મમ્મી પપ્પા પાસે પ્રોફેશનલી, મતલબ વ્યવસાયની દ્રષ્ટિ અથવા આર્થિક ઉપાર્જન માટે કશું જ નથી કરતા એ, પણ છતાં એ આખો દિવસ વ્યસ્ત હો, એટલે સવારે એમની 5 વાગે સેવાનું કામ શરૂ થાય તો રાત્રે શયન કરાવે ભગવાનને, ત્યાં સુધી એ બિઝી હોય. મમ્મી પપ્પા દરરોજ યજ્ઞ કરે, ઘરે યજ્ઞશાળા છે, એટલે યજ્ઞશાળા જ ઘર છે.
0: ઓકે.
1: અને સરસ દરરોજ યજ્ઞ થાય અને પછી એનું ફળ છે એ સમષ્ટિના કલ્યાણ માટે અર્પણ થાય. એટલે સામાન્ય રીતે એવું હોય કે કોઈ કામના સાથે ઈશ્વરને યાદ કરે બધા, કે ભગવાન હું આ કરું છું તો મને આ રિટર્નમાં હું કશું કાપજો, તો મારા ઘરે એવું નથી, એટલે માંગે છે ફળ, પણ ફળ એવું માંગે કે આપણે આપણે ત્યાં વૈદિક પ્રાર્થનાઓ પણ એવી છે કે નિકામે નિકામે ન પર્જન્યો વર્ષંતુ ફલિન્યો ન ઔષધય પચ્યંતા યોગ ક્ષેમો ન કલ્પતામ. તો બિલકુલ એ રીતે ત્યાં ઘરે જીવન જીવાય છે, અને એવો પ્રયત્ન થાય કે આખી સૃષ્ટિને એને કેન્દ્રમાં રાખીને એની વાત થાય.
0: ગામ કયું?
1: ગામ મારું મહીસાગર
0: જિલ્લો. હા હા,
1: મહીસાગર જિલ્લો, મહીસાગર જિલ્લાનું વડા ગામ, લુણાવાડા પાસે આવ્યું. ભણી પણ હું ત્યાં જ, 1-8 ત્યાં ભણી, પછી 9-10 લુણાવાડા, 11-12 ગાંધીનગર, ગ્રેજ્યુએશન વિદ્યાનગર અને પોસ્ટ ગ્રેજ્યુએશન જર્નલિઝમમાં NIMCJ અમદાવાદ.
0: યસ.
1: એટલે ફરતા ફરતા આખું ગુજરાતમાં ગોળ ગોળ.
0: નાનપણની થોડીક વાતો, કંઈક સ્મૃતિઓ, કંઈક યાદો, ખટ્ટી મીઠી.
1: મને બહુ, એટલે મને એવું લાગે છે કે હું જે પણ છું અથવા કોઈ પણ વ્યક્તિ જે પણ હોય છે એને બાળપણથી ઘડાય છે, એટલે અને બહુ જ સરસ વાત એ છે કે હું જ્યારે આમ પાછળ ફરીને જોઉં છું તો ખુલ્લા પગે ચાલવું કે પછી જેને આજના દ્રષ્ટિકોણથી અભાવ કહેવાય છે, એ ક્યારેય અભાવ લાગ્યો જ નથી મને. મને લાગ્યું તું એ જ જીવન છે અને જીવન આમ જ જીવાય છે. એટલે એટલું સરળ હતું એ જીવન કે સવારે તમે જાગો છો, તમારું એ જ રૂટીન, ગામની શાળા, ગામની બહારની દુનિયા જ્યારે તમને ના ખબર હોય ને ત્યારે તમને કોઈ ફરિયાદ જ ના હોય. આપણે બધી બહારની દુનિયા બધું સરખામણીએ જોઈએ ત્યારે એ બહુ સરસ હોય, એટલે સરખામણીએ જોવા માટે કશું નહોતું અને એટલે વિશ્વ બહુ રળિયામણું હતું, બહુ જ સરસ હતું.
0: સરખામણી વાળી દુનિયામાં આવે પછી કેવું લાગે છે?
1: પછી એ સારું લાગે છે, જૂનું સારું લાગે છે.
0: કયા કયા પોઈન્ટ્સ છે નવી દુનિયામાં જે પીડાઓ આપે છે?
1: મને એવું લાગે છે કે અહીંયા અહીંયા દરેક જગ્યાએ સરખામણી છે. દરેક જગ્યાએ કશું સાબિત કરવાનું છે તમારે, અને તમે કોના માટે સાબિત કરી રહ્યા છો અને તમને છેક સુધી જવાબ જ નથી ખબર હોતી. એટલે મારી આસપાસના માણસોને હું જ્યારે જોઉં છું ત્યારે મને એવું થાય છે કે એ બહુ જ બહુ જ નાહકની ને બહુ જ ક્ષુલ્લકની વાતોમાં એકબીજા સાથે ઝઘડે છે, એકબીજા સાથે એવો સ્પર્ધાનો ભાવ રાખે છે જે સ્પર્ધા એક્ઝિસ્ટ કરતી જ નથી. એમના જ મનમાં એ બધી સ્પર્ધાઓ છે, એમના જ મનના એ વાડા છે. અહીંયા આવ્યા પછી મને એવું પણ સમજાયું કે બહુ પૂર્વાગ્રહો છે અમુક વિસ્તારો કે અમુક માણસો માટે, શહેરમાં વસતા માણસોના, કે એ લોકો એવું માને છે કે ગામડાના માણસો માટે અથવા પર્ટિક્યુલરલી પૂર્વ પટ્ટાના માણસો માટે એમના મનના જે પૂર્વાગ્રહો છે એ બહુ જ ખોટા છે.
0: પૂર્વાગ્રહ પર એક સરસ શેડ છે, ક્યાં સુધી છોડ્યા કરીશું ઉપગ્રહો, પૂર્વગ્રહ તો એક પણ છૂટતો
1: નથી.
0: તારા બધા

0: ન્યૂઝ વિડીયો કન્ટેન્ટ હું જોતો હોઉં છું, ખૂબ બધી કવિતાઓ આવે છે. કવિતાઓ આટલી પ્રિય હોવાનું કારણ શું?
1: એ મને મને પણ એક્ઝેક્ટ ખબર નથી, પણ મને મને બધી ભાષાઓનું સાહિત્ય બહુ ગમે છે. એટલે મારા માટે સંસ્કૃતના સુભાષિત કે શ્લોક કે પછી કવિતાઓ, શેર, હિન્દી કવિતાઓ, આ બધું હું જોઉં, મને ગમે, હું વાંચું, પછી હું પ્રયત્ન નથી કરતી એને યાદ રાખવાનો. એ મને ગમે તો એ મને યાદ રહી જાય, અને પછી એક્ઝેક્ટ એ સમયે યાદ આવે જે સમયે એ કહેવાવું જોઈએ, એટલે એ રિલેટ બહુ થાય. મને કવિતાઓ પણ મોટા ભાગે એવી ગમે છે.
0: ગુજરાતીમાં સૌથી વધારે પ્રિય કવિતા કઈ?
1: એટલે
0: આપણે બને ત્યાં સુધી આજે જર્નલિઝમની વાત બહુ ઓછી કરવી છે, કારણ કે
1: એ તો જર્નલિસ્ટ થાય છે.
0: દેવાંશીને તો બહુ બધા લોકો, એટલે બધા લોકો ઓળખે છે, પણ અધર સાઈડ ઓફ ધ
1: મને મને મેઘાણીની ટ્રાન્સલેટ કરેલી કવિતાઓ છે એ બહુ ગમે છે. એટલે તારી હાક સુણે કોઈ ના આવે તો તું એકલો જાને રે, એ તો ગમે જ છે. પછી એ સિવાય જે પેલી કવિતા છે ને કે તને ક્યાંથી ગમે ઈશ્વર, તને આ ક્યાંથી ગમે, એ જે પ્રશ્નવાળી જે મેઘાણીની કવિતા છે એ પણ મને બહુ ગમે છે.
0: નવા કવિઓમાં?
1: નવા કવિઓ બહુ વાંચી નથી શકી એટલે નથી ખબર.
0: સંગીત કેવા પ્રકારનું ગમે?
1: મ્યુઝિક હું બહુ જ ઓછું સાંભળું છું, મને લિરિક્સમાં બહુ ફરક પડે, એટલે લિરિક્સ જે બહુ ગમતું હોય એ હું પણ રૂટિન સાંભળું છું. મ્યુઝિકમાં એટલો બધો બહુ ટપ્પો નથી પડતો.
0: ઓકે. કોઈ પણ માણસના જીવનમાં બાળક ના જન્મ પહેલા અને જન્મ પછી એ એક્સ્ટ્રીમ ચેન્જીસ હોય, વિઝિબલ હોય થોડાક નોન વિઝિબલ હોય, એના વિશે જરાક મસ્ત વાતો કરને.
1: એટલે મારા માટે પ્રેગ્નન્સી વાળો જે સમય હતો 9 મહિના, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે ફિઝિકલી બહુ ચેલેન્જિંગ રહ્યું હતું, સતત વોમિટ ને બધું. એટલે મેં કામ બહુ વહેલા ખાસું છોડી દીધું. મને એવું હતું કે હું 9મા મહિના સુધી છેલ્લા દિવસ સુધી ઓફિસ જઈશ, સંદેશમાં હતી, તો મને એવું હતું કે છેલ્લા દિવસ સુધી કામ કરીશ. પણ પછી કોવિડ ટાઈમ પણ હતો એટલે ના કરી શકી, અને એ વખતે મને રિયલાઇઝ થયું કે હું કામ વગર નથી રહી શકતી, હું ઘરે જ નહોતી રહી શકતી. બધું જ સરસ હોય, કંઈ પણ હોય, તો પણ મારું મન છે એ સતત મારું રૂટિન પૂરું કરવું, એના પછી જે ફિક્સ 9-10 કલાક હોય દિવસના, એ મારા માટે બહુ અઘરા રહે કે ઘરે શું કરવાનું, એ સવાલ થાય. બધું કર્યા પછી પણ તમારા 9-10 કલાક એમને એમ રહે, ગમે તેટલું વાંચો, કંઈ પણ કરો. અને એ દરમિયાન તો ખૂબ બધા સમાચાર હતા, લોકડાઉન હતું અને એ સિવાયની સ્થિતિઓ પણ એ હતી. તો એક તો એ મારા માટે બહુ મોટા રિયલાઇઝેશનનો સમય હતો કે કામ એટલું બધું વણાઈ ગયું છે મારી અંદર કે હું કોઈ પણ સ્થિતિમાં કામ વગર નથી રહી શકતી. અને પછી તો પોષી પૂનમે હેતાર્થ જન્મ્યો.
0: અરે વાહ.
1: અને હેતાર્થ જન્મ્યો અને પછી મને મારી માં સમજાઈ. એટલે મને પહેલી વાર એવું ખબર પડી હું માં બની ત્યારે કે બહુ અઘરું છે માં બનવું. એટલે અત્યાર સુધી મને એવું હતું કે પપ્પાઓ માટે કશું લખાતું નથી, કે પપ્પાની સાથે સાહિત્યએ અન્યાય કર્યો છે, પપ્પાના માથા પર કેટલી બધી જવાબદારી હોય, પપ્પાને દીકરી બહુ વાલી હોય, એટલે બધું હોય જ અને હું માનું જ છું. પણ માં માં હોય, એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. અને એટલે જ બહુ જ સાહિત્યએ બહુ જ વ્યવસ્થિત રીતે ન્યાય કરેલો છે માની સાથે. એટલા માટે નહીં ખાલી કે 9 મહિના સુધી ફિઝિકલી એને રાખે છે, પણ તમે બાળકને જન્મ આપો પછી તમને પ્રસવની પીડા યાદ નથી હોતી, એટલે એ બહુ જ ખતરનાક હોય, બધા એવું કહે છે. પણ એના પછી તમને તમારું બાળક એટલું બધું વાલું લાગે એ વખતે તમને કશું જ યાદ ના હોય. એટલે હેતાર્થના જન્મ પછી મારી અંદર મને એવું લાગે છે ટોલરન્સ વધ્યું, પેઇન ટોલરન્સ વધ્યું. દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ તમારો એક ક્ષણથી બદલાઈ જાય જ્યારે દરેક જગ્યાએ કેન્દ્રમાં તમારું બાળક હોય. એટલે કોઈ પણ સમાચાર જોઉં ને તો મને એ વિચાર આવે કે આની જગ્યાએ મારો દીકરો હોય તો, આની જગ્યાએ મારું બાળક હોય તો. તો માતૃત્વ વિશેષ સંવેદનાઓ તમારી અંદર ઉમેરે. અને મને સૌથી પહેલાં, એટલે હું હજી પણ યાદ કરું છું, તો હંમેશા એવી પ્રાર્થના કરું કે હું પ્રયત્ન કરું છું કે હું મારી માં જેવી માં બની શકું. અને જે મને બહુ જ અઘરું લાગે છે,
0: તો એ મમ્મી સાથેની એવી કઈ મેમરીઝ છે અથવા એવી કઈ વાતો છે જે તને આખું એક સર્કલ ઓફ મધરહુડ વધારે ક્લોઝલી જોવાની, વધારે ડીપ જોવા વિશેની હંમેશા એક ઇન્ક્વિઝિટિવનેસ?
1: હા, એટલે મને મારી માં, એટલે મને, હું બહુ મોટી થઈ ને ત્યાં સુધી એનો પાલવ પકડીને દૂધ લેવા જતી.
0: કેટલા વર્ષની થઈ ત્યાં સુધી? હું આરામથી પેલાથી વળી
1: પર બેસી. હા, એટલે લગભગ 8મા ધોરણ સુધી, એટલે હું જ્યાં સુધી ઘરે હતી ત્યાં સુધી હું જતી હતી.

0: ડેરીમાં દૂધ લેવા જતા ગામડે, પેલી બરણી લઈને જવાનું દૂધ લેવા માટે. તો હું તો ખાસી મોટી, એટલે આઠમા મારી હાઈટ પહેલેથી સરસ વધારે જ હતી, એટલે બધાને એવું લાગે કે આ ખાસી મોટી છે. મમ્મી પર બંને માંથી એક, પણ બંને કરતા હું થોડી ઊંચી છું. મારા દાદા પર, દાદા ઉપર.
1: દાદા શું કરતા?
0: દાદા આર્મી માં હતા, મિલિટરી માં.
1: ઓકે, એટલે અચ્છા, એટલે આ
0: એ યુદ્ધો લડ્યા અને એમની બધી વાર્તાઓ ને વાતો બધું સાંભળ્યું.
1: એવું દેખાય છે તારા કાર્ય પર એની?
0: નહીં, દાદાની ને એ વાતોની બહુ અસર, પપ્પાની વાતોની પણ બહુ અસર. એટલે
1: થોડીક વાતો કર દાદા વિશે, પપ્પા વિશે, એની વાતો વિશે.
0: એટલે આ દાદાની વાતો પપ્પા કરતા અને પપ્પા એમની પણ વાતો કરતા, એમના જીવનની વાતો કરતા. એમનું જીવન છે એ મારા માટે સૌથી મોટી કહાની છે. સૌથી મોટી વાર્તા મારા માટે જીવનમાં કોઈ હોય તો મારા પપ્પાનું જીવન. એ વસ્ત્રમાં ખાલી ધોતી ને ખેસ પહેરે છે. અને
1: મૂળ વતનનું ગામ પણ એ છે, વડાવાડાની બાજુ.
0: હા, યસ,
1: સોરી હું નામ ભૂલી ગયો ફરી પાછું.
0: વડાગામ.
1: વડા,
0: વડાગામ. તો એમનું જે એમનું જીવન છે ને, હંમેશા બહુ જ બીજાને સમર્પિત રહ્યું. હું કદાચ એવી ફરિયાદ કરી શકું કે પપ્પા તરીકે અમે હંમેશા તમારા માટે બહુ જ સેકન્ડરી કે ટ્રસ્ટી હતા, પણ એમની પ્રાથમિકતા હંમેશા બીજા રહ્યા. અને એમને ફરક પડે કોઈ પણ ઘટનાથી, એટલે ફરક પડતા મને ત્યાંથી.
1: જેમ કે
0: કોઈ પણ ઘટના, એટલે ઉદાહરણ તરીકે કોઈ એક જગ્યાએ એક ખૂબ બધા માણસો ભૂખ્યા છે અને તમારા ઘરે બહુ બધા ભંડારો તમે કરી રહ્યા છો, તો એમના માટે પ્રાથમિકતા હંમેશા એ ભૂખ્યા માણસો રહ્યા છે કે એમના સુધી કંઈક પહોંચાડવાનું છે.
1: ઇન્ટરેસ્ટિંગ.
0: એટલે એમના, ઇવન અમે પણ જો ઇન કેસ અમારી પાસે પણ કશું નથી, પણ એમની પાસે કંઈક છે ને, કોઈક કહે છે કે એને જરૂર છે, તો એક સેકન્ડનો વિચાર કર્યા વગર આપી શકે, એટલે આપી દેતા. અને કશું જ આમ આપ્યા પહેલાં અને આપ્યા પછી એના ભાવમાં કોઈ ફરક ના હોય, અથવા કશું આપ્યાનો ભાર ના હોય, એવું કંઈ ના લાગે કે એ કંઈક કરીને આવ્યા છે. અમને નહોતું લાગતું કે કંઈક કરી રહ્યા છે.
1: પપ્પા ના એ સ્વભાવ પાછળ મમ્મીનો સપોર્ટ પણ ખૂબ જરૂરી હશે અને ખૂબ રહ્યો જ હોય, અધરવાઇઝ પોસિબલ જ નથી.
0: હું એવું માનું છું કે મમ્મી અથવા એનો એ સ્થિત પ્રજ્ઞ સ્વભાવ ના હોત તો દુનિયાનો કોઈ પુરુષ કઈ ના કરી શકે. કોઈની તાકાત છે પૂછ્યા વગર આપી દેવું. એનું ગામ ડેભારી.
1: ઓકે, મામાનું ગામ ડેભારી.
0: ત્યાં હું નાનપણમાં મારે જવાનું થતું, ખૂબ રહેતી ત્યાં, પણ મોટા ભાગે ઝુકાવ આ બાજુ વધારે રહ્યો. એટલે મોટી બેન છે એ મામાના ઘર બાજુ વધારે રહેતી અને હું આ સાઈડ વધારે રહેતી.
1: માસીઓ કેટલી?
0: માસી બે, બે માસી, એક મોટી માસી, એક નાની માસી.
1: ઓકે, ને મામા?
0: મામા પણ બે.
1: એમના બાળકો સાથે હજી?
0: હા, બધાની સાથે.
1: અને એ બધાને હવે આમ દેવાંશી જોશીને ગુજરાત, ગુજરાતી આખું જાણતું થયા પછી એમને કેટલો ફરક પડ્યો તારા ઇમિડિયેટ ફેમિલી? હા, એ લોકોને.
0: એટલે આમ કશો જ ફરક નહીં. હમણાં મારા કઝિન છે, મોટા પપ્પાનો દીકરો છે, એક જગ્યાએ ગયા હતા કર્મકાંડ માટે, પૂજા કરાવવા માટે.
1: અચ્છા, એ પણ કર્મકાંડી બ્રાહ્મણ છે?
0: હા, મોટા ભાઈ છે, નાનો ભાઈ પ્રોફેસર છે.
1: ઓકે. હા,
0: એક કઝિન છે, બીજા એન્જિનિયર છે, એ રીતે બધા બહુ વેરાયટી વાળું બેકગ્રાઉન્ડ છે બધાનું.
1: ઓકે, તો બેકગ્રાઉન્ડની વાત કરા, પણ વેરાયટી જાણવામાં જ રસ છે મને.
0: તો એ જ્યારે ગયા તો એમને એક શિક્ષક મળ્યા, તો આપણે બહુ લાંબો એક મેસેજ મોકલ્યો હતો.
1: એમનું નામ
0: ગ્રુપમાં જનકભાઈ. હા, જનકભાઈ નામ છે એમનું. અને જનકભાઈ ગયા તો એમને એક શિક્ષક મળ્યા અને એ શિક્ષકને એવી ખબર પડી કે મારા ભાઈ છે, તો એમણે એમના હાથે ત્યાં વૃક્ષારોપણ કરાવડાવ્યું. તો એમણે ખૂબ ઇમોશનલ થઈને ફેમિલી ગ્રુપમાં એક બહુ લાંબો મેસેજ મોકલ્યો. અમારું ફેમિલી ગ્રુપ છે એચ એચ જોશી ફેમિલી ગ્રુપ, એવું કરીને હરિશંકર હરજીવન જોશી પરિવાર, દરેકના ફેમિલી ગ્રુપ હોય પોતાના દાદાના કે
1: શું. મેસેજ તો વાંચી સંભળાવ.
0: હમણાં થોડા દિવસ પહેલાનો છે, એક બે દિવસ પહેલાનો લાંબો મેસેજ છે.
1: હા, પ્લીઝ વાંચ.
0: એક એવા શિક્ષક સાથે મુલાકાત થઈ કે જે હાસ્ય કલાકાર અને જમાવટના મોટા ફેન છે. જ્યારે એમને ખબર પડી કે હું દેવાંશી જોશીનો મોટો ભાઈ છું, તો મને ખૂબ આદર સાથે પ્રણામ કર્યા અને એવું કહ્યું કે હું જમાવટને એક પણ સમાચાર છોડતો નથી. બેનના પ્રશ્નોનો તો જવાબ આપવો હોય તો સામે મુખ્યમંત્રી હોય તો એને પસીનો છૂટી જાય. શું પ્રશ્નો હોય છે, જોરદાર રજૂઆત હોય છે બેનની. પૂજા કરીને નીકળતો હતો ત્યારે મને સ્પેશિયલ બોલાવવા આવ્યા કે દેવાંશીબેનના ભાઈ છો અને બ્રાહ્મણ છો, તો આ પવિત્ર શ્રાવણ માસમાં તમારા હાથે મારે બીલીપત્રનો છોડ રોપાવવો છે અને શિવ વૃક્ષ એવું નામ પણ આપ્યું. તો આજે ખરેખર મને પણ એવું થયું કે દેવાંશીબેનના લીધે મને ખૂબ આદર મળ્યો. કંઈક સારા પુણ્ય હશે કે તારા જેવી નિખાલસ બેન મળી અને આજે હું ખૂબ ગદગદિત થઈ ગયો. આભાર વિનુભાઈ પટેલ સાહેબ. એક બ્રાહ્મણ તરીકે તો ઠીક, પણ દેવાંશીબેનના ભાઈ તરીકે ખૂબ આદર મળ્યો. તો આભાર દેવાંશીબેન ને જમાવટ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.
1: ક્યાં બાત,
0: એવો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ હતો હમણાં જ સોમવારે.
1: તો આવી મોમેન્ટ તને કેટલી ઇમોશનલ કરી જાય અને આમ ચૂપચાપ આંખોમાંથી?
0: હા, એટલે મને થોડી ક્ષણો માટે હું આભાર માનું ઈશ્વરનો અને એ બધાનો

0: બધા જ માણસો, કેટલા બધા લોકો પ્રાર્થના કરતા હોય ત્યારે એ પ્રાર્થનાના પરિણામો આપણા સુધી પહોંચે. પણ એના પછી હું પાછી બહુ એકદમ સામાન્ય થઈ જાઉં,
1: તારી મમ્મીની જેમ સ્થિત પ્રજ્ઞ
0: થઈ જાઉં. મમ્મીની જેમ બહુ વિશેષ મને ફરક નથી પડતો, ના ક્રિટિસિઝમનો અને ના બહુ પ્રશંસાનો, રહી શકું છું વચ્ચે. ખાસી બધી આમ પાછે ક્યારેક પડી જાય છે, પણ છતાંય મોટા ભાગે
1: ક્યારે પડી જવાય,
0: કશુંક નવું થાય એટલે, જે પણ પહેલી વાર જયારે થાય ત્યારે, એટલે જયારે પહેલી વાર કોઈ એક આવી પ્રશંસા કરી ફેમિલી માંથી ત્યારે બહુ ઇમોશનલ થઈ ગઈ હતી.
1: શું થયું ઇમોશનલ?
0: એક્ઝામ્પલ, મને મારા પપ્પા જયારે ખૂબ એમણે પ્રાઉડ સાથે એવું કહ્યું કે મને તમારા પપ્પા તરીકે કોઈ ઓળખાવ્યો, એટલે મારા પપ્પા ખૂબ જાણીતા વ્યક્તિ ત્યાં આસપાસના વિસ્તારોમાં, એટલે હું મોટી થઈ ત્યાં સુધી હું એમની દીકરી તરીકે જ ઓળખાતી. પછી જયારે હવે એમને કોઈ મારા પપ્પા એવી રીતે ઓળખે, તો એમણે જયારે પહેલી વાર એ વાત કહી, પપ્પા જનરલી કહે નહીં જલ્દી કે તમારા લીધે ઓળખ્યા અથવા તમારા માટે, એ કશું બોલે નહીં, વ્યક્ત ના કરે. પણ એમણે જયારે વ્યક્ત કર્યું ત્યારે મારા માટે બહુ સ્પેશિયલ દિવસ હતો અને હું બહુ ખુશ થઈ હતી. ખુશ એ સંદર્ભે કે દરેક મા બાપને એવી અપેક્ષા તો હોય જ છે કે એમનું બાળક કશું એવું કરે કે જેથી એમના કારણે ઓળખી શકાય, તો એ મારા માટે બહુ સ્પેશિયલ દિવસ હતો અને એની સૌથી વધારે અસર થઈ હતી. પછી નથી થઈ કોઈ એટલી બધી.
1: મને પણ થઈ હતી એવી એકવાર.
0: ઓકે.
1: મુંબઈથી પાલનપુર આવ્યો અને મારા પપ્પા એવું કહ્યું કે આ તને એક સરસ વિડીયો દેખાડું, તારે જોવું જોઈએ. મેં કીધું કેમ જોવું જોઈએ? મને બહુ જ સવાલો પૂછવાની આદત છે, આમ આ વાતોમાં એવું નક્કી કર્યું છે કે બહુ ઓછા સવાલો પૂછવા, કારણ કે મારે આ શોને બહુ ઇન્ટરવ્યુ બેઝ શો જેવું નથી કરવું, એટલે કે પણ તારે જોવું જોઈએ. મેં કીધું કેમ? તો કે તું જેવા પ્રકારનું જર્નલિઝમ કરતો હતો ને, તારા કેટલા વર્ષ કર્યું, એવું આ છોકરી કરે છે, અને તું ઓળખ, તું કદાચ ઓળખતો પણ હોઈશ. અને મેં જોયો તો એ જમાવટનો વિડીયો હતો. વેરી ઇમોશનલ મોમેન્ટ ફોર મી ઓલ્સો દેટ પોઈન્ટ ઓફ અ ટાઈમ. પછી હું જરાક જોઈને ચૂપ થયો, એટલે મને એમણે પૂછ્યું કે કેમ ચૂપ થઈ ગયું, તને ના ગમ્યું? મેં કીધું ના, મને ખૂબ ગમ્યું. તો કે કેમ ગમ્યું? એટલે મેં ત્યારે કહ્યું કે
0: અમારી સ્ટુડન્ટ રહે છે,
1: એટલે એ તારા પપ્પાની વાત બરાબર મને સમજાય છે કે
0: મેં એમના માટે ખૂબ ખુશીની ક્ષણ હતી. ઇવન જમાવટ જ્યારે શરૂ કર્યું તો કોઈ સહમત નહોતું મારી સાથે.
1: હા, જમાવટ વિશે વાત. હા, જમાવટનો જન્મ, જમાવટના જન્મનું ગર્ભારોપણ, એ વખતની પ્રોસેસ, એની એનું પેઇન, એની ખુશીઓ. એલોબ્રેટ.
0: એ મારા માટે, હું આ બધી ક્ષણો છે બહુ સરખી પ્રકારની છે, એટલે જેમ કે હિતાર્થના જન્મની ક્ષણ કે હે જમાવટના જન્મની ક્ષણ, એનો વિચાર બીજ રોપાવું પહેલી વાર. તો
1: મેં સંદેશ રોપાયું તું ને કેમ?
0: એટલે હું બેસી હતી, જીએસટીવીમાં હતી, હું ઇનપુટ હેડ હતી ત્યાં, બધું મેનેજમેન્ટ ને ડિબેટ શો પણ હોસ્ટ કરતી હતી, ને આઈ વોઝ ડુઈંગ ગુડ આર્થિક રીતે પણ ને કામમાં પણ. પણ એક ફરિયાદ એ હતી કે, એટલે હું શાંતિથી એક દિવસ બેસી અને બધું જોઈ રહી હતી, બધી જ ચેનલ જોઈ રહી હતી, અને પછી થયું કે યાર આપણે આ શું કરી રહ્યા છીએ? તમે જો સ્ટુડિયોની અંદર, ચાર દિવાલોની અંદર બેસીને નક્કી કરી દો છો કે ગુજરાતમાં કાલે શું થવાનું છે, તો એ ભ્રમણા સિવાય કશું જ નથી. અને એ ભ્રમ તોડવો હોય તમારે જાતે પોતાનો, તો તમારે નીકળવું પડે એની બહાર. અને તમે જ્યારે નીકળશો કોઈ જ વિચાર વગર, અને બીજું કે જ્યારે જર્નલિસ્ટ સ્ટોરી કરવા જાય છે, મને એક પણ ચેનલની એક પણ આદત એ નહોતી ગમી કે તમે સ્ટોરી કરતા પહેલા નક્કી કરીને જાઓ છો કે તમારે પોઝિટિવ કરવાની છે કે નેગેટિવ કરવાની છે.
1: એ તો મારી હજી પણ ફરિયાદો છે ઘણા બધા વિશે, બે સ ના ઉચ્ચારણ દોષ મારા પણ છે, પણ
0: છતાંય
1: કોન્શિયસલી તમને ખબર પડવી જોઈએ કે આ
0: અતિ ના હોવું જોઈએ,
1: અતિ ના હોવું જોઈએ. બહુ રોબોટિક થઈ ગયું છે મોટા ભાગની બધી ન્યૂઝ ચેનલમાં.
0: હા, યસ, એટલે તમે સાંભળો તો પણ તમને એ ભાષા માટે પણ એવું થાય કે આ મારી ભાષા નથી,
1: કનેક્ટ નથી,
0: હું આ નથી બોલતી. અને એ ગામના નામ ખોટા બોલાય ત્યારે મને બહુ ખરાબ લાગે કે મને નથી ખબર કે એનું નામ ક્વાંટ નથી, કમાટ પૂછે,
1: પાંડ્યા બોલાય, પાંડ્યા.
0: એ તો ફેશન થઈ ગઈ, એ ફેશન છે. પાંડ્યા બોલવામાં થોડું આમ સરસ લાગે એટલે પાંડ્યા બોલે છે, બાકી બધાને ખબર છે કે સરનેમ પાંડ્યા છે. એટલે જોઈ રહી હતી ને, મને એવો વિચાર આવ્યો કે એ બધી ભ્રમણાઓ તૂટવી જોઈએ. અને બીજું કે જેમ પેલું પોઝિટિવ સ્ટોરી કરવી છે એવું ના હોય, સ્ટોરી સ્ટોરી હોય, કેવી રીતે નેગેટિવ પોઝિટિવ હોઈ શકે? અને જતા પહેલા એવું કેમ નક્કી હોય કે મારે આની પાસેથી આ જ બોલાવવું છે? તો એ જે વાત હતી એ મને બહુ ખટકતી. હું રિપોર્ટર્સને એવું કહેતી કે તમે કંઈક સરસ સ્ટોરી લઈને આવો, આ તે પણ સરસમાં પણ બધું બહુ ટિપિકલ આવતું. તો એક દિવસ કોઈએ કહ્યું મને કે તું જ શરૂ કરે.

0: તો તું કેવી રીતે કરે અથવા તું કેવી ચેનલ બનાવે. બે વખતે મને એવો વિચાર આવ્યો કે નહીં, મારે કરવું જોઈએ, કેમ ના કરી શકું. અને આ એવું તો જરૂરી નથી કે હું ટીવી ચેનલ જ કરું. બહુ જ એ વસ્તુ બહુ ક્લિયર હતી કે મારે એકલી કશું શરૂ નથી કરવું, મને એક સંસ્થા બનાવવી છે જેમાં માણસો, બહુ બધા માણસો કામ કરે. અને એના માટે મેં પછી શાંતિથી વિચાર્યું, આવું મેં સંદેશ છોડ્યું ત્યારે પણ વિચાર્યું હતું. એ વખતે હું છે ને પેન પેપર લઈને બધું ગણતરી સાથે બેસી અને ગણવા ગઈ તો અટવાઈ ગઈ. એવું
1: લાગ્યું
0: એટલે પછી એ વખતે એને છોડી દીધું. પછી બીજી વાર એવું વિચાર્યું કે હવે ગણતરી નથી કરવી, પહેલા 3 મહિનાનું ગણી લો, શરૂ થઈ શકે એમ છે એવું લાગે છે તો કરી દો શરૂ, જોવું જશે આગે ગોરજ જાગે. એટલે પછી મેં કરી દીધું શરૂ. એને
1: જે બધી બચત હતી તારીને સંકેત બધી
0: જ બચત
1: કરવાની 3 મહિનાની
0: ગણતરી. એટલે અમે કેપિટલ એટલે કેપેક્સ પણ ખાસું બધું એની અંદર ગયું. તમે એક ઓફિસ લઈ રહ્યા છો, તમે સેટઅપ લઈ રહ્યા છો કેમેરાનો, બહુ બધા લોકોએ મદદ કરી. એટલે એક વિવેક સર છે, એમણે એમનું સામાન બધો કાઢી રહ્યા હતા તો બધું મને સેકન્ડમાં આપી દીધો.
1: એ કોણ?
0: વિવેક ભટ્ટ, ચેનલ ના હેડ.
1: વિવેકને મેં મુંબઈમાં સાથે કામ
0: કર્યું. તો એમણે એમનો બધો સામાન છે બધો મને સેકન્ડમાં ખાસો સસ્તામાં આપી દીધો. ને એવું પ્રેશર નહોતું કે તારે કાલે જ પૈસા આપી દેવાના છે. મેં આપી દીધા હતા તરત, પણ મનથી એવું પ્રેશર નહોતું કે તરત આપી દેવાના છે. તો એક એ બહુ જ શરૂઆતમાં છે. અને એમ પણ તમે એકદમ શરૂઆત કરતા હો ને, બધાને એવું જ લાગતું હોય કે આ કંઈ નહીં થાય, આ હમણાં 3 મહિનામાં શાંતિ બેસી જવાની છે. અને તોય તમને મદદ કરે છે. એટલે કોઈને એવું નહોતું લાગતું કે આ ટકી શકવાનું છે. અને તોય શરૂ કર્યું.
1: તને લાગતું તું ને?
0: મને ભરોસો.
1: અને બીજા કોને ભરોસો?
0: સંકેતને. અમારા બે સિવાય કોઈને નહોતો ભરોસો. એટલે મારું આખું ઘર આ આઈડિયાની ઓબ્વિયસલી અગેન્સ્ટમાં હતું. અને એટલે જ આપણે કોઈને આઈડિયા થયો જ નહોતો. એમને જ્યારે 25 ઓગસ્ટે શરૂ કરવાનું વિચાર્યું, 1 ઓગસ્ટથી 25મો ટાઈમ લીધો જેથી બધું સેટઅપ કરી શકાય. અને 25 જ્યારે શરૂ કરવાનું વિચાર્યું, આગલા દિવસે હું મારા મિત્રો બધા ભેગા થઈને ઓફિસ સાફ કરી રહ્યા હતા. જબરદસ્ત મહેનત કરી છે આખી રાત. અને એ વખતે પણ મેં અમુક મિત્રો, મારા કઝિન એ બધા લોકો આવ્યા હતા અને એ લોકોએ ભેગા થઈને આખી ઓફિસ સાફ કરી છે.
1: સહિયારું.
0: અને એમ કરીને બીજા દિવસે સવારે પૂજા હતી એટલે આગલા દિવસે બધાને કહ્યું કે શરૂ કરી રહ્યા છીએ અને તમે આવજો.
1: અરે વાહ, કેટલી મૂડીથી શરૂઆત કરવી પડી? આમ તો મૂડી તો જે લર્નિંગ થયું આટલા વર્ષોમાં એ છે.
0: પહેલા દિવસથી જ મેં એને નાનું, એકદમ નાનું નહોતું વિચાર્યું કે ભાઈ હું એકલી શરૂ કરું ને ધીરે ધીરે બાકી બધા લોકો એડ થાય, એ રીતે વિચાર્યું જ નહોતું મેં એને ક્યારે. અને મને એમ પણ સપના નાના આવતા જ નથી. નોર્મલ પ્રોબ્લેમ છે કે નાનો વિચાર
1: એટલી મોટી સાઈઝ ના સપના આવે ને નેક્સ્ટ સપનું શું છે?
0: ના એટલે
1: સાંભળજે ભાઈ સંકેત, એટલે પૂરા કરવામાં તારે પાછળ રહેવું જ પડશે, સાથે
0: રહેવું પડશે. આ મને જમાવટને લઈને એવું સપનું છે કે એ રાજ્યનું સૌથી મોટું મીડિયા હાઉસ બને. એટલે મોટું નોટ ઇન જસ્ટ ટર્મ્સ ઓફ પૈસા કેટલા કમાય છે,
1: એ તો સેકન્ડરી.
0: હા, એ બાય પ્રોડક્ટ છે હંમેશા, પણ એ દરેક જિલ્લામાં એ ચેતના પહોંચાડી શકે. અમુક વર્ષ શું થાય છે, એટલે જેમ કે અમે હમણાં કચ્છમાં એક ટીચર ભરતીની સ્ટોરી કરીને આવ્યા, શિક્ષકોની. હું ગઈ ત્યાં મેં સ્ટોરી કરી અને એના પછી ત્યાં એટલો ફરક પડ્યો કે ગામે ગામ આંદોલન થવા માંડ્યા. એટલે આજે એક ગામ કરે છે, બીજું ગામ કરે છે, ત્રીજું કામ કરે છે. એટલે જમાવટનું કામ આંદોલન કરવાનું નથી, પણ એ ચેતના જાગવી બહુ જરૂરી છે કે ખોટાની સામે અવાજ ઉઠાવતા થાય લોકો. પણ અત્યારે કેવું છે કે અમારી બહુ મર્યાદા છે. એક તો હું કે બીજા 3 માણસો જઈને કેટલું કરી શકવાના છીએ, એની જગ્યાએ જમાવટ એક પરંપરા બને એવો મારો વિચાર છે. અને એવી પરંપરા બને કે જે ગામડે ગામ સુધી પહોંચે અને એ ખોટાની સામે બોલતું થાય. અને ખોટાની સામે તમે જ્યારે પહેલી વાર અવાજ ઉઠાવો છો ને ત્યારે ફરક તો પડે છે. આપણે મોટાભાગે શું થાય છે કે એકવાર અવાજ ઉઠાવે ને પછી બીજી વાર એનો હિસ્સો બની જાય, એનો ભાગ બની જાય
1: મોટાભાગના લોકોમાં.
0: એટલે તમે જ્યારે એનો ભાગ બની જાઓ છો, તમે સ્ટોરી પણ એટલે કરો છો કે વિડીયો બનાવી દઈશ, મારો ભાગ આપી દે મને, તો નહીં બનાવું.
1: જર્નલિઝમ આમ તો અમુક સેગમેન્ટમાં, અમુક પ્રકારના લોકોમાં એ અંડરવર્લ્ડ જેવું.
0: લાલચ
1: હોય ઘણી વાર જરૂરિયાતો પણ હોય, એવું જરૂરી નથી હોતું કે માણસ ચાહી કરીને જતો હોય.

0: પણ એ એ અણી ચૂકાઈ જવાય. એટલે એવી પણ ઘણી મોમેન્ટ તારી લાઈફમાં પણ આવી હશે, ખાસ કરીને પોસ્ટ જમાવટ કે જ્યારે આમ લસરી જવાય, લપસી જવાય, તો એ વખતે કેવી કોન્શિયસલી તું એને હેન્ડલ કરે છે એ સિચ્યુએશન્સ ને? અને બંને બંને તરફે બંને પ્રકારે આવી હોય, લાલચ પણ આવી હોય અને ડર પણ આવ્યો હોય. તારા જર્નલિઝમનો હું સાક્ષી છું, શરૂ કર્યું ત્યારથી ઓલમોસ્ટ, એટલે
1: નહીં બંને ડર લાગે
0: નહીં ક્યારે લાગ્યો હોય?
1: એકવાર મેં એટલે ડર
0: એક્સ્ટ્રીમ પર ક્યારે આમ અરે યાર એવું ક્યારે થયું?
1: આ ડરનું પહેલાં કહું, કેમ કે ડર હંમેશા તમને ભૂલ કરાવે. એટલે ડર મને એ વાતનો લાગે કે ભૂલથી એ ભૂલ ના થઈ જવી જોઈએ, એટલા માટે એ ડર હોય. કેમ કે તમને એ ખબર છે કે હજારો માણસ રાહ જોઈને બેઠા છે કાંઈક ભૂલ કરે, અને તમારે બહુ જ કોન્શિયસલી ધ્યાન રાખવાનું છે. મોટા ભાગે આપણા હાથમાં હોતું નથી, એ તો ઈશ્વર કરાવે છે હું માનું છું એમાં. બાકી તો જમાવટ શરૂ થાય તો અત્યાર સુધીમાં લાખ ભૂલ થઈ ગઈ હોત, જો ખરેખર ભગવાને એન્ડ મોમેન્ટ પર નિર્ણય ન બદલાવ્યો હોત બહુ બધી વાર. તો એટલે અમે લોકો બીઝેડની સ્ટોરી જ્યારે કરીને, એના પછી પોન્ઝી સ્કીમનું એક સ્કેમ હતું ખાસું
0: મોટું,
1: હા યસ, તો એ બહુ જ એકદમ કોઇન્સિડન્ટ હતો કાગને બેસવું ડાળને ભાગવા જેવું, કે અમે સ્ટોરી કરીને એના પછી એક્શન લેવાઈ, ને પછી તો એ દસેક દિવસ સુધી ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ રહ્યા. હા યસ, એ જમાવટે બ્રેક કર્યા અને એના એક અઠવાડિયામાં એક્શન લેવાયા, અને એક્શન લેવાયા એના પછી એ બિગેસ્ટ ન્યૂઝ હતા. તો ઓબ્વિયસલી એ લોકોને એવું જ લાગે કે આમના લીધે આ થયું છે, એટલે એ લોકો માટે તમે પહેલો ટાર્ગેટ હો. અમે જ્યારે આ સ્ટોરી બ્રેક કરી ત્યારે બહુ સ્વાભાવિક છે કે બધા તમને એવું કે આટલા પૈસા આપીએ છીએ, પતાવી દઈએ, એ બહુ રૂટીન છે. અને ખબર નહીં મારા સદભાગ્ય કે એક તો મેં વોટ્સએપ કોલ સ્પીકર કરીને રેકોર્ડ કર્યો હતો, હું એવું માનું છું કે હું પાછળ નથી પડી જતી. મેં સ્ટોરી કરી એના પછી એક્શન કેમ ના લેવાય એવી જીદ નથી હોતી મારી. મારું કામ સ્ટોરી કરવાનું છે, મેં કરી દીધી, હું આગળ વધી ગઈ. એટલે મારા માટે એવું જ હતું. બીઝેડને એવું લાગ્યું કે અમે આને સતત ચલાવીશું, તો એમણે કહ્યું કે હું તમને આ રીતે આટલા પૈસા આપીશ ને તમે
0: બીઝેડના જે સ્કેમસ્ટર,
1: એમનો ફોન આવ્યો મને, એમનો 2-3 વાર ફોન આવ્યો, એમાંથી એકાદ કોલ મારી પાસે રેકોર્ડેડ હતો, અને ફોર્ચ્યુનેટલી એકાદ કોલ હતો રેકોર્ડેડ.
2: આપણે હજુ ઘણી વાતો સાંભળવાની બાકી છે, પરંતુ મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર

હું દર અઠવાડિયે લઈને આવું છું કેટલીક હકારાત્મક વાર્તાઓને. ગુજરાતી સાહિત્ય અને આપણી સંસ્કૃતિ, આપણા સમાજમાં બનતી ઘટનાઓ કે જે આપણા જીવનમાં આપણને આવનારી મુશ્કેલીઓ સામે ટકી રહેવા કંઈક નવી પ્રેરણાદાયી વાત આપી જાય તેવી વાર્તાઓ લઈને. અને એ વાર્તાઓ થકી આપ સૌ શ્રોતા મિત્રો સુધી ગુજરાતી ભાષા, આપણી સામાજિક સંસ્કૃતિ અને હકારાત્મક અભિગમને પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરતો હોઉં છું. આજે પણ એક સુંદર મજાની ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબ સિરીઝ અંતર્ગત પ્રકાશિત થયેલી એક નાનકડી વાર્તા. આ વાર્તા એ રણમાં ખીલ્યું ગુલાબ સિરીઝનો એક ભાગ છે, પણ એને ટાઇટલની જગ્યાએ પંક્તિઓથી લેખકે એનું નામ આપ્યું છે. કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો. લાગણીઓ અને સંબંધો વિશેની આ વાર્તાને આજે હું આજના શોમાં આપ સૌને તેના અંશો સ્વરૂપે સંભળાવીશ. શ્રોતા મિત્રો, યાદ રાખજો, ડૉક્ટર શરદ ઠાકરે લખેલી કોઈ પણ વાર્તા એનો મૂળ અર્ક અથવા એની પાછળનો સંદર્ભ, કથા બીજ એ ક્યાંક એમના અનુભવો પરથી તેમણે સાંભળ્યું હોય, જાણ્યું હોય, જોયું હોય કે અનુભવ્યું હોય તે આધારે તેઓએ લખ્યું હોય છે. અને એટલે જ તમારી આસપાસ પણ આવું કોઈ જીવંત પાત્ર કદાચ હોય પણ શકે. તો આવો માણીએ આ નાનકડા વિરામ બાદ ડૉક્ટર શરદ ઠાકરની એક નવલિકા, રણમાં ખીલ્યું ગુલાબ સિરીઝ અથવા શ્રેણીની આ વાર્તાને. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મિરાત મહેતા છેલ્લા 10 વર્ષના અવિરત જીવન સંઘર્ષથી પરાસ્ત થઈ ગઈ હતી. એમાં પણ જ્યારે તેના 6 વર્ષના દીકરા અયાન માટે ડૉક્ટરે 3000 રૂપિયાનું એક એવા 3 ઇન્જેક્શનનો પ્રિસ્ક્રાઇબ કરી દીધા, ત્યારે તો મિરાતને પોતે મા હોવાની વાત પર શરમ આવી ગઈ. જે દીકરાને હું સારી સારવાર ન અપાવી શકું તેને જન્મ આપવાનો મને શો અધિકાર. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 MHz પર ડૉક્ટર શરદ ઠાકર લિખિત રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની એક નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો ના અંશોને. મિરાતે છેલ્લે નક્કી કરી લીધું, હવે ગમે તે ભોગે મારે નોકરી મેળવવી જ પડશે. ગમે તે એટલે ગમે તે ભોગે. વર્ષો પહેલાં કુઈકે સંભળાવેલું વાક્ય એના કાનમાં પડઘાઈ રહ્યું. મારી વાત યાદ રાખજે મિરાત, ચારિત્ર, સ્વમાન, ખુમારી, ઇજ્જત આ બધા શબ્દો કાગળ ઉપર જ સારા લાગે. વ્યવહારમાં એક જ શબ્દ કામમાં આવે છે અને તે છે સમાધાન. તારા જેવી રૂપાળી જુવાન સ્ત્રી જો જીવનમાં સમાધાન સ્વીકારે નહીં તો એક સમય એને રડવા માટે કોઈનો ખભો પણ નથી મળતો. આ વાત મિરાંત માટે એક દાયકા પછી આજે સાચી સિદ્ધ થઈ ગઈ હતી. પતિ આરવ જીવતો હતો ત્યારે પણ સંઘર્ષ તો હતો જ, પણ એ સમયે બંનેને એકબીજાની હોંફ હતી. ચકીને માત્ર ચોખાનો દાણો લાવવાની જ ફિકર હતી, મગનો દાણો શોધી લાવનાર ચકો એની સાથે હતો. 4 વર્ષના લગ્ન જીવન પછી એક માર્ગ અકસ્માતમાં જ્યારે આરવનું મૃત્યુ થયું ત્યારે મિરાંત માં બનવાની હતી અને એ પછી અયાન જન્મ્યો. બિચારાએ બાપાનું મોં પણ જોયું ન હતું. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

ભારવ સાથે લગ્ન કર્યા ત્યારથી જ મિરાતના મનમાં એક જનૂન હતું. કોઈએ મારેલા ટોણાનો જોરદાર જવાબ આપવાની દ્રઢ ઈચ્છાશક્તિ હતી. આ કોઈ એટલે અંબર. વાત એમ બની હતી કે એક દિવસ અંબર નામના એ ભારાડી સ્ટુડન્ટે કોલેજમાં સરેઆમ મિરાતને રોકીને વિલનિયા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું, મુજસે શાદી કરોગી? મિરાત પણ ક્યાં ગાંધી જાય એવી હતી, એણે પણ બધાની હાજરીમાં કહી દીધું, આર યુ બ્લાઇન્ડ? હું અને આરવ રિલેશનશીપમાં છીએ એ વાત આખી કોલેજ જાણે છે, તને એકલાને જ ખબર નથી? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની નવલિકા. કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. ડૉક્ટર શરદ ઠાકર તેના લેખક છે. ખબર છે મારી જાન, મને ખબર છે, અંબરે જવાબ આપ્યો, પણ તને ખબર નથી કે આરવને છોડીને તું મારી બની જઈશ તો તને શું મળવાનું છે. રોજ કોલેજમાં આવતી અને ઘરે જતી વખતે દોઢ દોઢ કલાક સુધી સિટી બસ સ્ટોપ પર પાસે ઊભા રહેવાનું અને ફરજિયાત તપ કરવાનું એ નહીં કરવું પડે. અમારા બંગલામાં કામ કરતી બાઈ પહેરે છે ને એવા કપડાં

0: મફતિયા સ્કૂલમાં બાળકોને ભણાવવાની મજબૂરી, આ બધું તને ત્યાં મળશે, મારે ત્યાં નહીં. ઘરમાં કોઈ માંદું પડે તો સારા ડૉક્ટરને બદલે સસ્તા ડૉક્ટર પાસે જવાની લાચારી એ પણ ત્યાં હશે. અને અત્યારે બધું તને નહીં સમજાય મિરાત, હું તો દિવાલ પરનું લખાણ વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. 10 વર્ષ પછી તારો આ ફૂલ ગુલાબી ચહેરો સૂકી ખારેક જેવો થઈ ગયો હશે અને તસ્તસ્તી લીસી કોરી ત્વચા પગલૂછણિયા જેવી બની ગઈ હશે. સૌંદર્યનું ફૂલ શ્રીમંતાઈના કુંડામાં જ ખીલે છે, ગરીબીના કુંડામાં નહીં. અને પછી શું થયું તે માણવા મારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: દિલ મે મોહબ્બત હૈ ક્યા જિસમે ઔરત હૈ બસ જન્નત હી જન્નત હૈ.

અંબરના શબ્દો સાંભળીને આસપાસ ઉભેલા એના ટપોરી મિત્રો અટહાસ્ય કરવા લાગ્યા. મીરાતને હાડોહાડ ઘા લાગી ગયો. એણે પરખાવી દીધું, તું આરવની વાત છોડ, તારી વાત કર. તારી સાથે લગ્ન કરવાથી મને શું મળશે? રોજ રાત્રે શરાબ ઢીંચીને લથડતા કદમ સાથે મારી પાસે આવીશ અને મારા માઓ પર સિગરેટનો ધુમાડો અને ગુટખાની બદબુ ફેંકતો તું બાપનો વંઠેલો નવીરો છે. 6-12 મહિનામાં મારા જેવી રૂપાળી વ્યક્તિથી તું કંટાળી જઈશ અને જૂની આદતને તારી તાજી કરીને નવા લોકો સાથે, નવી છોકરીઓ સાથે તું જતો રહીશ. એટલે તું ઓડકાર ખાતો લંપટ પુરુષ છે. મારે સોનાના હિંચકા પર ઝૂલતા ઝૂલતા તારા પપ્પાના આ ગમતા પૈસાની જે જાહોજહાલી છે ને, એ માણવાની કોઈ ઈચ્છા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબ શ્રેણીની નવલિકા. કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો. મારે એવું કોઈ સામ્રાજ્ય ફોકટનું નથી લેવું. જા અંબર, જા. મારી મુક્ત ઉડાન માટે તારા જેવા અંબરનું આકાશ બહુ નાનું છે. એ પછી ગિન્નાયેલો અંબર બોલી ગયો, મારી વાત યાદ રાખજે મીરાત. ચારિત્ર, સ્વમાન, ખુમારી, ઇજ્જત, આ બધા શબ્દો એ એક દાયકા પછી તારા કામમાં આવશે કે નહીં ને, એ વિચારજે. અને આજે એ અંબર સાચો ઠર્યો હતો. મીરાતની હાર થઈ હોય ને એવું લાગી રહ્યું હતું. જે ચારિત્ર પોતાના દીકરાના પ્રાણ ન બચાવી શકે એ ચારિત્રને ચાડતા રહેવાનો શું અર્થ, મીરાત વિચારી રહી હતી. મીરાતે નક્કી કરી લીધું, હવે અંબર જ મારું આકાશ, હું એની સામે સરેન્ડર કરી દઈશ. એની પાસે તો ઘણા બધા બિઝનેસ છે, એક હાઈસ્કૂલનો એ માલિક પણ છે. હું આજે જલ ત્યાં પહોંચી અને નોકરીની ભીખ માંગીશ, બદલામાં એ કહેશે તે હું કબૂલી લઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વાર્તાના અંશો વિરામ બાદ માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: हमसे कुछ न बोलिए।
1: मेरा ते ऑनलाइन अर्जी करी थी, जवाब आवे हो। હાલમાં અમારી શાળામાં નવા શિક્ષકોની ભરતી માટે કોઈ ઇન્ટરવ્યૂ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તમે આવતીકાલે બપોરે 3-4 વચ્ચે અમારી સંસ્થાના પ્રમુખ એ.કે. પટેલ સાહેબને રૂબરૂ મળવા આવી જશો। વાંચીને જ મિરાતના હૃદયમાં હલચલ મચી ગઈ। આ પ્રમુખ એટલે કોણ હશે? અંબર પટેલ એ જ એ.કે. પટેલ હશે કે બીજા કોઈ હશે? પોતે એની નજરનો સામનો કેવી રીતે કરી શકશે? અત્યારે હું એને ગમીશ કે નહીં ગમું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં। કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો। આ નવલિકા જે ના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર, અને તે રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની એક વાર્તા છે। બીજા દિવસે મિરાત સોળે શણગાર સજીને તૈયાર થઈ હોય ને તેમ સુંદર રીતે તૈયાર થઈ અને ઇન્ટરવ્યૂ માટે પહોંચે છે।

છેલ્લા 5-6 વર્ષથી તો તે બ્યુટી પાર્લરમાં ગઈ જ ન હતી, પરંતુ આજે ગઈ હતી. જ્યારે પાર્લરમાંથી બહાર આવીને ત્યારે તે એક કામણગારી કામ્યા લાગતી હતી. ઇન્ટરવ્યૂમાં જતી વખતે એની પાસે જે વસ્ત્રો હતા એમાંથી શ્રેષ્ઠ સાડી એણે પસંદ કરી. 6 વર્ષ બાદ પહેલીવાર એના કોરા કપાળે એને બિંદીની શોભા પણ સજાવી હતી.

સામે એક કાળો જાડિયો મોટી ફાંદ અને મોટી ટાલ સાથેનો એક વ્યક્તિ ખુરશીમાં બેઠો હતો. એ અંબર હતો એવું સ્વીકારતા મીરાતને થોડીક વાર લાગી. અંબર એને તરત ઓળખી ગયો. બેસ મીરાત, તું એવી ને એવી જ દેખાય છે. બોલ, તને શા માટે નોકરીની જરૂર પડી? તું અને તારો હસબન્ડ તો. વાતનું અનુસંધાન માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અંબરને મિરાતની ઓળખાણ તો પડી ગઈ અને એટલે જ એને એ સવાલ પૂછ્યો. મિરાત જવાબ આપે છે, મારા હસબન્ડ હવે આ દુનિયામાં નથી. 6 વર્ષથી હું એકલી મારા પુત્રને ઉછેરી રહી છું અને હવે હું સંઘર્ષથી હારી ગઈ છું. તું સાચો હતો. સ્વમાન, ખુમારી, ચારિત્ર જેવા શબ્દોનું ડિક્શનરીની બહાર કોઈ સ્થાન નથી.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો. આ નવલિકા જે રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની વાર્તા છે અને જેના લેખક ડૉક્ટર શરદ ઠાકર છે. ચારિત્ર્યનું કોઈ જ હવે સ્થાન નથી. હું તને પૂરેપૂરી સમર્પિત થવાનું મન બનાવીને આવી છું અંબર. જો તું મને શાળામાં નોકરી આપી દઈશ તો મારા 6 વર્ષના અયાનને હું આરામથી ઉછેરી શકીશ. હું વચન આપું છું કે આજીવન તને વફાદાર રહીશ. આપણો સંબંધ પણ ગુપ્ત રહેશે. અને આટલું બોલતાની સાથે મિરાતની સાડીનો છેડો એના શરીર પરથી જાણે સરક્યો અને એના હાથમાં આવ્યો. અને અંબર ન જોવે તે રીતે એને પોતાની આંખની કોરને સાચવીને લૂછી લીધી. એકે પટેલ ખુરશીમાંથી ઊભા થયા, મિરાતની પાસે આવ્યા અને એને સાડીના પાલવને જે સરક્યો હતો એના ફરીથી એના ખભા ઉપર ખેંચવી દીધો અને બોલ્યો, આવતીકાલથી નોકરી પર હાજર થઈ જજે. જીવનમાં સૌથી ખરાબ શબ્દ છે સમાધાન. એ બે પ્રકારના હોય છે, બાહ્ય સમાધાન અને આંતરિક સમાધાન. હું તારા સિદ્ધાંતોને બરાબર જાણું છું. હું તને આંતરિક સમાધાન ક્યારેય નહીં કરવા દઉં. વાતનો છેલ્લો અંશ માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પયગંબર મીરાતને સમજાવતા બોલે છે કે આવતીકાલથી નોકરી પર હાજર થઈ જશે, પણ સમાધાન બહુ જ ખરાબ શબ્દ છે. બાહ્ય અને આંતરિક સમાધાન હોય, અને એમાં હું તારે બરાબર જાણું છું, એ મુજબ તારા આંતરિક સમાધાનના આ વિચારને હું સમર્થન આપતો નથી, અને ક્યારેય તને તે આંતરિક સમાધાન નહીં જ કરવા દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર ડૉક્ટર શરદ ઠાકર લિખિત રણમાં ખીલ્યું ગુલાબ શ્રેણીની નવલિકા, જેનું નામ છે કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો. એટલે આખરે મિરાંત અંબરની સામે જોઈ રહ્યા છે, બદલાયેલો અંબર, અને એ પણ આવો. તે અંબરને કહે છે, અંબર તું આટલું બધું બદલાઈ ગયો? વધારે શબ્દો મિરાંત પાસે હતા જ નહીં કે તે અંબરના વિશે કંઈ પૂછી શકે અને કહી શકે. પણ જવાબમાં અંબર કહે છે, હા, જગતમાં સૌથી વધુ પરિવર્તનશીલ જો કોઈ હોય ને તો તે મનુષ્ય છે. હું 18 વર્ષે જેવો હતો ને એવો આજીવન ન રહી શકું મિરાંત. આપણી પાસે વાલિયામાંથી વાલ્મીકિ અને લૂંટારા હત્યારા અંગુલી માલમાંથી બૌદ્ધ સાધુ બનવાના દ્રષ્ટાંતો મોજૂદ છે. હું તને રેશમી પટકુળમાંથી કોઈનું ઉપવસ્ત્ર બનવા નહીં દઉં. એટલું કહીને મિરાંતના હાથમાં જોઈનિંગ લેટર મૂકીને 50,000 રૂપિયા મદદ પેટે પણ તેણે આપ્યા. અને એ કે પટેલ, એક સમયનો અંબર, એ ત્યાંથી મિરાંતને મૂકીને જ પોતાની કેબિન છોડી બહાર નીકળી જાય છે. અને મિરાંત તે બદલાયેલા અંબરને જોઈ જ રહે છે. આ હતી સુંદર મજાની વાર્તા. ફરી મળીએ છીએ બ્રેક પછી. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ડૉક્ટર શરદ ઠાકરે તેમના જીવનમાં આવેલા આવા દર્દીઓના પ્રસંગો અથવા આવનારા જે વ્યક્તિઓ છે તેમની વાતો પરથી, ક્યાંક અનુભવ્યું હોય, ક્યાંક જાણ્યું હોય, ક્યાંક મેળવ્યું હોય એ ગૂઢાર્થ પરથી બહુ સુંદર મજાની આ વાર્તા મૂકી. મેં રાતના સ્વપ્નની વાત છે અને અંતે સમાધાન પૈકી બદલાયેલા અંબરે કહેલી મૂળ વાત બહુ જ ગૂઢાર્થ છે કે સમાધાન તો બાહ્ય બધા કરી દે, પણ અંદરનું સમાધાન, અને એ જો કોઈ કરવાનો પ્રયાસ કરે ત્યારે તેનો અંતર આત્મા મૃત્યુ પામે છે. અને જો તમે કોઈને માનતા હોય, જાણતા હોય, સ્વીકારતા હોય, લાગણી ધરાવતા હોય તો એ વ્યક્તિના અંતરાત્માને મરવા તો ક્યારેય ન દેવાય. અને અંબરે એ કરી અને બિરાજ સાથેના એના પોતાના સંબંધોની એક મર્યાદાને મૂકી એણે પોતાના જીવનને સત્યાર્થતાની ચકાસણી પર સાચું સાબિત કર્યું છે. તો શ્રોતા મિત્રો, આવા જ પ્રસંગો, આવા જ સંબંધો, આવી જ વાર્તાઓ, આવા જ વિચાર બિંદુઓ તમે ક્યાંક લખ્યા હોય, તમારે કહેવા હોય તમારા અવાજમાં, કે પછી લખ્યા હોય ને અમને મોકલી આપો, તો અમારા આરજેના અવાજમાં અમે આપણા સમુદાયિક રેડિયો સ્ટેશન પરથી ચોક્કસપણે આપણા શ્રોતા મિત્રોને સંભળાવીશું. આ માટે તમારે 95-12-66-88 આ માત્ર વોટ્સએપ નંબર છે, તમારે વોટ્સએપ કરવાનું અથવા તેની પર વોઇસ રેકોર્ડ કરીને મોકલી આપવાનું. ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પર અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તેમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમો એટલે કે ઇન્સ્ટાગ્રામ રેડિયો પાલનપુર 90.4, યુટ્યુબ રેડિયો પાલનપુર 90.4 લખીને તમે તે એકાઉન્ટ્સ કે પછી એક્સ પર, ફેસબુક પર કે ઈમેલ radiopalanpur@gmail.com પર તમારા અવાજને, લખાણને, પ્રતિભાવોને મોકલી શકો છો. તમે બીજા મિત્રોને અમારો અવાજ અને આ રેડિયો સંભળાવવા ઈચ્છતા હોવ અથવા તમે ક્યાંક જાઓ અને તમારે અમારી સાથે કનેક્ટ રહેવું છે તો ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન થકી પણ તમે અમને માણી શકો છો. આવતા અઠવાડિયે ફરી મળીશું નવી જ વાત સાથે. આરજે એ આરને હવે અલવિદા. ફરી મળીએ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી.

જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું.

12-9599-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે, ખબર છે ને।

દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.